નમસ્કાર, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:56 મિનિટ અને 22 સેકન્ડ્સ થઈ છે. આજે રવિવાર 19 જુલાઈ 2026, અષાઢ દિનાંક 28, શક સંવત 1948. આજની સભાની શરૂઆત કરીએ મંગળ સ્વરથી.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે થોડા ક્ષણોમાં હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

0: આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે વિચાર બિંદુ. વિષય છે અહંકાર. પઠન ધારા અધિકારી.
1: વિચાર બિંદુ.
2: ના કરીશ અભિમાન પોતાની જાત પર ઓ માનવી, ના કરીશ અભિમાન પોતાની જાત પર ઓ માનવી, તારા અને મારા જેવા કઈક કેટલાયને ઈશ્વરે ભેળવી દીધા માટી બનાવી. ક્રિયા માત્ર બંધન છે, મોક્ષને માટે ક્રિયાની જરૂર નથી, મોક્ષને માટે જ્ઞાન ક્રિયાની જરૂર છે. અજ્ઞાન ક્રિયા એ બંધન છે. અહંકારી ક્રિયાને અજ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે અને નિરઅહંકારી ક્રિયાને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. ક્યારે કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો. તમારા કરતા પણ વધારે હોશિયાર માણસો રાખ બનીને પડ્યા છે. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે. જો ખરેખર જ પોતે ભોગવતો હોય તો ભોગવનાર તો થાકી જાય, સમજવા જેવું છે. પણ પોતે ભોગવતો જ નથી, એ તો ખાલી અહંકાર જ કરે છે. અહંકારમાં ડૂબેલો માનવ કરે ઘોષણા, હું જ છું શ્રેષ્ઠ. થપાટ વાગે કુદરતની, નમસ્કાર કરતો થઈ ગયો.
1: વિચાર બિંદુ.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળીએ અનુરાધા પોડવાલના કંઠની.

સમૂહ સ્વરને આપ સાંભળી રહ્યા હતા, રચનાકાર હતા ત્રિભુવન. હવે સાંભળીએ હસન ઇસ્માઇલ સોલંકીના કંઠે, રચનાકાર છે દાસ સાવુ.

લાલ સાહેબની રચનાને આપ સાંભળી રહ્યા હતા. કંઠ આપ્યું હતું લલિતા ગોદાદરાએ. હવે સાંભળીએ પિનાકિન શાહના કંઠે આ ભક્તિ સંગીત.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠની, રચનાકાર હતા દયારામ. આજના કાર્યક્રમની અંતિમ રચના સાંભળીએ તેજાભાઈ મલસાડિયાના કંઠે.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે તુરિયાની આધુનિક ખેતી પદ્ધતિ. પ્રસ્તુતિ સી ડી કરમશિયાણી.
1: ખેડૂત મિત્રો, હું છું સી ડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે તુરિયાની આધુનિક ખેતી પદ્ધતિ. મિત્રો, તુરિયાની ખેતીને અનુકૂળ આબોહવાની વાત કરીએ તો તુરિયાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે, તેથી આ પાક ચોમાસું તેમજ ઉનાળું એમ બંને ઋતુમાં લઈ શકાય. તુરિયાની ખેતીને અનુકૂળ જમીન અને જમીનની તૈયારીની વાત કરીએ તો સારી નિતાર શક્તિ ધરાવતી ફળદ્રુપ ઘોરાળું તેમજ મધ્યમ કાળી જમીનમાં તુરિયાનો પાક સારી રીતે લઈ શકાય છે. તુરિયાના પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડકરી સમતલ કરવી, જમીનની તૈયારી સમયે 7-8 ટન છાણિયું ખાતર આપવું, ત્યારબાદ 2 મીટર અથવા 1.5 મીટરના અંતરે ચાસ ખોલી તેમાં પાયાના ખાતરો જેવા કે ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો આપવો. તુરિયાની સુધારેલી જાતોની વાત કરીએ તો તુરિયાના વાવેતર માટે પૂસા નસદાર, કોઈમ્બતુર 1, કોઈમ્બતુર 2, પંત તુરિયા, પંજાબ સદાબહાર, જયપુર લાંબા, ગુજરાત આણંદ તુરિયા 1, ગુજરાત જૂનાગઢ હાઇબ્રિડ તુરિયા 1 જાતોમાંથી કોઈ પણ જાત પસંદ કરી શકાય. તુરિયાની ખેતીને અનુકૂળ વાતાવરણ અને અંતરની વાત કરીએ તો તુરિયાના પાકનું ચોમાસામાં જૂન જુલાઈ અને ઉનાળામાં ફેબ્રુઆરી માર્ચ માસમાં વાવણી કરવામાં આવે છે. જમીનની ફળદ્રુપતા મુજબ 2 હાર વચ્ચે 2 મીટર અથવા 1.5 મીટરના અંતરે ચાસ ખોલી 2 છોડ વચ્ચે 1 મીટર અંતર રાખી થાણા દીઠ 2-3 બીજની વાવણી કરવી. તુરિયાના ખેતીમાં હેક્ટર દીઠ 2-3 કિલોગ્રામ બીજની જરૂરિયાત રહે છે. ઉનાળુ ઋતુમાં તુરિયાના પાકની વાવણી બાદ હળવું પિયત આપવું જરૂરી છે. તુરિયાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો મિત્રો, તુરિયાની ખેતીમાં જમીન તૈયાર કરતી વખતે સેન્દ્રિય ખાતર 7-8 ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટરે આપવું. રાસાયણિક ખાતરમાં 25 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 25 કિલોગ્રામ પોટાસ ચાસ ખોલીને પાયાના ખાતર તરીકે આપવું અને વાવણી બાદ 30-15 દિવસે પૂરતી ખાતર તરીકે હેક્ટરે 25 કિલોગ્રામ નાઇટ્રોજન આપવો. તુરિયાની ખેતીમાં પિયત વ્યવસ્થાપનની વાત કરીએ તો ઉનાળુ ઋતુમાં વાવેતર પહેલાં 1 હળવું પિયત આપીને વાવણી કરવી. વાવણી બાદ જ્યારે બીજના ઉગાવવાની શરૂઆત થાય ત્યારે હળવું પિયત પાકની જરૂરિયાત મુજબ આપવું. સામાન્ય રીતે ઉનાળામાં 4-5 દિવસના અંતરે પિયત આપવું અને ચોમાસામાં જો વરસાદ ખેંચાય તો પાણી આપવું જરૂરી છે. ટપક સિંચાઈ પદ્ધતિથી તુરિયાના પાકમાં 69% પાણીની બચત થાય છે અને 17% વધુ ઉત્પાદન મળે છે. તુરિયાની ખેતીમાં આંતરખેડ અને નિંદામણ વ્યવસ્થાપનની વાત કરીએ તો તુરિયાની ખેતીમાં પાકની શરૂઆતની અવસ્થામાં 2-3 વખત આંતરખેડ કરવી, જ્યારે વેલાની લંબાઈ વધવા લાગે ત્યારે આંતરખેડ બંધ કરવી, જરૂરિયાત મુજબ 3-4 વખત નિંદામણ કરીને ખેતર ચોખ્ખું રાખવું. તુરિયાની ખેતીમાં મંડપ પદ્ધતિનું મહત્વ પણ છે. તુરિયાની ખેતીમાં મંડપ પદ્ધતિ બનાવી રેલિંગ કરી લઈ શકાય. આ માટે વાવેતર બાદ 20-25 દિવસે લાકડાના થાંભલાઓનો મંડપ બનાવી કાથી ઉપર વેલાઓને ચડાવવાથી વેલાની વૃદ્ધિ સારી થાય છે. વેલાની વૃદ્ધિ માટે પૂરતી જગ્યા તેમજ પ્રકાશ મળી રહે છે, તેમજ ફળની લંબાઈ પણ વધે છે. આ ઉપરાંત ફળ જમીનને અડતા ન હોવાથી ફૂગથી નુકસાન થતું નથી, ગુણવત્તા સારી મળે છે અને વીણીમાં પણ સરળતા રહે છે. મંડપ પદ્ધતિથી તુરિયાના પાકમાં 30% વધુ ઉત્પાદન મળે છે. તુરિયાની ખેતીમાં રોગ જીવાત નિયંત્રણની વાત કરીએ તો તુરિયાની ખેતીમાં તડછારો રોગ ખાસ કરીને આવે છે. તો તડછારો રોગ ફૂગથી થાય છે. રોગમાં પાકટ પાનની ઉપરની બાજુએ શરૂઆતમાં અનિયમિત આકારના પીળાશ પડતા ડાઘ પડે છે અને ઘણીવાર પાનની નીચેની બાજુએ સફેદ ફૂગની છારી દેખાય છે. તુરિયાની ખેતીમાં તડછારો રોગનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની વાત કરીએ તો તડછારો રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા મેટાલિક ઝીલ 8%, મેન્કોઝેબ 64% અને વેટનિટી પાવડરની 4 ગ્રામ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અને ત્યાર પછી પાકના વાવેતર બાદ 50, 60 અને 30 દિવસે સવારે જૂના પર્ણ દૂર કરવા અને બપોર

0: બાદ મેન્કોઝે 75% વેટરનિટી પાવડર 27 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ઓગાળી 3-4 છંટકાવ 12-15 દિવસના અંતરે જરૂર મુજબ કરવો. ભૂકીછારા રોગ દ્વારા થતા નુકસાનની વાત કરીએ તો તુરિયાની ખેતીમાં ભૂકીછારો રોગ ફૂગથી થાય છે. આ રોગમાં પાનની ઉપરની બાજુએ ફૂગની સફેદ છારીના ધાબા પડે છે અને આખા પાન પર છવાઈ જાય છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે ફળખરી પડે છે, તેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તુરિયાની ખેતીમાં ભૂકીછારા રોગના નિયંત્રણની વાત કરીએ તો ભૂકીછારો રોગના નિયંત્રણ માટે પાક લગભગ 2 માસનો થાય ત્યારે રોગ દેખાય કે તરત જ સલ્ફર 80% વેટરનિટી પાવડર 25 ગ્રામ અથવા ડિનોકેપ 48% ઇસી 5 મિલીલીટર અથવા કાર્બેન્ડાઝિમ 50% વેટરનિટી પાવડર 10 ગ્રામ અથવા થાઇનોટ મિથાઇલ 70% વેટરનિટી પાવડર 10 લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો. બીજો અને ત્રીજો છંટકાવ પહેલા છંટકાવ બાદ 10-12 દિવસના અંતરે કરવો. તુરિયાની ખેતીમાં ફળમાખી દ્વારા ખૂબ નુકસાન થાય છે ત્યારે ફળમાખીનું પુખ્ત બદામી રંગનું પીળા પગવાળું અને પારદર્શક પાંખો ઉપર કાળા રંગના ધાબા ધરાવતું હોય છે. ફળમાખી જીવાતના નિયંત્રણ માટે ક્યુલોરયુક્ત પ્લાયવુડના બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ 16 લેખે સરખા અંતરે મૂકવા. તો મિત્રો, તુરિયાની ખેતીમાં આ બધી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો સારું એવું ઉત્પાદન લઈ શકાય.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે રામચરિતમાનસ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. રાજ્યના 4 સ્ટેશનોમાં ભક્તિનગર, ગોધરા અને પોરબંદર અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત સ્ટેશનોનું આ બીજું મોટું દેશવ્યાપી લોકાર્પણ છે. આ અગાઉ 22 મે 2025ના રોજ પ્રધાનમંત્રીએ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા 103 પુનઃ વિકસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પુનઃ વિકસિત સ્ટેશનોને આધુનિક મુસાફરોને કેન્દ્રમાં રાખતા ટ્રાન્ઝિટ હબમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત સુવિધાઓ, બહેતર સુગમતા અને સ્થાનિક તેમજ પ્રાદેશિક વિરાસતને પ્રતિબિંબિત કરતું સ્થાપત્ય સામેલ છે, જ્યારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકોને 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. અમદાવાદમાં વસ્ત્રાલની એક ફેક્ટરીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટનામાં રામોલ પોલીસે ફટાકડા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સહિતના આરોપીઓની અટકાયત કરી છે, તેમજ પરવાના સહિતની બાબતોની પૂછપરછ કરી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
1: જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એના પરિવારજનોને ભી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને ભી પકડવામાં આવ્યા છે.
0: જ્યારે અન્યને ઝડપવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. શહેરમાં જ્યાં પણ ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હોય તેની તપાસ કરવામાં આવશે. આ કિસ્સામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત સામે આવશે, તેમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. રાજકોટમાંથી હથિયારો સાથેની 2ની ધરપકડ કરવામાં આવી છે. PCBની ટીમે બાતમીના આધારે 5 સ્થાનિક બનાવટના હથિયારો અને 20 કારતૂસ સાથે 2ને પકડ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા PCBના DCP જગદીશ બાગરવાએ જણાવ્યું હતું કે હથિયારોના કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
2: वाडवा रोड पुलिस स्टेशन एरिया में वेपन सप्लाई करने के लिए आया था, वेपन लेने गया था, तो उन दोनों को जगह पर से 5 देसी बनावट के हथियार और 20 कार्ट्रिज के साथ में अरेस्ट किया गया था. और पूछताछ के दरमियान सामने आया कि ये जो आरोपी है उसने और भी कई सौराष्ट्र के अलग अलग जिलों में वेपन सप्लाई किए हैं. सुरेंद्र नगर, अमरेली.

0: राजकोट सहित तमाम जगहों से कुल 14 आरोपी इस वेपन कार्टेल में पकड़े हैं और उनके पास से 31 देशी बनावटी हथियार बरामद किए गए हैं और 32 लाइव कार्ट्रिज बरामद किए गए हैं।
1: જામનગરમાં સંભવિત ચાંદીપુરા વાયરસના કેસમાં એક બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે. 2 વર્ષીય બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકી સંભવિત ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકીના સેમ્પલ અને તબીબી તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક સેનિટેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કાચા મકાનો ધરાવતા વિસ્તારો તેમજ શ્રમિક વિસ્તારોમાં મેરિથિયોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ કામગીરી ચાંદીપુરા વાયરસના વાહક સેન્ડફ્લાય માખીને નિયંત્રિત કરવા માટે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાંત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વ્યવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ થશે. આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે તેમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ પૂરક અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વેલ્યુ એડિશન સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમ નાગરિકો, નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ટોલ્સ ઘરવખરી સહાય ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય વિતરણ અને પુનઃવસનની કામગીરીની સમીક્ષા માટે ગઈકાલે સુરત સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કર્યું હતું. અત્યાર સુધીમાં 61,360 નાગરિકોને 5.50 કરોડ રૂપિયા જેટલી કેશ ટોલ્સ અને 29,642 પરિવારોને 14.82 કરોડ રૂપિયાની ઘરવખરીની સહાય મળી કુલ ₹20 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં હવે ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ટુ વ્હીલરને કાર્યરત કરાયા છે. ભિલોડા અને મેઘરજ તાલુકાના દૂર દૂરના આદિજાતિ ગામો સુધી આરોગ્ય સેવા પહોંચાડવા ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર MHU પ્રોજેક્ટનો અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને તપાસ, નિદાન અને દવાઓ ઘર બેઠા મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2: દુર્ગમ વિસ્તારની અંદર મેઘરજ અને ભિલોડા તાલુકાની અંદર રહેતા રહીશો માટે શરૂઆતના પ્રિકોશન બેઝ માટે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં માતાઓ માટે, બહેનો માટે, ચેપી રોગો માટે, નાના મોટા તપાસ માટે બ્લડ શુગરથી માંડી એક પ્રાથમિક ધોરણે કે જ્યાં વાહન વ્યવહારની વ્યવસ્થા ઓછી છે, સેવાઓ આપણે પૂરી પાડી શકતા નથી ત્યાં, એટલે કે દર્દીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ છૂટા છવાયાના જે ગામડાઓ છે ત્યાં સારી રીતે આપણે સમયસર પહોંચી શકીએ એના માટે આ ઈ બાઇકની વ્યવસ્થા કરવામાં આવી છે.
1: સુરેન્દ્રનગરના ચોટીલા જસદણ હાઇવે પરથી સગે વગે થતા સરકારી 45 ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000 કિલો સરકારી ચોખાનો જથ્થો ઝડપી પડાયો છે. તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા એક ટ્રકની તપાસ કરતા તેમાં ગરીબોને વિતરણ થતા સરકારી ચોખાના 450 કટ્ટા મળી આવ્યા હતા. ગાંધીધામ ખાતે ઊંચા બજારે વેચવા લઈ જવાતો હતો તેમ ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ આ અંગે વધુ જણાવ્યું હતું.
3: ચોખા છે 45 ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલો થી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાં 30 લાખ નો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
1: રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની

0: આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરાનગર અને હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી હોવાનું હવામાન વિભાગના રામાશય યાદવે જણાવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સવારના 6 વાગ્યા સુધીમાં 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. તાપી તાલુકાના વાળોડમાં સૌથી વધુ 62, વ્યારામાં 57, ઉકાઈમાં 53 મિલીમીટર વરસાદનો અહેવાલ છે. તો નવસારીના ચીખલીમાં 30, નવસારીમાં 22 અને વાસંદામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલની 3 મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવાના સાથે મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સાંભળીએ લતા મંગેશકરના કંઠને. મિત્રો, એના પહેલા આવો સાંભળીએ આ સંદેશ.
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: સુરેશ વાડકરના કંઠને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ સુનિધિ ચૌહાણ અને સમૂહ સ્વરને.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક.
2: આજનો દિવસ ઇન્દિરા ગાંધી માટે મોટો દિવસ હતો, કારણ આજના દિવસે 1969માં તેમણે 14 બેંકોના રાષ્ટ્રીયકરણનો કાયદો પસાર કર્યો હતો. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ તેમની રાજકીય કારકિર્દીની પ્રથમ જીત હતી. વર્ષ 1969 એક બે નહીં પરંતુ 3 મોટી ઘટનાઓનું સાક્ષી બન્યું. પ્રથમ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, બીજું રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને ત્રીજું તે જ વર્ષે કોંગ્રેસ પક્ષના વિભાગલા થયા. આ વર્ષ ઇન્દિરા ગાંધીની રાજકીય કારકિર્દીની 3 મોટી જીતમાંથી એક સાબિત થયું. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું પણ સરળ ન હતું. એવું કહેવાય છે કે તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈ બેંકોના રાષ્ટ્રીયકરણની તરફેણમાં ન હતા. આવી સ્થિતિમાં જુલાઈ 1969માં ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈ પાસેથી નાણાં મંત્રાલયનો હવાલો પાછો ખેંચી લીધો, જે તેમને 1967માં જ આપવામાં આવ્યો હતો. નારાજ મોરારજી દેસાઈએ થોડા સમય પછી તેના નાયબ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું. આ તે સમય હતો જ્યારે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને 19 જુલાઈ 1969 રોજ બેન્કિંગ કંપની ઓર્ડિનન્સ પણ ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યો. આ નામનું બિલ પસાર થયું અને કાયદો બન્યો. બેંક રાષ્ટ્રીયકરણ એટલે ખાનગી માલિકીની વેપારી બેંકોની માલિકી અને તેનું સંચાલન સરકાર પોતાના હસ્તક લઈ લે તે પ્રક્રિયા. તેનો મુખ્ય ઉદ્દેશ ગરીબો સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવાનો, આર્થિક સમાનતા લાવવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ વધારવાનો છે. ભારતમાં 19 જુલાઈ 1969 રોજ પ્રથમવાર 14 મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું. બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાથી બેંકો પર સરકારનો સીધો કાબુ રહે છે, જેનાથી સામાન્ય નાગરિકોની થાપણો સુરક્ષિત બને છે. જે 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું તેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, યુનાઇટેડ કોમર્શિયલ બેંક, કેનેરા બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, સિન્ડિકેટ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ થતો હતો. ત્યારબાદ 1980માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તે સમયમાં દેશની 70% મૂડી 14 મોટી બેંકો પાસે હતી. બેંકો ખાનગી હતી, તેથી તે ફક્ત તે જ ક્ષેત્રોમાં પૈસા રોકતા હતા જ્યાંથી તેમને નફો ઘણો મળી શકે. સાથે જ ઇન્દિરા ગાંધી આ નાણાંનો ઉપયોગ સામાજિક, કૃષિ, લઘુ ઉદ્યોગો અને નિકાસ જેવા ક્ષેત્રોમાં કરવા માંગતા હતા. 14 બેંકોના રાષ્ટ્રીયકરણ પાછળ આ એક મોટું કારણ હતું. બીજી તરફ એક રિપોર્ટ અનુસાર 1947 થી 1955 સુધી લગભગ 360 નાની બેંકો ડૂબી ગઈ હતી, જેમાં લોકોની કરોડો રૂપિયાની થાપણો પણ ડૂબી ગઈ હતી. ઘણી બેંકોએ કાળા બજાર અને સંગ્રહખોરીના ધંધામાં નાણાં રોકવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં રાષ્ટ્રીયકરણ જરૂરી પગલું બની ગયું, જેથી આવી બેંકો પર પણ અંકુશ લાવી શકાય તો તેમણે જાહેર નાણાં સુરક્ષિત કરવાની તક પણ આપી. આમ જોવામાં આવે તો બેંકોના રાષ્ટ્રીયકરણના ઘણા ફાયદા હતા અને કેટલાક ગેરફાયદાનો પણ સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીયકરણ પછી બેંકોની શાખાઓમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. પહેલા જે બેંકો તેમની સેવાઓ ફક્ત શહેરોમાં જ આપતી હતી, તે હવે ગામડાઓમાં અને ગ્રામ્ય વિસ્તારો તરફ પણ વળ્યા છે. એક માહિતી અનુસાર જુલાઈ 1969માં દેશમાં બેંકોની 8,322 શાખાઓ હતી, પરંતુ 1994 સુધીમાં આ આંકડો 7.5 ગણાથી વધુ વધીને 60,000ની નજીક પહોંચી ગયો. શાખાઓના વિસ્તરણ અને વધુ લોકો સુધી પહોંચવાથી બેંકો પાસે ઘણું નાણું એકઠું થયું, જે પાછળથી લોન તરીકે વહેંચવામાં આવ્યું, જેના કારણે તમામ ઉદ્યોગો અને ધંધા પણ વધ્યા અને રોજગારીની તકો પણ ઊભી થઈ. જો કે આ સમયગાળામાં જ ઘણા લોકોને આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, જેના કારણે બેંકોની એનપીએ વધવા લાગી હતી. આજના સમયમાં બેંકોની એનપીએ લગભગ 8 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

0: આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ભારતના ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ સેન્ટરથી હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ગઈકાલે સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું. અવકાશમાં ભારતે રચેલા ઇતિહાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ દેશના યુવાનોને આગળ આવવા અને નવીનતામાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે. આ ઐતિહાસિક મિશન સફળતાપૂર્વક પાર પાડનાર સ્કાયરૂટ એરોસ્પેસની ટીમનો ચાવીરૂપ સભ્ય કચ્છના મૂળ માંડવી તાલુકાના ગઢસીસા ગામના યુવાન પ્રતિક વસંત દેઢિયા છે. આ ઘટના બદલ દેશની સાથોસાથ કચ્છ, ભારત અને ગઢસીસાના લોકો વિશેષ ગૌરવ અનુભવી રહ્યા છે. એરોડાયનેમિક્સ અને ફ્લાઇટ મિકેનિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવનાર પ્રતિક રોકેટનો ભ્રમણ કક્ષામાં ગતિમાર્ગ નિર્ધારિત કરવાની મહત્વની જવાબદારી નિભાવે છે. અગાઉ 2022માં વિક્રમ એસ રોકેટ છોડાયું ત્યારે પ્રતિકે રોકેટના પાથ ડિઝાઇનિંગની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કચ્છમાંથી પ્રતિકને આ ગૌરવ અપાવવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ઓછા વરસાદને કારણે ઊભી થયેલ ચારાની અછત વચ્ચે રાજ્ય સરકારે પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છના પશુપાલકોને રાહત દરે સૂકા ઘાસનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે એક ઘાસ કાર્ડ દીઠ વધુમાં વધુ 5 પશુઓ માટે પ્રતિ પશુ દરરોજ 4 કિલોગ્રામ સૂકું ઘાસ માત્ર રૂપિયા 2 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે. પશુઓ માટે જરૂરી ચારો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વન વિભાગના વિવિધ ગોડાઉનમાં આશરે 28 લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા પશુપાલકોએ પોતાના ગામના તલાટીનો સંપર્ક કરી જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં યોજાયેલ સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર અનિલ રાણાવાસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે તમામ પ્રશ્નોના સમયબદ્ધ અને અસરકારક ઉકેલ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની સૂચના અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ મૈડાની રાહબરીમાં કચ્છની તમામ અદાલતોમાં ચેક બાઉન્સના કેસો માટે લોક અદાલત યોજાઈ હતી, જેમાં મુકાયેલા 294 કેસ પૈકી 234 કેસનો નિકાલ કરાયો હતો. આ કેસોમાં સમાધાન થતાં કુલ રૂપિયા 5.92 કરોડના એવોર્ડ કરાયા હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જણાવાયું હતું. આ વિશેષ લોક અદાલતના માધ્યમથી પક્ષકારોને લાંબી કોર્ટ કાર્યવાહી, સમય અને ખર્ચમાંથી રાહત મળી હતી, તેમજ પરસ્પર સમાધાન દ્વારા વિવાદોનો અંત આવ્યો હતો. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં આજે લંડનના લોર્ડ્સ મેદાન ખાતે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. 3 મેચની શ્રેણીની 1-1 મેચ જીતી બંને ટીમે શ્રેણી સરભર કરી છે, તેથી શ્રેણી જીતવા માટે બંને ટીમો વચ્ચે મેચ નિર્ણાયક બની રહેશે એવું માનવામાં આવે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પગલે યલો એલર્ટ અપાયું છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનને લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 32% ઓછો વરસાદ નોંધાયો છે. દરમિયાન કચ્છ જિલ્લામાં મોટાભાગે વરસાદ ખેંચાતા આકાશમાં વાદળોની આવન જાવન વચ્ચે હવામાં ઉકળાટ અને ભેજને કારણે જનજીવન ગરમીથી ત્રસ્ત બન્યું હતું. ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત દિલ્હી ખાતે કરવામાં આવી. આ વર્ષે ગુજરાતી સિનેમા માટે જાણીતા ફિલ્મ નિર્દેશક અભિષેક જૈનની ફિલ્મ મારણને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ જાહેરાત થતાં સમગ્ર ઢોલિવૂડ અને સિનેપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પુરસ્કાર દર્શાવે છે કે ગુજરાતી સિનેમા કન્ટેન્ટ અને કળાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. ભારતમાં આજે રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1969માં આ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશની 14 મોટી ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસું સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસું સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદીએ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ભોપાલ જિલ્લાના જગદીશપુર ખાતેથી 10,54,000 ખેડૂતોના બેંક ખાતામાં 1,460 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુદરતી આફતોને કારણે પાક ગુમાવનારા ખેડૂતોને આ રકમ મળશે. શ્રી યાદવે કહ્યું કે અલનિનોની અસરને કારણે આ વર્ષે સારા ચોમાસાની અપેક્ષા નથી, જેથી ખેડૂતોને તેમના પાકનો વીમો કરવાની અપીલ કરી છે, જેના કારણે પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે. ખરાબ હવામાનના કારણે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ વૈષ્ણોદેવી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. યાત્રાળુઓની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ધીરજ રાખવા અને તંત્ર દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાનમાં સુધારો થયા પછી યાત્રા ફરી શરૂ થશે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ભૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાની શક્યતા છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણીથી દૂર રહેવાની સલાહ આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આજથી પહેલગામ અને બાલતાલ બંને માર્ગો પરથી પસાર થતી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની આગાહી બાદ યાત્રાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે જ્યાં સુધી હવામાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી બાલતાલ અને નુનવાન ચંદનવારી બેઝ કેમ્પથી યાત્રાળુઓને આગળ વધવા દેવામાં ન આવે. સાંભળીએ અહેવાલ.
2: मौसम विभाग ने देहरादून, टिहरी, पौड़ी, हरिद्वार, उत्तरकाशी, रुद्रप्रयाग और बागेश्वर जिलों में भारी से बहुत भारी वर्षा की संभावना जताई गई है. मौसम विभाग की चेतावनी के बाद राज्य आपातकालीन परिचालन केंद्र ने सभी अधिकारियों को संवेदनशील क्षेत्रों की निगरानी बढ़ाने, जिला आपदा परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रहने तथा राहत एवं बचाव दलों को तैयार रखने के निर्देश दिए हैं. साथ ही भूस्खलन संभावित मार्गो पर आवश्यक मशीनरी और संसाधन उपलब्ध रखने को कहा गया है. इस बीच सचिव आपदा प्रबंधन विनोद कुमार सुमन ने प्रदेशवासियों, चारधाम यात्रियों और पर्यटकों से मौसम की चेतावनियों का पालन करने और अनावश्यक यात्रा से बचने की अपील की है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવા પ્રજાસત્તાક અને ઉત્તર મેસેડોનિયાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. આ મુલાકાત મધ્ય અને પૂર્વ યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે અને વિવિધ દેશો સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. સરકારે સૌર ઉર્જા પરિયોજના માટે મંજૂર કરેલ મોડેલ્સ અને ઉત્પાદકોની સૂચિ નીતિમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે નીતિની સમયમર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. સરકારનું લક્ષ્ય ભારતને સૌર ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક સૌર ઉદ્યોગમાં એક અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવાનું છે. જો કે નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ નવીનીકરણીય ઉર્જા યોજનાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 માટે લેવાયેલ બીજી બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ ડીજી લોકલ પોર્ટલ પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 10 માટે બે બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી હતી. મુખ્ય પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન યોજાઈ અને બીજી બોર્ડ પરીક્ષા 15 મેથી 21 મે દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષાઓના સંયુક્ત પરિણામોના આધારે આ વર્ષે કુલ 96.78% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA વિદ્યાર્થીઓ અને વાલીઓને ચકાસણી માટે OMR શીટ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી છે. NTA ખુલાસો કર્યો છે કે તાજેતરમાં સમીક્ષા માટે સબમિટ કરવામાં આવેલી ઘણી OMR શીટ્સ નકલી અથવા કૃત્રિમ રીતે જનરેટ થયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે બધી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે અને જે માહિતી મળશે તે પ્રમાણે દરેક ફરિયાદની સક્રિયપણે તપાસ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેના પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદઘાટન માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી શ્રી નાયડુએ કહ્યું કે આ પ્રોજેક્ટથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને નવી રોજગારીની તકોનું પણ સર્જન થવાનું છે. અમેરિકન સેનાએ જોર્ડનમાં થયેલા એક મોટા હુમલાના જવાબમાં ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. જોર્ડનમાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો માર્યા ગયા, જ્યારે 1 લાપતા છે તો 4ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફિફા વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફ્રાન્સને 6-4થી હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અડધા સમય સુધીમાં ઇંગ્લેન્ડે 4-0ની લીડ મેળવી હતી. પહેલા હાફમાં ઇંગ્લેન્ડ માટે ડેક્લાન રાઇસ, એઝરી કોન્સા અને બુકાયો સાકાએ ગોલ કર્યા. બીજા હાફમાં ફ્રાન્સ માટે કિલિયન એમ્બાપે 10 ગોલ કરી આર્જેન્ટિનાના લિયોનસ મેસીને પાછળ છોડી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલો થશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રિસિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ 3જો સુવર્ણચંદ્રક છે. આ સાથે ભારતે 53 કિલોગ્રામ અને 57 કિલોગ્રામ વર્ગમાં 2 રજત ચંદ્રક પણ જીતી લીધા છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલ 3 મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે. આ દરમિયાન બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે કાર્ડિફમાં રમાયેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમની એસ્ટોનિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે વેપાર, રોકાણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ઊંડા સહયોગ માટે હાંકલ કરી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સહકારને મજબૂત કરવા માટે આ ફોરમમાં વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વ્યાવસાયિક ડેલિગેશનો પણ હાજર રહ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે ચૈતાલી જોશી.
3: આજે તમામ અખબારોમાં અલગ અલગ સમાચારની હેડલાઇન્સ વાંચવા મળી રહી છે. દેશના પહેલા સ્વદેશી ખાનગી રોકેટ વિક્રમ 1નું સફળ લોન્ચિંગને ગુજરાત સમાચારે પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે, તો ફુલછાબ અને રાજસ્થાન પત્રિકાએ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 9ના મોતને પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. તમામ અખબારોએ આજે રાત્રે 12:30 વાગ્યાથી રમાનારી ફિફા ફાઇનલના સમાચારને પ્રથમ સ્થાને આપ્યું છે. ગુજરાતને ટાર્ગેટ કરવા માટે 100થી વધારે આતંકી સક્રિય કરાયા એવું ગુજરાત સમાચારે અંદરના પાને સ્થાપ્યું છે. આજે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નિર્ણાયક વન ડેમાં સમાચારને પણ તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસિડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4થી હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેસિયસ ગિલિફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન વિભાગમાંથી મળેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અધિકતમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે. ખેડૂત મિત્રો અને માછીમાર ભાઈઓ માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. 8:32 આપ સૌનો માણીતો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ રિદ્ધિ મહેતા. 9:32 બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલમાં સૂરજદાદા અને એની પલટન, એ વિષય પર ગિરેશ ધોળકિયાનો વાર્તાલાપ. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી. 10 વાગે મનોરંજનમાં કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ કંઠે ગવાયેલ કેટલાક મધુર ગીતો આપ સાંભળશો. 10:45 લોકસંગીત.

અમારા હવે પછીના કાર્યક્રમો જે છે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે, જે આ પ્રમાણે છે. 12:02 આપ સાંભળશો ગેર ફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર અને 1:30 ફૌજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી.

પાંચસોની 12 મિનિટે રજૂ કરીશું ગુલમોહર, 6:30 વાગે યુવવાણી, 7:20 મિનિટે ગામનો ચોરો.

8:45 મિનિટે સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 મિનિટે સંસદ કે સમક્ષ મુદ્દે. 10:30 વાગે રવિવાર સ્તરીય સંગીત સભા. આ કાર્યક્રમો દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આ વિગતો આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે થોડે ક્ષણોમાં સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

0: કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10ની બીજી બોર્ડ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું, જેમાં એરોસ્પેસની ટીમનો ચાવીરૂપ સભ્ય મૂળ માંડવી તાલુકાના ગઢસીસા ગામના યુવાન પ્રતિક વસંત દેઢિયા છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. ભારતમાં 19 જુલાઈના દિવસે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કચ્છના પશુપાલકોને રાહત દરે સૂકા ઘાસનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી. 5 પશુની મર્યાદામાં પશુ દીઠ દૈનિક 4 કિલોગ્રામ ઘાસનું રાહત દરે વિતરણ શરૂ કરાશે. ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં યોજાયેલ સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કચ્છની તમામ અદાલતોમાં ચેક બાઉન્સના કેસો માટે લોક અદાલત યોજાઈ. 294 કેસ પૈકી 234 કેસનો નિકાલ કરાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે લંડનના લોર્ડ્સ મેદાન ખાતે રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે રાત્રે 12:30 વાગ્યાથી ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે યોજાશે. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગે સાંભળી શકશો.
1: શાંત ચરુખી વાત ની રખતી રૂપની રાણી જોઈ હતી, મેક શહેઝાદી જોઈ હતી. એના હાથની મહેંદી હસ્તી હતી, એની આંખનું કાજળ હસતું હતું. એક નાનું સરખું ઉફન જાણી મોસમ જોઈ મલકતું હતું. એના સ્મિતમાં 100-100 ગીત હતા, એની ચુપકીદી સંગીત હતી. એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી. એણે આંખના આંસુ પાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો હતો. જરા નજરને નીચી રાખીને એણે સમયને રોકી રાખ્યો હતો. એ મોજા જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી. કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી. તેને યૌવનની આશીષ હતી, તેને સર્વ કળાઓ સિદ્ધ હતી. એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરૂખો જોયો છે. ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી, ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી. બહુ સૂનું સૂનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે. એ નહોતી મારી પ્રેમિકા કે નહોતી મારી દુલ્હન, બે તો એને માત્ર ઝરૂખી વાટ નિરખતી જોઈ હતી. કોણ હતી, એ નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું. એમ છતાં એ દિલને આજે વસમું વસમું લાગે છે, બહુ સૂનું સૂનું લાગે છે. સેફ પાલનપુરીની ગઝલ સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રોને આપની આત્મીય સખી રિદ્ધિ મહેતાના વંદન નમસ્કાર.

0: નમસ્કાર, ફોન ઇન આપની પસંદ.
1: હેલો,
0: આપ કોણ?
1: હું આદિપુરી મહેન્દ્રભાઈ દરજીપુર બેન.
0: અચ્છા મહેન્દ્રભાઈ, કેમ છો?
1: એકદમ રાજીપુરથી બેન.
0: બોલો બોલો.
1: આજે ફોન લાગ્યું છે મારું. મારે ગીત સાંભળવું છે બેન, એક ફિલ્મ મિલનનું.
0: હા, કયું ગીત?
1: મોહે સવરિયા નાહી ખબરિયા, તોહે સવરિયા નાહી ખબરિયા, તુમરે કારણ અપને દેશ મે બલમ, હમ હો ગયે પર

0: नमस्कार, फोन इन आपने पसंद।
1: नमस्कार,
0: आप कौन?
1: केम छो रिदीबेन?
0: બસ બરાબર, કેમ છો તમે?
1: એકદમ મજામાં. ઓર કો છો?
0: અવાજ થોડો જાણીતો લાગે છે પણ નામ યાદ નથી આવતું.
1: તમારો નિવિસ કામી તો કેમ બોડી થી તમારા હકીમ ભાઈ.
0: અરે અરે હકીમ ભાઈ, કેમ છો?
1: બસ મજામાં. તમે કેમ છો? બધા કસણી?
0: બસ બધા અહીંયા મજામાં. બોલો બોલો.
1: મારો ગીત આવી જાય ને ફરમાઈશ આવી જાય તો સારું થશે. તમે કોણ? રિદ્ધિબેન મહેતા બોલો છો ને?
0: હા જી, હું રિદ્ધિ મહેતા બોલું છું.
1: આજે ગીત ફિલ્મ નું નામ દિલ માંગે મોર.
0: હા, દિલ માંગે મોર નું.
1: હા, એનું મને સુનલિયા, મેને સુનલિયા ગીત હે તો એ ગીત તો હોય તો સાંભળાવી દીધું.
0: અરે પક્કું સાંભળાવી દઈએ.
1: નામ લઈ લઉં બેન?
0: હા બોલો ને.
1: મારો મોટો દીકરો છે, ઇમરાન છે, અલ્તાફ છે, સાજીદ છે, પછી માણી જાકીર ઇરશાદ છે, પછી ભદ્રી અનવર ઇકબાલ અજીત છે, પછી રેડિયો રસોતા મિત્રો છે, અલ્તાફ ભટ્ટી છે, મોહમ્મદ અલી છે, અબ્દુલ કાદર છે, વિભાભાઈ છે, ઇરીનભાઈ સુપીડા છે, અમે નિયમિત શ્રોતા મિત્રો છીએ તમારા.
0: હા જી,
1: ભલે ભલે, ચોક્કસ મોકલી દીધી.
0: જી જી, આવજો.
1: ભલે, આવજો
0: આવજો.

0: ગુડ આફ્ટરનૂન મેડમ, મજામાં?
1: ગુડ આફ્ટરનૂન, મજામાં મજામાં, તમે કેમ છો?
0: મજામાં મેડમ, હું નારાયણ સોસાયટી મેમદાદ થી બોલું છું, કરશનભાઈ રબારી. આપ કોણ બોલો મેડમ?
1: હું રિદ્ધિ મહેતા.
0: અચ્છા, તમારી જોડે વાત કરી, વાત થઈ એવું લાગે.
1: હા, મને પણ એમ લાગે, આપણે પહેલી વાર વાત કરીએ છીએ.
0: હા, જરૂર જરૂર
1: જી.
0: બીજું બધું મજામાં મેડમ?
1: બસ મજામાં, તમે સંભળાવો.
0: બસ મજા, શાંતિ એકદમ. અને આપણા બધા ભુજમાં, બધા આકાશવાણીમાં બધા મજામાં હોય એવી ભગવાનને પ્રાર્થના.
1: અહીંયા બધા મજામાં છે.
0: બરાબર, તો આજે ગીત સાંભળીશું મેડમ.
1: હા બોલો.
0: ફિલ્મનું નામ છે ખુદા ગવાહ. તું મુજે કબૂલ, મેં તુજે કબૂલ. થોડા નામ આપી દઉં?
1: હા બોલો ને.
0: મારી મિસિસ છે હીરા,
1: મારો
0: છે કમલ રબારી ને વિજય રબારી, અને મારે દક્ષા મેડમ છે. બધા સાથે સાંભળીએ.
1: જી જી જી, ચોક્કસથી સંભળાવી દઈએ આપની પસંદગી.
0: થેન્ક યુ મેડમ.
1: થેન્ક યુ.

0: નમસ્કાર, ફોન ઇન આપની પસંદ.
1: અંજારથી અલીભાઈ ખત્રી વાત કરું બેન.
0: કેમ છો?
1: અરે એકદમ મજામાં, આપ કેમ છો બેન?
0: હું પણ મજામાં.
1: આજે બેન એક ગીત સાંભળવું છે.
0: હા બોલો ને.
1: આજે કિશોર કુમાર નું ગીત ગાયેલું છે.
0: હા.
1: આજે ફિલ્મ છે શર્મિલી, શબ્દ છે ખિલતે હૈ ગુલિયા. આજના કાર્યક્રમ માં સમાવેશ કરશો?
0: જી વિનંતી. જી જરૂરથી સંભળાવીએ.
1: ભલે ભલે ભલે બેન, આવજો
0: આવજો.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશિપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમની એસ્ટોનિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમ સંબોધિત કર્યું. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. દેશની પ્રથમ ખાનગી સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ 1 અવકાશમાં છોડાયું. કચ્છના મૂળ માંડવી તાલુકાના ગઢસીસા ગામના યુવાન પ્રતિકની આ રોકેટના પાથ ડિઝાઇનમાં ચાવીરૂપ ભૂમિકા. ખરાબ હવામાનને કારણે

અને વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ભોપાલ જિલ્લાના જગદીશપુર ખાતેથી 10,54,000 ખેડૂતોના બેંક ખાતામાં 1,460 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. અમદાવાદના વસ્ત્રાલ પાસે ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત. ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત કરાઈ. લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. હવે પછીના મુખ્ય સમાચારો સાંજે 5 વાગીને 10 મિનિટે આપ સાંભળી શકશો.

0: नमस्कार दोस्तों, नमस्ते जिग्ना बेन,
1: नमस्ते बाल मित्रों, नमस्ते धारा बेन।
0: जिग्ना बेन, आज हमें थोड़ी कसोटी करी ले तो बाल मित्रों ने।
1: એટલે ધારાબેન, તમે આજે ઉખાણા પૂછવાના મૂડમાં છો કે નહીં?
0: આપણે બાળમિત્રોની કસોટી કરીએ અને પૂછીએ સરસ મજાના ઉખાણા।
1: ચોક્કસ ચોક્કસ ધારાબેન, તમે મને પૂછો, હું તો રેડી જ છું જવાબ આપવા માટે।
0: તો સાંભળજો હો જીગ્નાબેન, ઝાડ પરથી એ ઝાડ પર કૂદું, હુપા હુપ કરતું હું હુદું, કેળું ખાવાનું મને તો બહુ જ ગમે, બોલો કોણ મારી સાથે રમે।
1: તારાબેન, આ ઉખાણો તો એકદમ સેલો છે।
0: આજે મેં તમારી અઘરી કસોટી નથી કરી,
1: હા,
0: અને બાળમિત્રોને પણ જવાબ આવડી જ ગયો હશે,
1: કેમ કે હુપા હુપ શબ્દ આવે ને, એટલે એ તો કોણ હોય?
2: વાંદરાભાઈ।
1: જુઓ તારાબેન, હવે હું તમારી કસોટી કરું છું, રેડી છો ને?
0: હા હા એકદમ।
1: જુઓ, બહારથી હું લીલું છમ અને અંદરથી હું લાલ ચટક, મીઠો મીઠો મારો રસ અને કાળા બીજ એમાં ટક ટક।
0: તમે પણ મારી બહુ કસોટી ન કરી હો, કેમ કે આ ફળ તો હમણાં જ ખૂબ ખાધું અને ઉનાળામાં મોજે મોજ કરી, અને એ તો છે તરબૂચ।
1: એકદમ સાચા ધારાબેન,
0: અને એવી જ રીતે એક ઉતારો બીજું નીકળે, પડ પર એના પડ નીકળે, મને કાપો તો આંખોમાં આંસુ આવે અને શાક ભજીયામાં તો એ બહુ ભાવે।
1: ધારાબેન, એક પડ ઉતારીએ અને બીજું પડ નીકળે તો કોબી પણ આવી શકે, પણ આંખમાં આંસુ આવે એટલે ધારાબેન ડુંગળી।
0: હા, કેમ કે આમાં આંખમાં આંસુ આવે ને એની વાત કરી છે, નહીતર તમારો જવાબ કોબી જ પણ સાચો છે, પણ કોબી સુધારતા આંખમાં આંસુ ના આવે।
1: જુઓ ધારાબેન, માથે મારે સુંદર કલગી, રંગબેરંગી પીછા એની વર્દી, ટેહુંક ટેહુંક કરીને હું નાચું, ચોમાસામાં મારું રૂપ સાચું।
0: અરે ટેહુંક ટેહુંક એટલે તો આપણા મોરભાઈ, રોજ રાત્રે આકાશમાં આવું, ક્યારેક ગોળ તો ક્યારેક અડધો થઈ જાઉં, બધા બાળકો તો મને મામા કહે, બોલો બોલો હું કોણ?
1: એ તો ધારાબેન આપણા ચાંદા મામા।
0: જુઓ
1: ધારાબેન, હવે હું તમને પૂછું, હો લાલ પીળો મારો ગોળ આકાર છે, ગરમી આપવી એ જ મારો વ્યવહાર છે, મારા આવવાથી જાગે આખું એ જગત, પણ હું જો ના હું ને તો અંધારું ભગત।
0: હા જીગ્નાબેન, એટલે આ તો તમે જાગવાની વાત કરી છે, અને લાલ પીળો ઘોડો ને પાછો ગરમી આપે, એટલે તમે સૂરજદાદાની તો વાત નથી કરતા ને?
1: એકદમ સાચા। તો બાળમિત્રો, આજે આપણે આપણા કાર્યક્રમમાં એવી જ સરસ મજાની વાતો સાંભળવાની છે, અને એ પણ સૂરજદાદાની,
0: અને સૂરજદાદાના આખા પરિવારની એટલે કે સૌરમંડળની, પણ એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત।
3: બિલ્લી માસી ઘરમાં ઘૂસી ચુપ ગુપ ચુપ ચાલે જી, બિલ્લી માસી ઘરમાં ઘૂસી ચુપ ગુપ ચુપ ચાલે જી, રસોડા

કાળી ભેંસ છું, ઘાસ ખૂબ ખાઉં છું, કાળી કાળી ભેંસ છું, ઘાસ ખૂબ ખાઉં છું, મીઠું મીઠું દૂધ આપું, સૌને તાજા રાખું છું, મીઠું મીઠું દૂધ આપું, સૌને તાજા રાખું છું.

बांद्रा भाई ऊंची डाले हिचका खाए बांद्रा भाई।

0: બાળમિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે જેમ આપણો એક પરિવાર છે, કે જેમાં આપણા મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય અને બધા સાથે રહેતા હોઈએ, એવું જ એક મોટું ફેમિલી આપણા આકાશમાં પણ રહે છે. અને એ ફેમિલીનું નામ શું છે ખબર છે? સૂર્યમંડળ.
1: અને બાળમિત્રો, આ આકાશના જે ફેમિલીની આપણે વાત કરીએ છીએ, એટલે કે સૂર્યમંડળની, એના હેડ કોણ, એટલે કે એના પપ્પા કોણ ખબર છે? એ છે સૂરજદાદા. સૂરજદાદા આખા મંડળના સેન્ટરમાં રહે છે અને એમના 8 બાળકો, એટલે કે 8 ગ્રહો છે અને એમની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવે છે.
0: તો બાળમિત્રો, આવા જ સૂર્યમંડળની વાત લઈને આજે ઉપસ્થિત છે ગિરીશ ધોળકિયા.
1: સૂરજદાદા અને એની પલટન.
2: નમસ્તે બાળમિત્રો, તમે જાણો છો આ જગતમાં સૌથી મહત્ત્વની ઘટના કઈ છે? જો હું તમને જણાવું, જગતમાં સૌથી મહત્ત્વની મોટામાં મોટી ઘટના એ છે કે દરરોજ સવારે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને સાંજે પશ્ચિમમાં આથમે છે. આ સૂર્યદેવતા આપણને જરૂરી પ્રકાશ તેમજ ગરમી એમ બંને આપે છે. થોડો સમય તમે કલ્પના કરો કે સૂર્યદેવતા ન હોત તો, જો સૂર્યદેવતા ન હોત તો આપણી પૃથ્વી સાવ ઠંડી અને અંધકારમય હોત. પૃથ્વી પર કોઈ ઝાડપાન ન હોત, કોઈ પ્રાણી પશુ પક્ષી ન હોત, અરે આપણું પણ અસ્તિત્વ ન હોત. કારણ કે વનસ્પતિને જીવવા માટે પ્રકાશ અને ગરમી બંનેની જરૂર પડે છે અને મોટાભાગના પ્રાણીઓનો ખોરાક વનસ્પતિ છે. સૂર્ય અત્યંત ગરમ વાયુનો બનેલો એક ધગધગતો ગોળો છે અને તે પણ કેટલો મોટો તે જાણો છો? જો આપણી 13 લાખ પૃથ્વીઓને ભેગી કરીએ ત્યારે એક સૂર્ય બને. આ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એટલું તો પ્રબળ છે કે તેની આસપાસના તમામ અવકાશી પિંડોને પોતાની તરફ ખેંચી રાખે છે અને પરિણામ સ્વરૂપે તે તમામ સૂર્યની આસપાસ ફરતા રહે છે. તમને કોઈ એમ પૂછે કે તમારા કુટુંબમાં કોણ કોણ છે, તમે કહેશો ને કે મારા પપ્પા, મારી મમ્મી, મારા દાદા, મારી દાદી, ભાઈ બહેન વગેરે વગેરે. તો પછી જુઓ, આ સૂર્યદાદાનું પણ પોતાનું કુટુંબ છે. હો, અવકાશમાં આવેલ જે અવકાશી પિંડો સૂર્યદાદાની આસપાસ ફરે છે તે સૌ તેમના કુટુંબી અને સૂર્યના આ કુટુંબને સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી જેમ આ કુટુંબની એક સભ્ય છે તે રીતે અન્ય 8 સભ્યો પણ સૂર્યમંડળમાં આવેલ છે કે જે તેની આસપાસ ફરે છે. આવા સભ્યો ગ્રહો તરીકે ઓળખાય છે. તે સિવાય અન્ય સભ્યોમાં નાના મોટા અવકાશી ખડકો, લઘુ ગ્રહો વગેરેનો પણ સમાવેશ થાય છે. આ તમામ સભ્યો સ્થિર નથી, પણ પોતાની ધરી પર તેમજ સૂર્યની આસપાસ નક્કી કરેલ કક્ષામાં આરામ કર્યા વગર સતત ફર્યા કરે છે. આવો આ સૂર્યમંડળની ઉત્પત્તિ વિશે આપણે જાણીએ. અબજો વર્ષ પહેલાં વિશાળ આણ્વિક વાદળના નાના ભાગનું ગુરુત્વીય ભંગાણ થવાથી આપણા સૂર્યમંડળની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ થઈ. મોટા ભાગનું ભંગાણ પામેલ દ્રવ્ય સૂર્ય બનાવ્યો અને માત્ર 5% કરતાં ઓછા ભાગમાંથી ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, લઘુ ગ્રહો, ધૂમકેતુઓ વગેરે બન્યા. હવે આપણા સૂર્યમંડળના 9 ગ્રહોને 2 સમૂહમાં વહેંચવામાં આવેલ છે. એક સમૂહ એટલે ટેરેસ્ટ્રીયલ ગ્રહોનો સમૂહ, જે ગ્રહોની કક્ષા મંગળના ગ્રહની કક્ષાની અંદર આવેલ હોય તેવા મંગળ સહિતના ગ્રહો, એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી તેમજ મંગળ. આ બધા જ ગ્રહોની વિશિષ્ટતા એ છે કે તેમનું સૌનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ છે, તેમજ તેઓ સૌ ઓછા કુદરતી ઉપગ્રહો ધરાવે છે. બીજો સમૂહ એટલે કે જોવિયન ગ્રહોનો સમૂહ, જે ગ્રહોની કક્ષા મંગળના ગ્રહની કક્ષા કરતાં વધારે હોય તેવા ગ્રહો, જેવા કે ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો. આ બધા ગ્રહોનું બંધારણ ગુરુના ગ્રહ જેવું હોય છે. તેઓ સૌ મોટું કદ ધરાવે છે, તેમની ફરતે વલયો જોવા મળે છે, તેમજ 1 કરતાં વધુ ચંદ્રો ધરાવે છે. હવે આપણે એક પછી એક ગ્રહની વિશિષ્ટતા બાબતે જાણીએ. જો પહેલાં આવે છે બુધનો ગ્રહ. તે કદમાં સૌથી નાનો અને સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. તેમના પર ખૂબ પાતળું વાતાવરણ છે. ત્યાં દિવસ અને રાત્રિ વચ્ચેના તાપમાનમાં મોટો તફાવત હોવાથી જીવન શક્ય નથી અને તેને એક પણ ચંદ્ર નથી. શુક્રનો ગ્રહ. બુધ પછી સૂર્યની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. હવે પૃથ્વી પરથી રાત્રે આકાશમાં નજર નાખીએ અને જે ગ્રહ સૌથી પ્રકાશમાં અને ચમકતો દેખાય તે શુક્ર છે. તેમનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું બનેલું છે. બધા ગ્રહોમાં એક એવો ગ્રહ છે કે જ્યાં સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આથમે છે. શુક્ર એક પણ ચંદ્ર ધરાવતો નથી. આપણો પૃથ્વીનો ગ્રહ સૌરમંડળનો ત્રીજો ગ્રહ એટલે પૃથ્વી. આ સૂર્યમંડળનો એવો ગ્રહ છે કે જે જીવસૃષ્ટિ ધરાવે છે. તેનું વાતાવરણ પાતળું છે, પણ તેમના સ્તરની જાડાઈ 800 થી 1000 કિલોમીટર જેટલી હોતા ઉલ્કાઓથી થતું નુકસાન અટકે છે. આ વાતાવરણમાં ઓક્સિજન વાયુ હોતા આપણે જીવી શકીએ છીએ, કારણ કે આપણને શ્વાસમાં પ્રાણવાયુની જરૂર પડે છે. આપણું વાતાવરણ ઓઝોનવાયુનું સ્તર પણ ધરાવે છે. આ ઓઝોનવાયુનું સ્તર સૂર્યકિરણોની બળબળતી ગરમી વચ્ચે ઢાલ બનીને ઊભું રહે છે ને જરૂર પૂરતી ગરમીને જ પૃથ્વી પર પ્રવેશવા દઈ જીવોનું રક્ષણ કરે છે. ઉપરાંત સૂર્યના પારજાંબલી કિરણોને શોષી તેની આડઅસર દૂર કરે છે. પૃથ્વીનો 70% ભાગ જલાવરણનું બનેલ છે, બાકીનો ભાગ ભૂમિ આવરણનું બનેલ છે. આ ભાગ મુખ્યત્વે ખડકો અને ધાતુઓનો બનેલો છે. આપણી પૃથ્વી એક કુદરતી ઉપગ્રહ ધરાવે છે, જેને આપણે ચાંદા મામા તરીકે ઓળખીએ છીએ. મંગળનો ગ્રહ તે રતાશ પડતા રંગનો દેખાય છે. તેની સપાટી પર મોટી મોટી ખીણો, ઊંચા ઊંચા જ્વાળામુખીઓ અને શુષ્ક નદીઓ આવેલી છે, અને આ શુષ્ક નદીઓ પરથી અનુમાન લગાડવામાં આવે છે કે ભૂતકાળમાં આ નદીઓ વહેતી હશે. હવે હાલના તબક્કે મંગળ ઉપર જીવનની શક્યતા નહીવત છે. તેને ફોબોસ અને ડિમોસ નામના બે ચંદ્રો છે. ગુરુનો ગ્રહ આ ગ્રહ સૂર્યમંડળનો મોટામાં મોટો ગ્રહ છે. તેને સૂર્યની આસપાસ ફરતા 12 વર્ષ લાગે છે, તેમજ તે પૃથ્વી કરતાં 1400 ગણો મોટો છે. તેમના પર ધૂંધળા કથ્થાઈ રંગના પટ્ટા જોવા મળે છે અને તેમને 60 કરતાં પણ વધુ ચંદ્રો છે. શનિનો ગ્રહ સૂર્યમંડળમાં ગુરુ પછી કદમાં સૌથી મોટો ગ્રહ શનિ છે. તેના 3 પ્રકાશિત વલયો તેની શોભામાં વધારો કરે છે. તેની સપાટી પરનું તાપમાન સાવ ઓછું છે. તેઓના અનેક ચંદ્રો પૈકી સૌથી મોટાને મોટો જાણીતો ચંદ્ર ટાઇટન છે. યુરેનસનો ગ્રહ આ ગ્રહ નજીક રહેલા ભૂખરા રંગના વલયોથી ઘેરાયેલો છે. ઈસવીસન 1781માં વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે તેમની શોધ કરી હતી. તેનું કદ પૃથ્વી કરતાં 64 ગણું છે. નેપચ્યુનનો ગ્રહ આ ગ્રહ બ્લુ રંગનો દેખાય છે. તેને 2 તેજસ્વી ને 2 ઝાંખા વલયો છે. તે અતિ ઠંડો ગ્રહ છે. તેમના 2 જાણીતા ચંદ્રોનું નામ ટ્રિટોન અને નેરિટ છે. પ્લુટોનો ગ્રહ ગ્રહોના નવા વર્ગીકરણ મુજબ પ્લુટોને નાનો ગ્રહ ગણવામાં આવે છે. તે ઠંડો, અંધારિયો અને પીળાશ પડતા રંગનો છે. તેની સપાટીની ઘનતા પૃથ્વીને મળતી આવે છે, આથી તેને ટેરેસ્ટ્રીયલ ગ્રહ પણ ગણી શકાય. યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો નરી આંખે જોઈ શકાતા નથી, તેથી પ્રાચીન કાળમાં ફક્ત 6 ગ્રહોનો જ ઉલ્લેખ છે. આ 3 ગ્રહો ટેલિસ્કોપની મદદથી શોધી શકાયા છે. હવે સૂર્યમંડળના અન્ય સભ્યો લઘુ ગ્રહો પણ છે. સૂર્યમંડળના નિર્માણ સમયે ગ્રહ બનાવવામાં નિષ્ફળ રહેલા નાના મોટા ખડકોને લઘુ ગ્રહ કહે છે. મોટાભાગના લઘુ ગ્રહો મંગળ અને ગુરુ વચ્ચેના પટ્ટામાં આવેલ છે. તેમની સંખ્યા લગભગ 1 લાખ જેટલી છે. આ લઘુ ગ્રહો પૈકી સૌથી મોટો તેમજ પ્રથમ શોધાયેલ લઘુ ગ્રહ સિરીસ છે, જ્યારે તેજસ્વી લઘુ ગ્રહ વેસ્ટા છે. આ લઘુ ગ્રહો સૂર્ય આસપાસ પરિભ્રમણ દરમિયાન એકબીજા સાથે સતત અથડામણ અનુભવતા હોવાથી તેનું વિભાજન થતું રહે છે અને ઘણી વખત તેમના આ ટુકડાઓ પૃથ્વી પર ઉલ્કાઓ સ્વરૂપે પડે છે. આમ આવું છે આપણું અદ્ભુત સૂર્યમંડળ. રાત્રિ દરમિયાન નભોમંડળની મજા અવશ્ય માણશો ને નિત નવું જાણશો. અસ્તુ.
0: સૂરજ દાદા અને એની પલટન,
1: એ વિશે સરસ મજાનો વાર્તાલાપ આપે હમણાં જ સાંભળ્યો ગિરીશ ધોળકિયા પાસેથી.
0: તો બાળમિત્રો, આ સરસ મજાના માહિતીસભર વાર્તાલાપમાંથી આપને ઘણું શીખવાનું મળ્યું હશે. અને બાળમિત્રો, તમને એક સરસ રોમાંચક વાત કહું ને? અને બાળમિત્રો, સૂરજદાદા વિશે તમને એક રોમાંચક વાત કહું? જુઓ બાળમિત્રો, સૂરજદાદા પૃથ્વીથી એટલા દૂર છે કે જો આપણે પ્લેનમાં બેસીને સૂરજ તરફ જઈએ ને તો પણ આપણને ત્યાં પહોંચતા અધ 170 વર્ષ થઈ જાય.
1: ઓહો જીજ્ઞાબેન, પણ હોય જ ને, નહીં તો સૂરજદાદા તો કેવા તપે છે, એટલા દૂર છે તોય આપણને મે મહિનામાં જૂન મહિનામાં કેવા તપાવે છે, એટલે જો નજીક હોય તો આપણે બળી જ ને ભસ્મ થઈ જઈ.
0: પણ ધારાબેન, બાળમિત્રોને આપણે કહીએ કે સૂરજનો પ્રકાશ છે ને એ આપણા સુધી માત્ર 8 મિનિટમાં પહોંચી જાય છે.
1: બોલો, છે ને મજાની વાત.
0: હા,
1: અને બાળમિત્રો, સૂર્યમંડળના 8 ગ્રહો વિશે તો આપે જાણ્યું જ હશે, પણ શું તમને ખબર છે કે આ ફેમિલીમાં બીજા કેટલાય નાના નાના અને બહુ તોફાની સભ્યો રહે છે અને એમને વિજ્ઞાનની ભાષામાં ઉલ્કા અને ધૂમકેતુ કહેવાય છે. બાળકો, જ્યારે આકાશમાં તૂટતો તારો જોઈને આપણે વિશ માંગીએ છીએ ને, એ ખરેખર તારું નથી પણ એ તો નાનકડી ઉલ્કા હોય છે કે જે સ્પેસમાંથી આપણી પૃથ્વી તરફ દોડી દોડીને આવતી હોય છે.
0: અને બાળમિત્રો, આપણી પૃથ્વી પર દિવસ 24 કલાકનો હોય છે પણ શુક્ર ગ્રહ પર એટલો ધીમો સમય ચાલે છે કે ત્યાંનો એક દિવસ પૃથ્વીના 243 દિવસ બરાબર થાય, એટલે કે ત્યાં સવારે સ્કૂલ ગયા પછી સાંજ પડતા

0: મહિનાઓ નીકળી જાય.
1: ઓહો, આ ઇમેજિન કરીએ તો કેટલું આપણે નવું નવું લાગે. જો આ બધું આપણે જો કલ્પના કરીએ તો આપણને કેવો અચરજ થાય. અને એવી જ સરસ મજાની હજી એક વાત કહું ને બાળમિત્રો, તો શનિ દાદા પાણીમાં તરે? તો હા, શનિ ગ્રહ કદમાં ખૂબ જ મોટો છે, પણ એ વાયુનો બનેલો હોવાથી ખૂબ હલકો છે. જો આપણી પાસે સમુદ્ર જેવડું મોટું ટબ હોય ને અને એમાં શનિ ગ્રહને મૂકી દઈએ ને બાળમિત્રો, તો એ પથ્થરની જેમ ડૂબશે નહીં, પણ પ્લાસ્ટિકના દડાની જેમ પાણી પર તરવા લાગશે.
0: છે ને બાળમિત્રો, મજાની વાત.

0: તો બાળમિત્રો, જ્યારે આપણે રાત્રે આકાશ તરફ જોઈએ છીએ ને, ત્યારે આપણને સમજાય છે કે આ કુદરતની રચના કેટલી અદ્ભુત છે. આપણી પૃથ્વી આટલા મોટા બ્રહ્માંડમાં એક નાનકડા ટપકા જેટલી છે,
1: અને છતાંય અહીં જીવન ખીલ્યું છે. એટલે જ આપણે આપણી પૃથ્વીને સાચવવાની છે અને આપણી આજુબાજુના પર્યાવરણને પણ બચાવવાનું છે.
0: તો બાળમિત્રો, સૂરજ આપણને તેજ આપે, ચાંદો આપે શીતળતા,
1: ગ્રહો બધા ગોળ ફરીને શીખવે આપણને ગતિશીલતા,
0: આકાશના આ વિજ્ઞાનને ચાલો દિલથી સમજીએ,
1: આપણે પણ સૂરજ બનીને આ દુનિયામાં ચમકીએ. આવી સરસ મજાની વાત સાથે આજનો કિલોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા રવિવારે આકાશવાણીના ભુજ કેન્દ્ર પર.
1: ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બાળમિત્રો, આવજો ધારાબેન.

0: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર OTT પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે મનોરંજન. શ્રોતા મિત્રો, આજે મનોરંજન કાર્યક્રમમાં કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ સ્વરમાં ગવાયેલ કેટલાક મધુર ગીતો આપ સાંભળશો. પ્રથમ સાંભળીએ ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરનું આ ગીત.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
2: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ સીતા ઓર ગીતાનું આ ગીત.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

શ્રોતા મિત્રો, આજે મનોરંજનમાં કિશોર કુમાર અને આશા ભોસલેના કંઠે ગવાયેલ કેટલાક યુગલ ગીતો આપ સાંભળી રહ્યા છો. હમણાં જ આપ માણી રહ્યા હતા ફિલ્મ યાદો કી બારાતનું ગીત. હવે સાંભળીએ આ યુગલ જોડીને, ફિલ્મ છે જોની મેરા નામ.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: પ્રસ્તુત છે ફિલ્મ બુઢ્ઢા મિલ ગયાનું આ ગીત.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલસ્વરને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન અંતર્ગત. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ ચાંદી સોનાનું ગીત. હવે પ્રસ્તુત છે ફિલ્મ ખેલ ખેલ મેનું આ ગીત.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: છુપાર ઉત્સવનું ગીત આપ સાંભળી રહ્યા હતા યુગલ સ્વરમાં કિશોર કુમાર અને આશા ભોસલેના. આજના મનોરંજન કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ આ યુગલ જોડીના સ્વરમાં. ફિલ્મ છે રામ બલરામ.

આ ગીતની સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. પ્રથમ સાંભળીએ સમૂહ સ્વરને.

લોક સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા દેવજી નાથાના કંઠને. હવે સાંભળીએ હેમરાજ ગઢવીના સ્વરને.

0: આ ગીતની સાથે જ આજનું લોકસંગીત કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટેલિનમાં ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધન કરતા વેપાર, રોકાણ અને તકનીકી ક્ષેત્રે સઘન સહયોગ માટે આહ્વાન કર્યું. ડીઆરઆઈએ કિંમતી ધાતુઓની દાણચોરી પર કડક કાર્યવાહી તેજ કરી. દેશવ્યાપી કામગીરીમાં 15 કિલો દાણચોરીનું સોનું, 20 કિલો ચાંદી અને 2 કરોડ રોકડા જપ્ત. 13ની ધરપકડ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં થાણે ખાડીની નીચે દેશની પ્રથમ દરિયાઈ ટનલના ખોદકામની કામગીરી બીજી ટનલ બોરિંગ મશીન દ્વારા શરૂ કરાઈ. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 5119 થયો. જોર્ડનમાં થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ પર હવાઈ હુમલા કર્યા. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. પંચમહાલમાં આદિજાતિ વિકાસને વેગ આપવા 31 કરોડ રૂપિયાના 938 વિકાસ કાર્યોને મંજૂરી. રાજ્યમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના પારડીમાં 2.5 ઇંચ કરતાં વધુ. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 26.48% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 38% જેટલો, જ્યારે કચ્છમાં 3%થી વધુ વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગિરિમથક સાપુતારામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. આહવા અને વઘઈ તાલુકામાં 1-1 અને સુબીરમાં 19 mm વરસાદ નોંધાયો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો અને લોર્ડ્સમાં આજે ભારત

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. મિત્રો, ભારતની આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મંગલ પાંડેની આજે જન્મજયંતિ છે. 19 જુલાઈ 1827 ના રોજ જન્મેલા મંગળ પાંડેએ દેશભક્તિની જે ચિનગારી ચાંપી હતી તેણે આગળ જતા 1857ના ભવ્ય બળવાનું સ્વરૂપ લીધું હતું. 29 માર્ચ 1857ના રોજ બેરકપુર છાવણીમાં તેમણે અંગ્રેજ અધિકારીઓ સામે ખુલ્લો બળવો પોકાર્યો હતો અને બ્રિટિશ શાસનનો પાયો હચમચાવી નાખ્યો હતો. તેમની શહાદતે આખા દેશના સૈનિકો અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ખૂબ જુસ્સો ભર્યો. આજે દેશ તેમના બલિદાન અને શૌર્યને કોટી કોટી નમન કરી રહ્યો છે.

મિત્રો, આપે હમણાં જ પ્રેમ પૂજારી ફિલ્મનું ગીત મોહમ્મદ રફી, મન્ના ડે અને સાથીદારોના સ્વરમાં સાંભળ્યું. આ ગીત કવિ નીરજ દ્વારા લખાયેલું છે. જી હા મિત્રો, આજે કવિ નીરજની પુણ્યતિથિ. તેમના ગીતો અને વિરહના ભાવો સરળ ભાષામાં લખાયેલા હોય છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યા હતા. આ સિવાય ફિલ્મોમાં ઉત્કૃષ્ટ ગીતો માટે સતત 3 વર્ષ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થઈને તેમણે ઇતિહાસ રચ્યો હતો. તો આવો મિત્રો, હવે તેમના જ દ્વારા લખાયેલા ગીત જે ગાઈડ ફિલ્મનું છે અને જેને સ્વર આપ્યો છે SD બર્મને, તે સાંભળીએ.

कुछ तेरा ना मेरा, कुछ तेरा ना मेरा मुसाफिर।

વિસરાતા સૂર, જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમમાં હવે મન્ના ડેના સ્વરમાં આ ગીત સાંભળીએ, ફિલ્મ મેરા નામ જોકર.

કન્યાદાન ફિલ્મનું આ ગીત સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતના બોલ લખ્યા છે નીરજે અને સંગીત આપ્યું છે શંકર જયકિશને.

तारे बन गए, सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए, लिख

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?

0: વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતો
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ સોમેશના સ્વરમાં તેમની જ ગીત રચના.

मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे खेल

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: મિત્રો, શોભા મુદગલને આપ સાંભળી રહ્યા હતા. સાથે જ હિન્દી ગેર ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના અત્યાર સુધીના મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક યોજાઈ. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત અને 1ને ગંભીર ઇજા. યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા મોટા ડ્રોન હુમલામાં 9ના મોત, જ્યારે 80થી વધુ ઇજાગ્રસ્ત થવાના અહેવાલ. અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ઇન્ડિયા પર કાયમી પ્રદર્શનનું ઉદઘાટન કર્યું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે મોરબી આઈટીઆઈના 100 બેડની ક્ષમતા ધરાવતા હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત. રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્ય વિતરણ. ખેડૂતોને સબસિડી, વિદ્યાર્થીઓને સંશોધન માટે જીવંત પ્રયોગશાળા ઉદ્યાનો બન્યા. સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું. સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે સુરત રાહત પેકેજ ઓનલાઈન પોર્ટલનો પ્રારંભ. સુરત ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમાધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું ઝડપે વીમા ક્લેમનો નિકાલ કરી 29 કરોડના ચેકનું વિતરણ. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 67.57% જળસંગ્રહ. 206 ડેમોમાં 40.77% પાણીનો સંગ્રહ. ડેમ છલકાતા 11 હાઈ એલર્ટ પર. બચાવ અને રાહત કામગીરીને ત્વરિત કરવા માટે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં 11 NDRFની અને 24 SDRFની ટીમ તૈનાત. ફિફા વર્લ્ડ કપમાં આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. અને 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ ચૂકી છે. ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આશિત દેસાઈના સ્વરમાં છે. ગીત રચના સુધીર દેસાઈની છે.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હવે પછીનું ગીત આશિત દેસાઈના સ્વરમાં છે. ગીત રચના છે હર્ષદ ચંદ્રાનાની.

0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમના સથવારે અમે આવી પહોંચ્યા છીએ આપના રેડિયો સેટ પર. હું છું કૃપા જીવરાજાની.
1: અને હું છું અટલ શર્મા.
0: સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર. અટલબેન, તમે કહેવત સાંભળી જશે આપણે બધાએ કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. કારણ કે પૈસાની કિંમત આપણે જોઈએ ને તો આમ તે સર્વસ્વ નથી, પણ આપણી નાની મોટી જરૂરિયાતો છે, મોજ શોખ છે, બધા માટે ખૂબ જરૂરી છે.
1: એટલે એમ કહેવાય છે કે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, પણ માપમાં તો પૈસો હોવો જ જોઈએ.
0: હા, અને ઘણીવાર કેવું થાય છે કે આપણે બચત કરી હોય, પણ ક્યારેક એવું થાય કે ઇમરજન્સી કોઈ આવી જાય, અથવા ઘરની કોઈ એવી મુખ્ય વ્યક્તિ છે એનું અવસાન થઈ જાય, અથવા જે કમાતી વ્યક્તિ હોય એનું અવસાન થઈ જાય, ક્યારેક આપણને ફાઇનાન્શિયલ લોસ થાય. આવા બધા જ્યારે પ્રસંગો થાય ત્યારે જે આપણે બચત કરેલા નાણાં હોય ને અને આયોજન કરેલું હોય ને તો એ ખૂબ કામ આવે છે.
1: એટલે ખૂબ જરૂરી છે કે આપણે બધા છે ને નાણાકીય આયોજન કરીએ, અને એની સાથે સાથે નાણાકીય સાક્ષરતાની પણ બહુ જરૂર છે, ખાસ કરીને બહેનો માટે.
0: હા, અને જે અત્યારે ઓનલાઈન નો જે જમાનો છે એમાં ડિજિટલ ફ્રોડ્સ થતા હોય છે, એનાથી આપણે આપણી પાસે ન હોય ને એવા પૈસાની ચોરી આરામથી થઈ જાય.
1: એટલે ડિજિટલ સાવચેતી રાખવાની પણ ખૂબ જરૂર છે. અને મને લાગે છે કે શ્રોતાઓ સમજી જ ગયા હશે કે આવો જ કંઈક વિષય લઈ અને આજે આપણે સહિયરમાં આવ્યા છીએ. તો આજે નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી એ વિશે આપણે વાત કરવાની છે,
0: અને એ માટે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત મહેમાન છે રેણુકાબેન મહેતા.
1: રેણુકાબેન ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, ટ્રેનર છે, અને ખાસ કરીને મહિલાઓ ડિજિટલ સાવચેતી રાખે, નાણાકીય આયોજન શીખે એ માટે ખૂબ કાર્ય કરે છે. ઘણી બધી જગ્યાએ જઈ અને બહેનોને ટ્રેનિંગ પણ આપે છે.
0: વાહ, તો રેણુકાબેન આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર કૃપાબેન અને અટલબેન, આજે મને અહીં આવવા માટેનો મોકો આપ્યો એના બદલ હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું.
0: રેણુકાબેન, આપણે જે શરૂઆતમાં વાત કરી કે નાણાકીય આયોજન ખૂબ જરૂરી છે અને નાણાકીય સાક્ષરતા હોવી જોઈએ, તો નાણાકીય સાક્ષરતા એટલે શું એ થોડી વ્યાખ્યા આપજો.
2: એકદમ સરળ શબ્દમાં હું કહેવા માંગીશ
0: જી.

0: નાણાકીય સાક્ષરતા એટલે તમારું નાણાકીય આયોજન, કે જે તમારો આવક છે અને તમારું જે ખર્ચ છે એ બંને વચ્ચે તમારે આયોજન કરવું જોઈએ, એને સરળ ભાષામાં નાણાકીય સાક્ષરતા કહેવાય. કારણ કે બજેટ આપણે કહીએ છીએ ને, બજેટ બનાવ્યું, તો એ બજેટ તમારું છે એને કેવી રીતે તમે ખર્ચ કરો છો, કેવી રીતે તમે એને સાચવો છો, કેવી રીતે એનું સેવિંગ્સ કરો છો, આ બંને વચ્ચે આપણે એક બજેટ બનાવીએ એને નાણાકીય સાક્ષરતા કહેવાય છે.
1: જી, એટલે દેશના લેવલે તો આપણે બજેટ બનતું હોય, પણ આપણા ઘરમાં પણ નાના નાના બજેટ આપણે બનાવતા હોઈએ છીએ, દિવસના હોય, મહિનાના હોય, વર્ષના હોય, એમાં નાના પણ આયોજન કરીએ અને લાંબા ગાળાના પણ આયોજન કરીએ. તો એ આયોજન કરતી વખતે કેવી સાવચેતી રાખવી જોઈએ અને કેવા પગલાં લેવા જોઈએ?
0: સૌ પ્રથમ તો આજે આપણે મહિલાઓ વિશે જો ખાસ વાત કરીએ ને, જો આપણે કહીએ છીએ ને ઘરની ગૃહિણી, અને એ એક બજેટ તૈયાર કરતી હોય છે. જેમ કે નાની જ આવક હોય, આપણે સમજીએ છીએ કે આજે 10,000 જ રૂપિયા પગાર છે, બરાબર છે, તો એ 10,000 રૂપિયાની અંદર પણ જ્યારે ગૃહિણી છે પોતાનું ઘર ચલાવે, તો એની અંદર એ બધું ભરતી હોય, ગેસનું બિલ હોય છે, લાઇટનું બિલ હોય છે, શાકભાજીના પૈસા છે, એમના છોકરાઓની ફીસ છે, આ બધી વસ્તુ એની અંદર બજેટમાં એ લેતી હોય છે. તો આવી રીતે એ જ્યારે એક બજેટ બનાવે છે ગૃહિણી, ત્યારે પણ કેવું થાય છે અત્યારે મેડમ, કે ઘણી વખત છે ખર્ચો છે વધી જતો હોય, ક્યાંક ને ક્યાંક કોઈ પ્રસંગ આવી જતો હોય, ક્યાંક કોઈક ડેથ થઈ જતી હોય, ક્યાંક કોઈક મારામારી આવી જતી હોય, ક્યાંક કૃત્રિમ અને કુદરતી બંને આફતો જ્યારે આવે છે, ત્યારે જો તમારી પાસે સેવિંગ્સ ના હોય, તમે બચત ના કરી હોય, તો તમને ખૂબ તકલીફ પડે છે. કારણ કે આગળ જઈને તમે શું કરો એવી પરિસ્થિતિ ઉભી થાય છે. તો આની અંદર અમે ઘણી બધી જગ્યાએ કામ કર્યું છે, ઘણી બધી જગ્યાએ ફાઇનાન્શિયલ ટ્રેનિંગ આપી છે લોકોને, કે તમે તમારું જે બજેટ છે એને તમે કેવી રીતે ખર્ચ કરશો અને કેવી રીતે તમે એને સાચવશો. અને અત્યારે શું થયું છે કે લોકો એક જ ફ્લોમાં પૈસા બચત કરે છે. અમે એવું કહેવા માંગતા હોઈએ છે કે ભાઈ, તમારી પાસે 100 રૂપિયાની આવક છે તો તમે એના 5 ભાગ પાડો, કે તમે 20 રૂપિયા છે તો તમે એને ગોલ્ડમાં નાખ્યા, 20 રૂપિયા છે તો એની તમે કોઈ સંપત્તિ લીધી, 20 રૂપિયા છે તો એનો કોઈ ઇન્સ્યોરન્સ લીધો, બીજા 20 રૂપિયા છે તો એને તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી, પછી જે 20 રૂપિયા તમારી પાસે બચે છે એને તમે રિસ્કમાં મૂકો.
1: અચ્છા,
0: હમણાં શું થયું છે મેડમ, કે લોકોને કોઈ કહે કે આજે તમારે આમાં આટલા પૈસા નાખવાના, પછી એ કોઈ પણ કંપની હોય, હવે કંપની ચીટ પણ કરતી હોય, આપણને ખ્યાલ નથી હોતો, કોઈ એવી ઇન્સ્યોરન્સ કંપની હોય કે જે પોલિસીના નામ પર બધું લઈ લે, પછી જ્યારે લોકોને પ્રોબ્લેમ થતો હોય ત્યારે પછી એને જે ટાઈમે પ્રોબ્લેમ થયો છે એ ટાઈમે એના પૈસા મળવા પાત્ર હોતા નથી. તો રિસ્ક ફેક્ટર, એ બધા પૈસા જે એની પાસે બચત હોય ને એ બધા એમાં નાખી દે. તો અમે એમ કહીએ છીએ કે તમે એના 5 ભાગ પાડો અને 1 ભાગ તમે રિસ્ક ફેક્ટરમાં નાખો,
1: બરાબર,
0: જેથી કરીને તમને ક્યારેય ઇસ્યુઝ ન આવે. અને પછી જે તમે બચત કરી હોય, તો સપોઝ કે તમે સમજો આજે ગોલ્ડનો ભાવ 2006 માં 6,000 કે 7,000 રૂપિયા હતો, આજે આટલા વર્ષો પછી આટલો બધો ભાવ છે, તો આજે તમારે કાઢવું છે તો તમે કાઢી શકો, એને એના પૈસા તમને કામ લાગે. કોઈ ફિક્સ ડિપોઝિટ આજે તમે વર્ષો પહેલા કરેલી હોય તો એ બચત છે, આજે તમે એ ફિક્સ ડિપોઝિટ તોડો તો તમારી મુશ્કેલીના સમયમાં એ પૈસા તમને કામ લાગે છે. તો આજે અમે બહેનોને છે કે ભાઈઓને છે કે 10,000 પગાર થી લઈને 1,00,000 રૂપિયા સુધીના પગાર હોય છે, પણ તમે એવી જગ્યાએ વ્યય ના કરશો કે જે પૈસા તમારા વેસ્ટ જાય, અથવા તો કોઈ પણ કારણોસર એ પૈસા તમારા જતા રહે. એટલે પ્રોપર એનું બજેટ બનાવો અને પ્રોપર તમે એ પૈસાને વાપરો. અને એક બજેટ એવું બનાવો કે આજના જમાનામાં એટલી બધી મુશ્કેલી છે કે દીકરા બહુ હવે સાથે નથી રહેતા. પહેલા એવું હતું કે બધા મળીને સહકુટુંબ હતું, પેલું કે છે ને વસુધૈવ કુટુંબકમ એવી ભાવના હતી, હવે એ નથી રહ્યું. તો બધા પોતપોતાનું અલગ અલગ, 2 ભાઈઓ હોય તો એ પોતાનું એક ઘર ચલાવતા હોય, પેલા પોતાનું ચલાવતા હોય, મમ્મી પપ્પા હોય તો એ પોતાનું ચલાવતા હોય. તો તમારી પાસે જો અગર કંઈક સેવિંગ્સ હશે તો તમારે આવનારા સમયમાં મુશ્કેલી આવે,
1: એટલે ઘડપણનું પણ આયોજન કરવું
0: જરૂરી છે. 60 વર્ષ પછી એક એવી ઇન્કમ કે કમસે કમ 2 ટાઈમ ટિફિનના પૈસા તો મારા નીકળી ગયા, અને થોડી ઘણી દવાનો ખર્ચ, મેડિસિન, તો આ બધી વસ્તુનું આયોજન છે એ કરવું જરૂરી છે.
2: એટલે ટૂંકા ગાળાનું પણ આયોજન કરવાનું છે કૃપા, અને લાંબા ગાળાનું પણ. અને રેણુકાબેન વાત કરતા હતા ને, એના ઉપરથી એક અંગ્રેજી કહાવત મને યાદ આવી. એ લોકો એમ કહે છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. એટલે એક જ જગ્યાએ બધા પૈસા ન નાખો, તમે રિયલ એસ્ટેટમાં નાખો, થોડુંક મ્યુચ્યુઅલ ફંડમાં નાખો, એફડીમાં રાખો, ગોલ્ડમાં રાખી શકાય, કે અન્ય કઈ રીતે પણ ટૂંકમાં ડિવાઈડ કરવાની જરૂર છે.
1: તો રેણુકાબેન, આપે વાત કરી કે અમુક ટકા આપણો જે બચતનો હિસ્સો છે એ આપણે ક્યાંક રોકવો જોઈએ, તો એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આપણે એ પૈસાને રોકી શકીએ? કોઈ એવી યોજનાઓ હોય અથવા એવું કોઈ પ્લાન્સ હોય તો એ વિશે જાણકારી આપો.
2: અને સરકાર તરફથી પણ આમાં

0: હું પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે.
1: બહુ સરસ તમે મને સવાલ કર્યો. મારી પાસે ઘણી ફાઇનાન્શિયલ યોજનાઓ છે, નાનામાં નાના બજેટથી લઈ કે જેમની ઓછી ઇન્કમ છે ત્યાંથી લઈ અને જેમની ઇન્કમ પુષ્કળ છે એ લોકો તો કરવાના જ છે, અને વેલ એજ્યુકેટેડ લોકો છે તો એમને ખબર બી છે કે કઈ જગ્યાએ કેટલા પૈસા અમારે રોકવા ને ક્યાંથી કેટલો ફ્લો અમને આવી શકે. પણ ઘણી બધી સરકારશ્રીની પણ એવી યોજના છે કે નાના નાના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. કારણ કે શું છે કે અમુક અમુક પોલિસીઓ છે આજે અમુક કંપનીઝના પ્રીમિયમના દર જે છે એ નાના લોકો ભરી શકતા નથી. તો હવે સમજો કે તમારે એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ લેવો છે તો આજે સરકારશ્રીએ સુરક્ષા વીમા યોજના એ કર્યું છે મેડમ. વર્ષે ફક્ત ને ફક્ત 20 રૂપિયા ભરવાના. તો વર્ષે 20 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ કાઢી શકે. તો વર્ષે 20 રૂપિયા તમે એની અંદર ભરો તો એમાં તમને 2 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સ ટર્મ મળે છે કે જે ફક્ત ને ફક્ત અકસ્માત વીમો છે. તો આ યોજના એવી છે કે બેંકોની અંદર દરેક બેંકની અંદર આને એનો લાભ મળે છે, અને એની ઉંમર મર્યાદા પણ આપેલી છે એમાં 18 થી 70 વર્ષની. તો ત્યાં જઈને એ લોકો પોતાની બેંકમાં જાય તો ત્યાં જઈને આ કરાવી શકે છે. તો ઈશ્વર ના કરે કે કદાચ જે કમાનારો વ્યક્તિ હોય એની ડેથ થઈ જાય એક્સિડન્ટમાં, તો એ જે ફેમિલી છે એને કમસે કમ 5 થી 6 મહિના ઘર ચલાવવા માટે આજે 2 લાખ રૂપિયા સરકાર તરફથી મળ્યા હોય તો એમનું પોતાનું ઘર એ જ્યાં સુધી સ્ટેબલ ના થાય ત્યાં સુધી તો ચાલે
0: જી.
1: કારણ કે આજુબાજુ વાળા છે કે ફેમિલી છે કે ફ્રેન્ડ્સ છે, આજે કેટલો સમય કોઈ તમારું ઘર ચલાવે અને શા માટે ચલાવે? એનજીઓ પણ છે પણ કોઈ તમારી કેટલીક મદદ કરે. તો આપણી પાસે કોઈક આવો આવકનો સ્ત્રોત અગર પડ્યો છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી સાથે સાથે છે જીવન જ્યોતિ વીમા, એ પણ ખૂબ સરસ છે. વર્ષે 436 રૂપિયા ભરવાના. આજે નાની નાની એજમાં હાર્ટ એટેક આવી જાય છે તો એની અંદર પણ અકસ્માત વીમો અને તમારી કુદરતી રીતે ડેથ થઈ હોય તો એ બંનેમાં પણ તમને 2 લાખ રૂપિયા કવર થાય છે. પછી એની સાથે આજે પેન્શન છે તો ગવર્મેન્ટ હોય ઓફિસર એ લોકોને આવે. આજકાલ તો લગભગ એ બી અમુક અમુક જગ્યાએ બંધ થઈ ગયા છે. અટલ પેન્શન યોજના છે, નેશનલ પેન્શન યોજના છે, આ બધી યોજના 60 વર્ષથી ઉપરની છે. હવે એમાં 18 થી 40 વર્ષના વય મર્યાદામાં એ થઈ શકે છે. તો આજે તમે સમજો કે નાની ઉંમરથી તમે ઇન્સ્યોરન્સ કરાવી લીધો, 60 વર્ષના જયારે તમે થઈ જશો 61 વર્ષથી તમને એક રકમ પેન્શન મળવા પાત્ર છે. તો થોડુંક તમારું જે પ્રીમિયમ છે એમાં પણ તમે ભરો, અને નાની ઉંમરથી તમે આજે જયારે સેવિંગ્સ કરશો તો તમારો પ્રીમિયમનો જે દર છે એ પણ ઓછો આવશે. પછી સુકન્યા સમૃદ્ધિ જે દીકરીઓ માટે સૌથી સરસ યોજના છે અને ટેક્સ ફ્રી છે. 10 વર્ષથી નાની દીકરી માટે તમારે જોવું જ ના પડે મેડમ, એટલી સરસ યોજના છે. તો આ બધી યોજના છે. પછી વાલી દીકરી યોજના છે, કિસાનની યોજનાઓ આવે છે કે જે ખેડૂતો છે, આવી બધી યોજનાના મોટા મોટા પોસ્ટરો જે બેંકની અંદર લગાવ્યા છે. તો હું નાના બજેટ વાળા જે લોકો છે ખાસ કરીને એમના માટે કહેવા માંગીશ કે તમે બેંકમાં જાઓ, તમારા ડોક્યુમેન્ટેશન જે છે પ્રોપર રાખો, ને ત્યાં જઈને તમે આ યોજનાનો લાભ ખાસ લો જેથી કરીને તમને એનો બેનિફિટ મળી. અને મોટા જે છે જેમ કે જેમની ઇન્કમ સ્ત્રોત્ર વધારે છે, લોકો SIP કરી શકે, કોઈ એવા સારા મ્યુચ્યુઅલ ફંડમાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે કે જેમનું ખબર હોય કે ભાઈ માર્કેટ આટલું ઉપર જાય છે તો આટલા પૈસા આપણે આ રીતે લઈ લઈએ, આટલા પૈસા છે તો નાખીએ, પછી સંપત્તિમાં ઇન્વેસ્ટ કરો, પછી ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો. તો આ રીતે એ લોકો પોતાનું આયોજન બનાવી શકે છે જેથી કરીને મુશ્કેલીના સમયની અંદર તમને તમારા પૈસા કામ આવે. કારણ કે કોવિડમાં આપણે જોઈ લીધું મેડમ, જેમાં અમે આપણે પોતે આવી ગયા કે ક્યાંક ને ક્યાંક આપણને બજેટ ઇસ્યુઝ થયા અને પુષ્કળ પ્રમાણમાં થયેલા, અને એમાં નાના નાના ફેરિયા વાળા હતા, એમની દુકાનો બંધ થઈ ગઈ, શાકભાજીની લારીઓ હતી તો એ ટાઈમે અમુક લિમિટેડ ટાઈમિંગમાં જેટલી વસ્તુ મળતી હતી અથવા તો નહોતી મળતી. મોટા મોટા લોકોને ભી ઇસ્યુઝ આવ્યો, પોતાના ઘરના EMI કેવી રીતે ભરે, શું કરશે. તો આ બધી વસ્તુની અંદર તમે નાણાકીય જો તમારું પ્રોપર બજેટ રાખ્યું હશે તો તમે એને સરખી રીતે ફ્યુચરમાં એનો ઉપયોગ કરી શકશો. બીજી એક વાત હું એવી કહેવા માંગીશ કે અગર તમારી પાસે કોઈ કંપનીનો સ્માર્ટફોન છે કે જે નોર્મલ છે અને ચાલે છે, તો પછી તમારે મોંઘામાં મોંઘો જે ફોન છે આપણે એની જરૂરિયાત નથી.
2: એવા ફીચર્સ હોય છે કે જે આપણને ખબર નથી હોતી ને આપણે કોઈ ઉપયોગ નથી કરતા,
1: તો પછી તમારે એ સફર કરવાની શું જરૂર?
2: દેખા દેખા
1: જેથી કરીને સ્ટ્રેસ લેવલ વધી જાય છે તમારું, અને મહિનો છતાં વાર લાગતી નથી, તો તરત જ એ મહિનો થાય એટલે એનો EMI ચાલુ થઈ જાય. એ બધી જે સફર છે એ પણ હું આજની મહિલાઓને, યુવાનોને અને અમુક લોકો જે શોખીન છે એમને ખાસ કહેવા માંગીશ કે એ એવી સફર ના રેડી કરે કે જેથી કરીને એમને સ્ટ્રેસ આવે. આ નાણાકીય સ્ટ્રેસ પણ છે.
2: હા બિલકુલ. તો રેણુકાબેન, આપને આટલો બધો અનુભવ છે, આપ લોકોને મળો છો, સમજાવો છો, તો શું કામ આયોજન નથી કરતા એ માનસિકતા હું સમજવા માંગુ છું. બધી ઇન્ફોર્મેશન હોય છે, ખ્યાલ છે, છતાં કેમ નથી કરતા?
1: છતાં જો એક તો સૌથી પહેલા હું જયારે નાના નાના બહુ જ બધું

0: ટ્રેનિંગ આપું છું, તો એ લોકો છે ને મને એવું કહે છે કે મેડમ ભાઈ હવે રોજનું રોજ જીવીને ખાઈને રોજના રોજ સુઈ જવાનું, શું આ બધી ઉપાધિ કરવાની? ત્યારે હું એ લોકોને એવું કહેવા માંગુ છું કે તમે તમારા માટે નથી કરતા. જયારે તમે આખા દિવસના પૈસા લઈને ઘરે જાઓ છો તો બધા જ પૈસા તમે વાપરી નાખ્યા? એ કહેશે કે ના મેડમ, અમે તો અમારા ફેમિલી માટે કરીએ છીએ. તો હું એવું જ કહેવા માંગુ છું કે તો ફેમિલી માટે કરો છો તો પછી શા માટે આવી વિચારધારા રાખો છો?
1: બરાબર, તો પ્લાનિંગ પણ ફેમિલી માટે,
0: ફેમિલી માટે કરો. આજે આખી સેલરી આવી ગઈ તો તમે શું પહેલા ડે વન વાપરી નાખી, બધો પૈસો પોતાના માટે વાપરી નાખ્યો? તો ના પાડે છે. પછી સાથે હું એવું કહું છું કે આખા દિવસમાં તમે કેટલી પાન પડીકી ખાઈ લો,
2: વ્યસન
0: બહુ જ ખરાબ છે. તો એ લોકો મને કહે છે કે હા મેડમ, અમે તો 5 પડીકી ખાઈએ છીએ, તો 20 રૂપિયાની એક પડીકી, તો મેં કીધું 100 રૂપિયા થયા. અથવા તો 10 રૂપિયાની એક પડીકી હોય તો રોજના 50 રૂપિયા, ચાલો ને 50 રૂપિયા ગણીએ, તો 365 ગુણ્યા આપણે 50 કરીએ મેડમ, તો લગભગ 18,000 રૂપિયા જેવું આવે છે. તો હું એમને એવું કહું છું કે તમે આ વ્યસન ને, કેન્સર ને આમંત્રિત કરવા માટે આપો છો, થૂકવા માટેના પૈસા આપો છો તમે, તો તમે એ 20 રૂપિયા ખાલી તમે વર્ષે ભરો તમારી બેંકમાં એક વખત, તો એક પડીકી ઓછી ખાઓ.
1: બધી રીતે
2: લાભ છે.
0: અથવા તો એ હું તો એવું જ કહેવા માંગુ છું દરેક જગ્યા પર કે ખાલી ને ખાલી 10 રૂપિયા રોજ જઈને ગલ્લામાં મૂકો. તો સામે મને એવો જવાબ આપે કે મેડમ 10 રૂપિયા થી શું થાય? મેં કીધું 10 રૂપિયા એટલે મહિનાના 300 રૂપિયા અને વર્ષે થયા 3,600. વર્ષ જતા વાર લાગતી
1: નથી.
0: જ્યારે પૈસા ના હોય ત્યારે 3,600 નો ગલ્લો ખોલશો ને, બહુ જ ખુશી થશે.
1: સાચી વાત છે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણા લગભગ દિવસના, વર્ષના અને જીવનના બજેટમાં ઘણો ફરક પડી શકે.
2: અને ભારતીય ગૃહિણીઓના તો ડબ્બામાં, કપડાના થકપીમાંથી પૈસા નીકળતા જ હોય છે. એમરજન્સી ફંડ જેને કહેવાય.
0: નોટબંધી થઈ પણ પછી ઇમરજન્સી ફંડ ઓછો થઈ ગયો, કારણ કે લોકો ડરી ગયા કે પણ હવે બેંક તરફ ફળિયા છે, એ લોકો પણ પોતાના પર્સનલ એકાઉન્ટ ખોલાવે છે. હું કહું છું બહેનોને કે તમારા પોતાનું પણ એક ખાતું ખોલો. અને મહિલાઓને પણ ઘણા બધા ખાતાના, જેમ કે સેન્ટ્રલ બેંક છે એની અંદર ક્વીન એકાઉન્ટ ખુલ્યું છે, એમાં 20 લાખ રૂપિયા સુધીનો એક ઇન્સ્યોરન્સ છે. મેડમ મેં પોતે પણ ખોલાવ્યું છે. તો એ બધી વસ્તુના તમે લાભ લો, એમાં તમે થોડી થોડી બચત કરો તો તમને આગળ જતા એનો ખૂબ ફાયદો થશે. અને આજે આપણે આ સોશિયલ મીડિયા તરફ આગળ વધ્યા તો આપણે એમાં જોતા હોઈએ ઘણી વખત અમુક રીલ્સ એવી આવતી હોય કે હસબન્ડની જોબ નથી, એકદમ સ્ટ્રેસફુલ થઈને બેસી ગયા, તો મહિલા ઘરમાંથી પૈસા કાઢીને આપે છે. તમે ચિંતા ના કરશો, મારી પાસે પૈસા છે. પણ એ ક્યારે શક્ય થશે? જ્યારે તમે બચત કરશો ત્યારે.
2: એટલે એમ કહેવાય ને, કૃપા ટીપે ટીપે સરોવરાય. બજેટમાં એવું જ છે. હવે રેણુકા બેન, નાણાકીય સાવચેતીની સાથે જોડાયેલી છે ડિજિટલ સાવચેતી. આપ લોકોને, ખાસ કરીને બહેનોને, આ ડિજિટલ સાવચેતી વિશે પણ જાગૃત કરો છો. તો આ બધા, પહેલા તો એ વાત કરો કે આ નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી તરફ આપ કેવી રીતે વળ્યા, પછી આપે ક્યાંથી ટ્રેનિંગ લીધી અને કેવી રીતે પછી આપ આગળ વધ્યા?
0: ચોક્કસ કહેવા માંગીશ. અને મેં બેંક છે એમનું ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશનની અંદરથી મેં આ ટ્રેનિંગ લીધી. અને એની સાથે એટલે અમને એક નાનકડી ટ્રેનિંગ આપવામાં આવી હતી કે તમારે લોકોને કેવી રીતે જાગૃત કરવાના. અને ત્યાર પછી અમે અવેરનેસ કાર્યક્રમ શરૂ કર્યા. એમાં એઝ એ FL પાર્ટનર તરીકે હું જોડાઈ. એમની સાથે મેં પુષ્કળ લોકોને અવેર કર્યા છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જઈને, ઘણી બધી મહિલાઓને, ઘણી બધી જગ્યાએ ટીચર, સ્કૂલના ટીચર છે પ્રાઇવેટ સ્કૂલના એ લોકોને, પછી 18 વર્ષથી ઉપરના એડલ્ટ જે છોકરાઓ છે કે જે સમજી શકે કે પૈસા શું છે, એ બધાને અમે પુષ્કળ અવેરનેસ આપી. આ બધાની અંદર સાથે સાથે મારી જર્ની શરૂ થઈ ડિજિટલ.
2: અચ્છા,
0: ડિજિટલ જર્ની એટલા માટે શરૂ થઈ કે નાણાકીય ફ્રોડ થવા માંડ્યા. અને નાણાકીય ફ્રોડ એટલે રાજકોટનો જે કિસ્સો મારી પાસે આવ્યો હતો કે કંકોત્રી ડાઉનલોડ કરી મેડમ,
2: લગ્નની
0: કંકોત્રી, એની અંદરથી પણ 75,000 રૂપીસ જતા. એટલે પછી અમને ઘણી બધી ખબર પડી કે આવી રીતના ફ્રોડ ચાલુ થયા છે. તમે કોઈની સાથે આજે કોન્ફરન્સ કોલ જોડો છો, એની અંદરથી પણ એક OTP શેર થઈ જાય છે જે તમને ખબર હોતી નથી. અજાણ્યા નંબર છે, અનનોન છે, એને પણ તમે OTP આપો છો. પછી તમે લિંક આવે છે કોઈ, તો એ લિંકને તમે શેર કરો છો. કોઈ એડવર્ટાઇઝ આવી જાય છે, તો એ એડવર્ટાઇઝમાં તમે લાલચમાં ભરાઈ જાઓ છો, ખાસ કરીને મહિલાઓ. તો આ બધી વસ્તુમાંથી પછી અમે ડિજિટલ અવેરનેસ પણ ચાલુ કર્યું. એ અમે બીજા બધા ફાઉન્ડેશન સાથે ચાલુ કર્યું, પણ મારી જર્ની આવી રીતે શરૂ થઈ મેડમ.
1: તો આ ડિજિટલ જે છેતરપિંડી થતી હોય છે, એ તમે વાત કરી કે OTP છે અથવા પિન કોઈ, અથવા હવે એવું સાંભળવા મળે છે કે ડિજિટલ એરેસ્ટ પણ થાય છે, એ વિશે તો, કારણ કે એ શરૂઆતમાં જોઈએ ને તો આપણને સમજાય નહીં અને આપણને ડર લાગે કે કોઈ પણ વ્યક્તિને આવી રીતે થયું હોય તો એમાં પણ લોકો ફસાઈ જતા હોય છે.
0: ખૂબ જ ફસાય છે મેમ. જેમ કે તમે સમજો, આજે સાયબર ફ્રોડ ગવર્મેન્ટનો વિષય છે, ડિજિટલ અરેસ્ટ. એમાં તો કેવું થાય છે કે આજે લોકો, નાના નાના બચ્ચાઓ છે, એ લોકોના પેરેન્ટ્સને એરપોર્ટ ઉપર જ્યારે છોકરું જતું હોય અને પછી પેરેન્ટ્સને કોલ કરવામાં આવે કે તમારું બાળક જઈ રહ્યું છે પણ એમના ખિસ્સામાંથી પકડાયું છે, તો પેરેન્ટ્સ તો હાફડા ફાફડા થઈ જાય છે. પણ એ કોઈ એવું કરતું હશે કે જેમને એ ફેમિલીની ટોટલી જાણ હશે, જેથી કરીને એમને આખે આખું એમનામાં પેલું કરી દે. એટલે શું થાય કે ફેમિલી છે એ ચિંતામાં આવી જાય અને પછી ત્યાંથી આ બધી શરૂઆત થાય છે. અને ફેમિલી ચિંતામાં આવે એટલે સામેવાળો વ્યક્તિને જેટલા પૈસા જોતા હોય એટલા એ એમને ફાળવી દે છે. આવો અમારો ખેડા જિલ્લાનો એક કેસ બન્યો હતો મેડમ. અમે બરાબર ત્યાં પોલીસ સ્ટેશનમાં જીઆરટી ને જ આ ફાઇનાન્શિયલ લિટરેશનનું સેશન લેવા ગયા હતા અને ઇન બિટવીન જ મને પોલીસ કર્મચારીએ જ કીધું કે મેડમ બાજુના ગામમાં આપણે 60 લાખ રૂપિયા આવી રીતે ફ્રોડ થયો. પબ્લિક શું કરે છે મેડમ, નકલી પોલીસને ઘરમાં આવીને ચા નાસ્તો કરાવે છે અને અસલી પોલીસ જયારે આટલું બધું કહે છે તો માનતા નથી. આ બધી વસ્તુમાં ફસાઈ જાય, લાલચમાં આવે, કારણ કે એમને ડર લાગી જાય કે ભાઈ અમારા બાળકને કઈ થઈ નહીં જાય ને. તો આવા આવા કિસ્સાઓ બી બહુ જ બધા અમારી સામે આવ્યા. પછી મહિલાઓ છે તો ઘણી બધી એવી જાહેરાત આવતી હોય છે કે આમાં તમે ઘરે બેઠા આટલા રૂપિયા કમાઈ શકશો. હા, હવે ઘરે બેઠા જો કોઈ પૈસા મેડમ કમાઈ શકતું હોય તો આપણે બધા ઘરે ના બેસીએ? શા માટે આટલી બધી મહેનત કરવાની જરૂર છે? ઘરે બેસીને જ બધું ના કરીએ?
1: બરાબર.
0: તો એ બધા કિસ્સામાં પણ મહિલાઓ શું કરે છે કે રજીસ્ટ્રેશનના પૈસા આપી દે, માલના પૈસા આપી દે, આવું બધું કરે છે અને પછી કોઈ માલ આવતો નથી, કોઈ રજીસ્ટ્રેશન થતું નથી અને બધું ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જાય. સામેવાળાનું એક ટાર્ગેટ હોય કે ભાઈ આજે આખા દિવસમાં મારે 10 બહેનોને ફોન કરવા છે અને એમની પાસેથી મારે 500 લેવા છે, એટલે એમના 5000 આવી ગયા અને આપણી મહિલાઓ મૂર્ખ બની અને એમને 500 રૂપિયા આપી દીધા. તો હું એવું કહેવા માંગુ છું કે કોઈ જગ્યાએ તમે એવી કોઈ જગ્યામાં ફસાશો નહીં. તમે ફક્ત ને ફક્ત બેંક છે તો એના પર વિશ્વાસ કરો. કોઈ એવી ઇન્સ્યોરન્સ કંપની છે કે જે બહુ વ્યવસ્થિત છે, વર્ષોથી છે, તો તમે એની અંદર ઇન્વેસ્ટ કરો. તમે તમારા ઘરમાં 10-10 રૂપિયા મૂકો, એમાં કોઈ ઇન્કમટેક્સ નહીં આવી જાય તમારા ઘરે, એવું બી ડર લાગતો હોય લોકોને. તો એવું નાની નાની અમાઉન્ટમાં કઈ એવું નથી થવાનું, તો એવી સેવિંગ કરો. તો આવી રીતે તમે કરો. પણ આ ડિજિટલ અરેસ્ટમાં, ફ્રોડમાં તમે ના આવશો પછી આપણી સામે આખું પોલીસ સ્ટેશન બનાવી દે છે અને સામેથી વિડીયો કોલ કરે છે નકલી. એ તો તમને પોતાને ખબર છે, રાજકોટમાં જ બન્યું, તો આપણે ટોલ નાકું આખું ઊભું કરી દીધું હતું મેડમ. બરાબર છે. તો આવા બધા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે, આપણે જોયા છે, છતાં પણ
2: આપણે દરેક વસ્તુ આપણી સોશિયલ મીડિયા ઉપર જરૂર નથી. હું અહીંયા ટ્રેવલ કરું છું, હું આમ કરું છું, આજે હું આ રેસ્ટોરન્ટમાં ગઈ, આજે મેં અહીંથી કપડાં ખરીદ્યા, બધી વસ્તુ બધાને કહેવાની જરૂર નથી. કારણ કે આ બધું તમારું મોનિટર થતું હોય અને ક્યારે એ તમને એ તમારા વિરુદ્ધ જ વાપરશે ખબર નથી. પ્લસ આપે વાત કરી કે કોઈની સાથે ઓટીપી શેર કરવાનું નહીં, કોઈ અજાણી લિંક હોય એને ક્લિક નહીં કરવાનું. હું તો એમ પણ માનું છું કે બહુ અજાણ્યા ફોન પણ એટેન્ડ ન કરવા જોઈએ.
0: મારું કેવું એમ છે મહિલાઓને ખાસ કરીને કે કોઈ એવો અનનોન નંબર આવે છે એને બિલકુલ પ્રકારે એન્ટરટેનમેન્ટ કરવાના નથી. એક નાનકડું ઉદાહરણ આપીશ. હું પોતે ટ્રાવેલ કરતી હતી તો મને એક અજાણ્યા નંબર ઉપરથી એક મેસેજ કે કોલ આવ્યો, તો મારી ફ્રેન્ડે જ મને કીધું કે અરે સામે રિપ્લાય તો કર. એટલે મેં કીધું ના, અને અહીંયા ને અહીંયા બ્લોક કરી દે. આપણે અગર એન્ટરટેનમેન્ટ કરશું તો સામેથી એ કંઈક જવાબ આપશે, તો પછી એમાં તમારો આન્સર અને ક્વેશ્ચનનો સિલસિલો ચાલુ થશે, પછી એ કંઈક પૂછશે, પછી કોઈક લિંક મોકલે તો આપણે એમાં ક્લિક કરશું.
2: એટલે ઘણીવાર બેંક કર્મી બનીને પણ ફોન કરતા હોય છે કે તમારું એટીએમ બ્લોક થઈ ગયું છે. પ્રેફર કરવાનું કે આપણે રૂબરૂ બેંકમાં જઈ આવીએ
0: એ પહેલું કરવાનું, કારણ કે લાઇટ બિલ છે આજે આપણે ડિજિટલ ભરીએ છીએ, બેંક એકાઉન્ટ છે તો આપણે એ બધું ડિજિટલ જ હવે કરવા

0: સાવચેતી માટે તરત કયા પગલાં લેવા જોઈએ?
1: હા, લગભગ ઘણા છેલ્લા 2-3 વર્ષથી તો આપણે એક રિંગટોન સાંભળીએ જ છીએ કે 1930 ઉપર કમ્પ્લેન કરો, તો તાત્કાલિક પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં, અથવા તો મહિલા છે તો મહિલા પોલીસ સ્ટેશનમાં, અથવા તો સાયબર ક્રાઇમ છે તો ત્યાં જઈને તમે તમારું જે થયું છે જે કંઈ એના વિશે તમે ત્યાં જઈને તાત્કાલિક જ એક રિપોર્ટ પહેલા લખાવી દો, જેથી કરીને એમના તરફથી જે કંઈ પણ પગલાં ભરવામાં આવે એની શરૂઆત થઈ શકે છે. તો આપણે શું કરીએ છીએ, બેનો કાં તો ડરી જાય તો જતી નથી એટલા માટે થઈને, અથવા તો સમાજનો ડર લાગે કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, લોકો વાતો કરશે તો શું થશે, તો આવું કાંઈ કરવું નહીં. આ વસ્તુ કરીને તમે સમાજમાં લોકોને અવેરનેસ આપો છો કે ભાઈ મારી સાથે આવું થયું છે તો બીજા સાથે ના થાય. છેલ્લે એક વાત કહેવા માંગીશ કે મોબાઈલ છે આજે એ ઇલેક્ટ્રિક ગેજેટ છે, તો આપણે એવું માનીએ છીએ કે ખાલી ને ખાલી હું મોબાઈલ લઈને નીકળી ગઈ તો મારે ચાલશે, એવું ના વિચારતા. મોબાઈલ લઈને જાઓ છો કોઈ વાંધો નથી, સાથે સાથે થોડાક પૈસા સાથે રાખો. તમારું કોઈ એવું ડોક્યુમેન્ટ છે કે જેની અંદર તમારા ઘરનું એડ્રેસ લખેલું છે, ફોન નંબર લખેલા છે, એને સાથે રાખજો મહેરબાની કરીને, કારણ કે ઇલેક્ટ્રિક ગેજેટ છે, ક્યાંક ને ક્યાંક બંધ થઈ જશે, ક્યાંક ને ક્યાંક પડી જશે, પાણીમાં પડી જશે, ચાર્જિંગ નહીં હોય.
2: એટલે એક ડાયરી નાનકડી
1: રાખજો, કઈ પણ વસ્તુ રાખજો કે તમને ભવિષ્યમાં કઈ પ્રોબ્લેમ થાય છે, ટ્રાવેલ કરો છો, બહાર જાઓ છો, રસ્તામાં છો અને તમને કઈ થયું, ભગવાન ના કરે તો કોઈક તમારા ખિસ્સામાં હાથ નાખે અને મોબાઈલ નથી ચાલતો. અને બીજું, આજકાલ તો આપણે મોબાઈલમાં પેલા પિન નંબર નાખી દીધા હોય, તો પિન નંબર લોકોને ખબર નથી હોતી, તો બધા જ ઇશ્યુ એ ગેજેટમાં આવે છે. તો તમે એને ઇલેક્ટ્રિક ગેજેટ જ સમજો. અને જૂની આપણી એક પદ્ધતિ છે કે એક નાની ડાયરી છે કે કાગળ છે કે એવું પોતાનું જે આઈડેન્ટિટી છે રાખો, જેથી કરીને લોકો તમારી મદદ કરી શકે. તો આ હું ખાસ દરેક લોકોને કહેવા માંગીશ. અને બીજું, જેટલી યોજનાઓનો તમારે લાભ લેવો છે કે લાઈફમાં ક્યારેય પણ કઈ પ્રોબ્લેમ્સ આવે છે તો તમારું ડોક્યુમેન્ટેશન છે પ્રોપર રાખો. આજે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આવકનો દાખલો છે, તમારી બેંકની પાસબુક છે, દરેકે દરેક વસ્તુ જો તમારું ડોક્યુમેન્ટેશન અગર પ્રોપર હશે તો તમને કોઈ લાભ લેવામાં મળવામાંથી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ હમણાં શું થાય છે બેનો, આધાર કાર્ડ તો કબાટની ઉપર પડ્યું હોય, પાન કાર્ડ તો કે ગાદલાની નીચે પડ્યું હોય, હવે જોઈએ છે તાત્કાલિક તો મળતું નથી. તો પાસપોર્ટ
2: આયોજન
1: છે એ આયોજનનો ભાગ છે.
2: વાહ, ખૂબ સરસ અને મહત્વપૂર્ણ જાણકારી આજે રેણુકાબેન મહેતાએ આપણને. એક તો નાણાકીય આયોજન, નાણાકીય સાક્ષરતા વિશે અને ખાસ કરીને જે ડિજિટલ સાવચેતી રાખવાની વાત છે એ વિશે પણ ખૂબ વિસ્તારથી અને બહુ સરળ રીતે રેણુકાબેને સમજાવી. મને લાગે છે ઘણા બધા મિત્રોને ઈચ્છા હશે કે તેમની સાથે વધુ વાત કરે.
0: તો રેણુકાબેન મહેતાનો ફોન નંબર આપણે શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 99-98-84-0532-0532 999-88-40532.
2: વાહ, તો આટલી બધી સરસ મહત્વની જાણકારી આપવા માટે રેણુકાબેન આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.
0: નમસ્કાર.
1: નમસ્તે. ધન્યવાદ.
0: અટલબેન, આટલી સરસ વાતો કરીને તો હવે બહુ થોડો સમય છે, પણ એક આપણે નાનકડું ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. તો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. અત્યારે કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

સહિયર બહેનો માટેનો આ કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. બરાબર 1 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

મિત્રો, આજે આપ રેખા ઠાકરના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના થયા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક સંસદ સંકુલમાં શરૂ થઈ. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો. મીડિયા સાથે વાત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપતી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી માન્ય સંસદીય પક્ષ નથી. જોકે પોતાનો વિરોધ નોંધાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, સીપીઆઈએમ નેતા જ્હોન બ્રેટાસ, જેએમએમના મહુઆ માજી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સહિત વિપક્ષી સભ્યોએ બેઠકમાં હાજરી આપી. ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ ચર્ચા અને પસાર કરવા સંસદના સત્રમાં રજૂ કરાશે. બેઠક દ્વારા સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ્યો હતો તેમ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું.
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હે પાર્લામેન્ટ મે પૂરા રખ સકતે હૈ. મે વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મે ભી પાર્લામેન્ટ કો કાફી ચલાને મે દિક્કત આઈ થી, ક્યુંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. હંગામા હોને સે કોઈ લાભ નહીં હોતા હૈ ઓર લોગ પસંદ નહીં કરતા હૈ. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારુ રૂપ સે ચલે. इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने.
0: આવતીકાલથી શરૂ થનારું સત્ર આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના થયા. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મોલ્ડોવા પહોંચશે.

0: ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવાની આ પહેલી મુલાકાત છે. સાંભળીએ એક અહેવાલ.
1: तीन देशों की यात्रा के पहले चरण में राष्ट्रपति द्रौपदी मुर्मू मोल्दोवा पहुंचेंगी. वे वहां मोल्दोवा की राष्ट्रपति माया सैंडू से मुलाकात करेंगी. श्रीमती मुर्मू मोल्दोवा की संसद के अध्यक्ष इगोर ग्रोसो से भी मुलाकात करेंगी और भारत मोल्दोवा संसदीय मैत्री समूह के सदस्यों से बातचीत करेंगी. इसके बाद राष्ट्रपति उत्तरी मैसेडोनिया जाएंगी. वहां वो राष्ट्रपति गोर्डाना सिल्जानोवस्का दावकोवा, प्रधानमंत्री क्रिस्टिजन मेकोस्की और संसद अध्यक्ष से मुलाकात करेंगी. यात्रा के अंतिम चरण में राष्ट्रपति मुर्मू रोमानिया पहुंचेंगी. वहां वो राष्ट्रपति निकोसुर डैन, अंतरिम प्रधानमंत्री इली बोलोजान और अन्य शीर्ष नेताओं से मुलाकात करेंगी. वो भारत रोमानिया व्यापार मंच को संबोधित करेंगी और भारतीय समुदाय के लोगों से भी संवाद करेंगी. समाचार कक्ष से मैं वीरेंद्र कौशिक.
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर आज सवारे नवी दिल्ली में जंजीबार राष्ट्रपति और कार्यकारी क्रांतिकारी परिषद अध्यक्ष डॉक्टर हुसैन अली मिरवी ने मिला. सोशियल मीडिया पोस्ट में डॉक्टर जयशंकर जणाव्यू कि तेमनी मुलाकात दरमियान तेमणे उच्च शिक्षण, क्षमता निर्माण, पाणी पुरवठो, आरोग्य, कृत्रिम बुद्धिमत्ता, डिजिटल और अन्य प्राथमिक क्षेत्रों में भारत तांजानिया सहयोग ने विस्तृत करवानी चर्चा करी. પનામાના વિદેશમંત્રી હાવિયર એન્ડ્યુઆર્ડો માર્ટિનેઝી આચા વાક્ચેઝ આજે સવારે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ આવતીકાલે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરશે. તેઓ બુધવારે નવી દિલ્હીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પણ મળશે. જમ્મુ અને કાશ્મીરમાં આજે વહેલી સવારે પૂંચ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા 3 મહિલા સહિત 4ના મોત થયા છે અને કેટલાક લોકો ગુમ થયા છે. સતત વરસાદ બાદ રાજૌરી શહેરમાં પણ અચાનક પૂર આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ સ્થાનિક વહીવટીતંત્રની મદદથી બચાવ અને રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોને પરિવારોને સલામત રીતે બહાર કાઢવા માટેની કામગીરીમાં જોડાઈ છે. લદ્દાખમાં કારગીલના સંગ્રહ ગામમાં પૂરને કારણે કારગીલ જાન્સકર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @eairnews_abadને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કટરા અને ત્રિકુટા પર્વતીય વિસ્તાર તથા પહેલગામ અને બાલતાલમાં પ્રતિકૂળ હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા સાવચેતીના પગલા તરીકે યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે. યાત્રાળુઓને યાત્રા ફરી શરૂ થવા અંગે સત્તાવાર માધ્યમો પર આધાર રાખવા સલાહ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, મંગલ પાંડેએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનને જાળવી રાખવા શહીદી વહોરી હતી. તેમણે કહ્યું, મંગલ પાંડેની દેશભક્તિ અને બહાદુરીની ગાથા રાષ્ટ્રની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મંત્રીમંડળના સભ્યોએ પણ મંગલ પાંડેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા ડ્રોન હુમલામાં 9ના મોત અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. રશિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર યુક્રેનના ડ્રોન દ્વારા 2 મોટા વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં એક મોસ્કો નજીક અને બીજું તાંબો પ્રદેશના કોટોવસ્કમાં સ્થિત હતું. યુક્રેન રશિયાના ઉર્જા અને સૈન્ય ઠેકાણાઓ પર સતત હુમલા કરી રહ્યું છે. 2 વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. સિંધુએ ફાઇનલમાં 3 વખતની વિશ્વ વિજેતા અકાને યામાગુચીને 21-17, 21-17 હરાવી ખિતાબ પોતાના નામે કર્યો. આ અગાઉ સિંધુએ 2019માં વિશ્વ ચેમ્પિયનશીપનો અને વર્ષ 2024માં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વન ડે આજે લંડન

ના લોર્ડ્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. કાર્ડિફમાં બીજી વન ડે મેચ દરમિયાન ઇજા થવાને કારણે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ટીમમાંથી બહાર થતા હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા છે. ફિફા વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં આજે આર્જેન્ટિના અને સ્પેન ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ટકરાશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફ્રાન્સને 6-4 હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્યચંદ્રક જીત્યો હતો. આંધ્રપ્રદેશ

1000થી વધુ સ્થળોએ સાયકલ ચલાવીને આ અભિયાનમાં ભાગ લીધો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયેચા વાંચે છે. અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, વસ્ત્રાલમાં ખેતરમાં શેડમાં ચાલતા કારખાનામાં આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. આ કારખાનાની મંજૂરી ગત માર્ચ 2026 પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં આ કારખાનું ચલાવવામાં આવતું હતું.
1: સમગ્ર બનાવ કે ત્યાં જો એક બિલકુલ ઢોડિયા કરીને એક વ્યક્તિ છે, ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનો ચલાવતા હતા, પછી જો એના મધર જો રમીલા બેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ ત્રણ લોકોના આ ભાગીદારીમાં ચાલતા આ ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે. આ જો BNS 2023 ના જો કલમ છે 105, 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા,
0: રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના જલાલપુર અને નવસારી તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 26% જેટલો વરસાદ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તો માછીમારોને પણ આજથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના કેટલાક તાલુકામાં આજે સામાન્ય વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લાંબા સમયના વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. ગત 24 કલાકમાં ડાંગના સાપુતારામાં 2 ઇંચથી વધુ, જ્યારે આહવા અને વઘઈ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીમાં સૌથી વધુ વાલોડ તાલુકામાં 2.5 ઇંચથી વધુ, જ્યારે ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે એક પેડ માકી નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. દરમિયાન તેમણે દરેક નાગરિકને તેમના પરિવારજનોના નામે ઓછામાં ઓછો એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવા પણ અનુરોધ કર્યો હતો.
2: ચિલ્ડ્રન હોમ અને ગ્રાઉન્ડની અંદર પ્લાન્ટેશન કરવાનો અવસર મળ્યો છે. વિવિધ કામગીરી જે ચિલ્ડ્રન હોમ દ્વારા સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે. સંવેદનશીલ આ વિભાગ છે કે જે ત્યજેલા બાળકો હોય કે પછી જે બાળકોને કોઈ જ ના હોય એવા બાળકોની સાર સંભાળ લેવાનું કામ આ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે, જાણીને આનંદ થયો છે. અને હજી વધુ એની સુખ સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ હોય કે અન્ય કોઈ બાબત હોય તેનું નિરીક્ષણ પણ કર્યું છે.
0: રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરાયું. રાજ્યમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ 2025-26 ગાંધીનગર, વાંસદે, રૂપવેલ, ભુજ નાની રેલડી, રાજપીપળા, જીતનગર, ઝાલોદ વરોડ, પાલનપુર વશી દાંતા અને આહવા સાપુતારા ઉદ્યાનમાંથી આ વિતરણ કરાયું છે. આ સાથે જ આ ઉદ્યાનો ખેડૂતોને સબસિડી અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રયોગશાળા બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના વન વિભાગ દ્વારા 50 સ્પોટેડ ડિયર એટલે કે ચિત્તલને સુરતમાં માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે રાજ્યના વન વિભાગ દ્વારા વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે તથા માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે હેતુથી સાસણગીરથી લવાયેલા આ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગે પ્રાણીઓને મુક્ત કર્યા પછી તેની સઘન દેખરેખ રાખવા એક ખાસ કાર્યક્રમ પણ તૈયાર કર્યો. સમર્પિત વન રક્ષકો અને પ્રશિક્ષિત ટ્રેકર્સ સતત ફિલ્ડ મોનિટરિંગ કરી રહ્યા છે, જ્યારે હરણોની હિલચાલ, રહેઠાણનો ઉપયોગ, તેમનું સ્વાસ્થ્ય અને જંગલમાં

0: તેમના અસ્તિત્વનું મૂલ્યાંકન કરવા વ્યૂહાત્મક સ્થળોએ કેમેરા ટ્રેપ પણ ગોઠવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવે આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે.
0: અમદાવાદ એક એવું શહેર કે જે આધુનિક વિકાસની નવી ઊંચાઈઓ તરફ સતત આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ધરોહર સ્થળ હોય કે પછી બીજી કોઈ વાત, અમદાવાદે હંમેશા ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં, વર્ષ 2030 અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતના કારણે અમદાવાદનું નામ વૈશ્વિક કક્ષાએ ગુંજી રહ્યું છે. અમદાવાદ શહેરના વિકાસમાં દર વખતે નવા સોપાન જોડાઈ રહ્યા છે. તેવામાં હવે અમદાવાદની વધુ એકવાર કાયાપલટ થતી જોવા મળશે, કારણ કે દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાયેલા અર્બન ચેલેન્જ ફંડ એટલે કે શહેરી પડકાર ભંડોળમાંથી અમદાવાદની 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 2,719 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે. શહેરની કઈ પરિયોજનાને આ કેન્દ્રીય સહાય મળશે તે અંગે એક અહેવાલ સાંભળીએ.
1: અમદાવાદ શહેરના જૂના જર્જરિત ગટર નેટવર્કના પુનર્વસન, ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે સુવ્યવસ્થિત જળ વ્યવસ્થાપન પ્રણાલી, પશ્ચિમ ઝોન માટે સંકલિત કાદવ વ્યવસ્થાપન સુવિધા, સંકલિત માર્ગ વ્યવસ્થાપન પ્રણાલી ITMS અને ભાડું ચૂકવવાની પ્રણાલી ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમને આ સહાય મળશે. તેનાથી શહેરના ગટર નેટવર્કના પુનઃસ્થાપનથી ગટર ઉભરાવા તથા લીકેજ પાણી બહાર આવવા જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જ્યારે સમગ્ર ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, સ્ટ્રોમ વોટર સિસ્ટમના વાસ્તવિક સમયનું ડિજિટલ દેખરેખ અને અદ્યતન સંચાલન શક્ય બનશે. ગટરના કાદવમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને ગોળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: હવે આ અર્બન ચેલેન્જ ફંડ શું છે તે સમજીએ. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના શહેરોને બજાર આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરાયું છે અને 5 વર્ષ દરમિયાન કુલ 1,00,000 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય બજાર આધારિત શહેરી પરિવર્તન માટે આ ભંડોળ પૂરું પાડે છે. આ યોજના હેઠળ શહેરોનો સર્જનાત્મક પુનર્વિકાસ, વિકાસ કેન્દ્ર તરીકે શહેરો તથા પાણી અને સ્વચ્છતા એમ 3 વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામ કરી શકાય છે. હવે આ ભંડોળ હેઠળ કેટલી રકમ કોના માટે ફાળવવામાં આવી છે તે પણ જાણીએ.
1: કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 852 કરોડથી વધુ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 551 કરોડથી વધુ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુનર્વસન માટે 290 કરોડથી વધુ તથા ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે 215 કરોડ અને 125 TPDની ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે 479 કરોડ રૂપિયાથી વધુ, તેમજ ITMS અને AFCS માટે 331 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના કારણે AMTS, BRTS અને મેટ્રો માટે કોમન મોબિલિટી કાર્ડ અને કોમન જર્ની એપ્લિકેશન મારફતે નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહન સંબંધિત સચોટ અને વાસ્તવિક સમયની માહિતી, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI નો ઉપયોગ કરીને માર્ગોનું કાર્યક્ષમ આયોજન તેમજ આધુનિક ઇન બસ સર્વેલન્સ દ્વારા એનહેન્સ્ડ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ સાથે સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા મળતી થશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ, રિઝિલિયન્ટ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવાની દિશામાં મહત્વની પ્રગતિ થશે. કાર્યક્ષમ, ટકાઉ અને ભવિષ્યલક્ષી શહેરી માળખાકીય સુવિધાઓ વિકસશે તથા લોકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે. આ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ્સની રકમના 25% કેન્દ્ર સરકારની સહાય, 25% રાજ્ય સરકારની સહાય અને બાકીના 50% મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા જાહેર ખાનગી ભાગીદારી

0: એટલે કે PPP દ્વારા ઉપલબ્ધ કરાવવાની રહે છે. તદ અનુસાર મહાનગરપાલિકાને આ 6 પરિયોજના માટે 679 કરોડ રૂપિયાથી વધુની કેન્દ્રીય સહાય તથા 679 કરોડ રૂપિયાથી વધુની રાજ્ય સરકારની સહાય મળશે. બાકીની રકમ અમદાવાદ મહાનગરપાલિકા લોનથી મેળવશે.
1: હમણાં જ આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. આજના સંઘગાન શિક્ષણના કાર્યક્રમમાં ઓરિયા ભાષાનું ગીત શિક્ષણ મેળવીએ. ગીતકાર છે KC પાણીગ્રહી.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓરિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે KC પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
4: બચ્ચો, આજ મેં તુમ્હે એક ઓડિયા ગાના સિખાઉંગા. સીખોગે ના? યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદીચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ? શ્રી કાલિંદીચરણ પાણીગ્રહીને. અબ ઇસે લિખ લો.
5: કેયું નામ ધરી,
6: કેયું નામ ધરી,
5: ડાકીબી તુમકુ,
6: ડાકીબી તુમકુ,
5: તુમે જે સર્વનામ,
6: તુમે જે સર્વનામ,
5: કેયું નામ ધરી,
6: કેયું નામ ધરી,
5: ডাকিবি তুমকু,
6: ডাকিবি তুমকু,
5: তুমি যে সর্বনাম,
6: তুমি যে সর্বনাম.
4: ইহ হুয়া ধ্রুপদ. আব পহলা অন্তরা লিখলো.
5: আলোক তুমকু,
6: আলোক তুমকু,
5: নপারে দেখাই,
6: নপারে দেখাই,
5: তুমি যে দেখাও তাহারে,
6: তুমি যে দেখাও তাহারে.
5: আলোক তুমকু,
6: আলোক তুমকু,
5: নপারে দেখাই,
6: নপারে দেখাই,
5: তুমি যে দেখাও তাহারে,
6: তুমি যে দেখাও তাহারে,
5: তুমি যে বেড়িছ,
6: তুমি যে বেড়িছ,
5: কোটি বিশ্বর,
6: কোটি বিশ্বর,
5: সবুরি ভিতরে বাহারে,
6: সবুরি ভিতরে বাহারে,
5: তুমি যে বেড়িছ,
6: তুমি যে বেড়িছ,
5: কোটি বিশ্বর,
6: কোটি বিশ্বর,
5: সবুরি ভিতরে বাহারে,
6: সবুরি ভিতরে বাহারে.
4: ইয়ে হুয়া পহলা অন্তরা. আব দুসরা অন্তরা.
5: লুহ হই তুমি,
6: লুহ হই তুমি,
5: ঝরি পড় পরা,
6: ঝরি পড় পরা,
5: কেতে নয়নর কোণরু,
6: কেতে নয়নর কোণরু,
5: লুহ হই তুমি,
6: লুহ হই তুমি,
5: ঝরি পড় পরা,
6: ঝরি পড় পরা,
5: কেতে নয়নর কোণরু,
6: কেতে নয়নর কোণরু,
5: হস হই পুণি,
6: হস হই পুণি,
5: ফুল পরি ফুট,
6: ফুল পরি ফুট,
5: কেতে যে নরম অধরু,
6: কেতে যে নরম অধরু,
5: হস হই পুণি,
6: হস হই পুণি,
5: ফুল পরি ফুট,
6: ফুল পরি ফুট,
5: কেতে যে নরম অধরু,
6: কেতে যে নরম অধরু,
5: কেউ নাম ধরি,
6: কেউ নাম ধরি,
5: ডাকিবি তুমকু,
6: ডাকিবি তুমকু,
5: তুমি যে সর্বনাম,
6: তুমি যে সর্বনাম.
4: আব হম গানা শিখেঙ্গে. ইয়ে গানা খেমটা তাল মে হ্যাঁ. इसकी 6 मात्राएं हैं. ताल कैसा है ये पहले देख लो. इसमें एक ताली और एक खाली है.
5: एक दुई, एक दुई, वो
7: है।

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: આપણા જાપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસું સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના થયા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત. ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયામાં યોજાનારી પીચ બ્લેક 2026 કવાયતમાં જોડાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં ઝાન્ઝીબારના રાષ્ટ્રપતિ અને ક્રાંતિકારી પરિષદના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી મ્યુને મળ્યા. અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં થયેલ વિસ્ફોટ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરાયું. રાજ્યના વન વિભાગ દ્વારા 50 સ્પોટેડ ડિયર એટલે કે ચિત્તલને સુરતમાં માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા. જામનગરની પૃથ્વીની આકાશી સિદ્ધિ વિક્રમ 1 મિશનમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે ભજવી મહત્વની ભૂમિકા. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી. આવતીકાલથી 5 પશુની મર્યાદામાં પશુ દીઠ દૈનિક 4 કિલોગ્રામ ઘાસનું રાહત દરે વિતરણ શરૂ કરાશે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત. આર્ટિકલ 370 ફિલ્મને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ, તો ગુજરાતી ભાષાની ફિલ્મ મારણને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ યથાવત. સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો. આકાશમાં 21 ઓગસ્ટ સુધી ડેલ્ટા એક્વેરિટ્સ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક 3જી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી. ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધ્યરાત્રિ બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7 વાગ્યાને 5 મિનિટે આપ સાંભળી શકશો.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન, પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: શ્રોતા મિત્રો, બીજી એક ચેમ્પિયન પણ છે જેમને આપણે શાબાશી આપવાની છે કે ભાઈ, ભારતની શટલ ક્વીન પીવી સિંધુને ઇતિહાસ રચ્યો છે. જાપાનમાં ચાલી રહેલી ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેઓ જીતીને ભારતીય ખેલાડી એવા ભારતીય ખેલાડી બન્યા છે જેમને પહેલીવાર આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.
5: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારુ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના થયા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત. ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયામાં યોજાનારી પીચ બ્લેક 2026 કવાયતમાં જોડાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં ઝાન્ઝીબારના રાષ્ટ્રપતિ અને ક્રાંતિકારી પરિષદના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલીને મળ્યા. અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં થયેલ વિસ્ફોટ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરાયું. રાજ્યના વન વિભાગ દ્વારા 50 સ્પોટેડ ડિયર એટલે કે ચિત્તલને સુરતમાં માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા. જામનગરની પૃથ્વીની આકાશી સિદ્ધિ, વિક્રમ 1 મિશનમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે ભજવી ઐતિહાસિક ભૂમિકા. કચ્છના પશુપાલકોને રાહત દરે સૂકા ઘાસનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી. આવતીકાલથી 5 પશુની મર્યાદામાં પશુ દીઠ દૈનિક 4 કિલોગ્રામ ઘાસનું રાહત દરે વિતરણ શરૂ કરાશે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત. આર્ટિકલ 370 ફિલ્મને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ, તો ગુજરાતી ભાષાની ફિલ્મ મારણને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ યથાવત. સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી જિલ્લામાં નોંધાયો. આકાશમાં 21 ઓગસ્ટ સુધી ડેલ્ટા એક્વેરિડ્સ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક 3જી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી. ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધ્યરાત્રિ બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે આપ સાંભળી શકશો.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. અને આજે આપણે ભારત ના એક વીર સપૂતની જયંતિ પર પણ તેમને શ્રદ્ધા સ્મૃતિ વંદન કરી રહ્યા છે, અને એ છે મંગલ પાંડે. 1857ની ક્રાંતિના મહાનાયકને ખૂબ ધન્યવાદ આપણે કહેવા જોઈએ, કારણ કે તેમણે સર્વપ્રથમ અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહનું બ્યુગલ ફૂંક્યું હતું. તેમની હિંમત અને તેમનો હોસલો જોઈને અંગ્રેજ અધિકારીઓ ભીમાસણમાં પડી ગયા હતા, અને તેમને લાગ્યું કે હવે ભારતમાંથી સંઘર્ષ અને સ્વતંત્રતાના સંગ્રામની શરૂઆત થઈ ચૂકી છે. તો એવા મંગલ પાંડેને આજે તેમની જયંતિના અવસરે નમન કરીએ છીએ, અને ભારત દેશના ગૌરવ સમા તિરંગાની શાનમાં જેમને પોતાનું જીવનનું બલિદાન કર્યું તેવા બધા જ યોદ્ધાઓના સમર્પણને સલામ કરતું આ ગીત સાંભળીએ. ફિલ્મ યોદ્ધાનું આ ગીત છે, મનોજ મુંતશિરની શબ્દરચના છે, તનિષ્ક બાગચીનું સંગીત, ગાયક કલાકારો છે બી પ્રાક, અનિલ મિશ્રા અને મનોજ મુંતશિર.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા કવિ અને ગીતકાર નીરજની આ રચના, જેમાં સંગીત હતું સચિન દેવબર્મનનું, સ્વર કિશોર કુમારનો, ફિલ્મનું નામ હતું પ્રેમ પુજારી. અને આજે એ મહાનુભાવને આપણે તેમની પુણ્યતિથિના અવસરે નમન કરી રહ્યા છે. જી હા, ગોપાલદાસ સક્સેના જેમનું મૂળ નામ છે, કવિ અને ગીતકાર નીરજ, તેઓ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં નજીક પુરાવલી ગામમાં જેમનો જન્મ થયો હતો. અને તેમને કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ લેખનથી પોતાનો જીવન નિર્વાહ ચલાવ્યો અને પ્રોફેસર પણ બન્યા હિન્દી સાહિત્યના. અને પછી તેમની રચાયેલી કવિતાઓ અને ગીતો ખૂબ પ્રખ્યાત થવા લાગ્યા, એટલે તેઓ હિન્દી ફિલ્મોમાં પણ ગીત લખવા માટે તેમણે શરૂ કર્યું. અને પછી તો બસ તેમની આ યાત્રા આગળ વધતી ગઈ. ફિલ્મ ચા ચા ચા, નઈ ઉંમર કી નઈ ફસલ, કન્યાદાન, ચંદા ઓર બિજલી, મેરા નામ જોકર, કલ આજ ઓર કલ, પ્રેમ પુજારી, શર્મિલી, જુગારી, લાલ પથ્થર, તેરે મેરે સપને જેવી અનેક હિટ ફિલ્મોના તેમણે ગીતો લખ્યા છે. તો મિત્રો, પદ્મશ્રી 1991માં મેળવનાર અને પદ્મભૂષણથી તેઓને નવાજવામાં આવ્યા હતા 2007ની સાલમાં. એવા કવિ અને ગીતકાર નીરજને તેમની પુણ્યતિથિના અવસરે આપણે શ્રદ્ધાવંદન કરીએ. સાંભળીએ તેમનું રચેલું મેરા નામ જોકર ફિલ્મનું આ ખૂબ જ ભાવવાહી અને સંદેશ, જીવન સંદેશ આપતું ગીત. મન્ના ડેનો સ્વર, શંકર જયકિશનનું સંગીત.

ગીતકાર નીરજ, સંગીતકાર સચિન્દર બર્મન, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં શર્મિલી ફિલ્મના આ ગીત સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આપ સાંભળશો પ્રાચીન ભજન અને લોકગીતો.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં ચૌહાણના સ્વરમાં લીરલભાઈ રચિત આ પ્રાચીન ભજન પ્રસ્તુત છે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: નિકિતા ચૌહાણના સ્વરમાં સાંભળીએ ભાટી હરજીની આ રચના.

ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં આપ હર્ષ રાઠોડના સ્વરમાં લોકગીતો સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે વધુ એક લોકગીત હર્ષ રાઠોડના સ્વરમાં.

હર્ષ રાઠોડના સ્વરમાં આ લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 6:15 મિનિટે સિંધી સમાચાર પ્રસારિત થશે.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું. રાજ્યમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ વર્ષ 2025-26માં ગાંધીનગર, વાંસદે, રૂપવેલ, ભુજ, નાની રેલડી, રાજપીપળા, જીતનગર, ઝાલોદ, વરોડ, પાલનપુર, વર્ષીદાતા અને આહવા સાપુતારા ઉદ્યાનમાંથી આ વિતરણ કરાયું છે. આ સાથે જ આ ઉદ્યાનો ખેડૂતોને સબસિડી અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રયોગશાળા બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સામખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો વચ્ચે ક્વાડપ્લિંગ અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટ અંતર્ગત નોન ઇન્ટરલોકિંગ કામ માટે કેટલીક ટ્રેનોના ટર્મિનલમાં હંગામી ધોરણે પરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી ગાંધીધામ એક્સપ્રેસ 28 જુલાઈથી 3 ઓગસ્ટ 2026 સુધી ભિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા ભિલડી ગાંધીધામ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 22484 ગાંધીધામ ભગત કી કોઠી એક્સપ્રેસ 29 જુલાઈથી 4 ઓગસ્ટ 2026 સુધી બિલડી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ગાંધીધામ બિલડી વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 19404 દિલ્હી ભુજ એક્સપ્રેસ 24 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 સુધી બિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બિલડી ભુજ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 19403 ભુજ દિલ્હી એક્સપ્રેસ 26 જુલાઈથી 4 ઓગસ્ટ 2026 સુધી બિલડી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ભુજ બિલડી વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલા ભુજ એક્સપ્રેસ 29 જુલાઈ અને 1 ઓગસ્ટ 2026ના રોજ બિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બિલડી ભુજ વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 20983 ભુજ દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 31 જુલાઈ અને 4 ઓગસ્ટ 2026ના રોજ બિલડી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ભુજ બિલડી વચ્ચે રદ રહેશે. યાત્રીઓને યાત્રાથી પહેલાં ટ્રેનનો સમય, સ્ટોપેજ અને અન્ય માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઇટ www.inquiry.indianrail.gov.in નું અવલોકન કરવા એક યાદીમાં જણાવાયું છે. ભુજના સ્મૃતિવન ખાતે ખેડૂતો સાથેના પરિસંવાદમાં પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ટ્રાન્સમિશન લાઇન તેમજ ટાવર ઊભા કરતી વખતે જમીન અને વૃક્ષોને થતા નુકસાન વળતર અંગે નવી સંકલિત અદ્યતન માર્ગદર્શિકા રાજ્ય સરકારે અમલી કરી છે, જેમાં પારદર્શક અને ગતિશીલ નિર્ણયો લઈ શકાય તે માટે બજાર ભાવ કમિટી દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમતના 200% એટલે કે 2 ગણું વળતર જમીન અસરગ્રસ્ત કે ખેડૂતોને ચૂકવાશે. આ ઉપરાંત દરેક બાજુ 1 મીટરનું વધારાનું વિસ્તરણ પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ સાથે પ્રભારી મંત્રી ખેડૂતો દ્વારા રજૂ કરેલા પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા ખાતરી આપી હતી. ભુજ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક હમીસર તળાવ પર આવેલા વર્ષો જૂના અને જર્જરિત કૃષ્ણાજી પુલને તોડીને રૂપિયા 4.21 કરોડના અંદાજિત ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે. આ પુલને નવો હેરિટેજ લુક અપાશે, જેમાં બ્રિજની કુલ લંબાઈ 21 મીટર રહેશે, 6.80 મીટરના 3 સ્પાન હશે. ગ્રાઉન્ડ લેવલથી બોટમ સ્લેબ સુધીની ઊંચાઈ 7.65 મીટર રાખવામાં આવી છે, જે ચોમાસા દરમિયાન હમીસર તળાવના વરસાદી પાણીના મહત્તમ ડિસ્ચાર્જ કરી શકશે. નખત્રાણા તાલુકાના નેત્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના નેત્રા એક્સટેન્શન સેન્ટરનો ઉદઘાટન સમારોહ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કુલપતિ ડોક્ટર મોહન પટેલે કહ્યું હતું કે આવનારા સમયમાં જિલ્લામાં 20 જેટલા એક્સટેન્શન સેન્ટર ખુલ્લા મૂકવામાં આવશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવી કારોબારી સમિતિમાં ગાંધીધામના ઉદ્યોગપતિ મહેશ પૂજ સતત 4થી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ગુજરાત ચેમ્બરની કારોબારીમાં તેમની આ પુનઃ પસંદગીથી કચ્છના વિશિષ્ટ પ્રશ્નો અને સંભાવનાઓને રાજ્ય સ્તરે વધુ સશક્ત અવાજ મળશે. આ સિદ્ધિ બદલ કચ્છના વેપારી તથા ઔદ્યોગિક અને સામાજિક અગ્રણીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. માર્ચ એપ્રિલમાં ગરમી વધવાની સાથે ગરમી અને ભેજના વધતા પ્રમાણ સાથે સર્પદંશના કેસોમાં પણ વધારો થતો જોવા મળે છે, ત્યારે જનજાગૃતિ માટે ભુજની જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે સર્પદંશના બનાવમાં અંધશ્રદ્ધામાં પડવાને બદલે સર્પદંશની અસર ન દેખાતી હોય તો પણ તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે, કારણ કે કેટલાક ઝેરી સાપના લક્ષણો મોડા પણ દેખાઈ શકે તેવી તબીબોએ મત વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં બહાર નીકળતી વખતે ટોર્ચ અને બૂટ ચંપલ અવશ્ય પહેરવા, ઘાસની નાની મોટી ગંજી તેમજ અંધારા ખૂણામાં હાથ નાખતા પહેલા તપાસ કરી લેવી, ઘરની આસપાસ ગંદકી, કચરો અને ઉંદરોનો ઉપદ્રવ ન થવા દેવો હિતાવહ છે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની અપીલને માન આપીને ચોમાસામાં આપમેળે ઉગતી વિવિધ વનૌષધિઓ મોટી થાય એટલે એકઠી કરવા તૈયાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મિત્રો, તમે રાગીના પાપડ કે નાગલીનો ભાત ખાધો છે ખરો?
0: કદાચ તમે તેનો સ્વાદ ના ચાખ્યો હોય તો કલ્પેશભાઈ મિસ્ત્રી જેવા જૈવ વિવિધતા નિષ્ણાતને મળવું જોઈએ.
1: મિત્રો, અમે આપણે ત્યાં પરંપરાગત રીતે થતી કૃષ્ણ કમોદ વાવતા ખેડૂતોની માહિતી મેળવવા ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની કચેરી અરણ્ય ભવન ગયેલા. ત્યાં જ કલ્પેશભાઈ મળી ગયા એટલે અમે એ તક ઝડપી લીધી અને આ જૈવ વિવિધતા વિશેની જાણકારી રેકોર્ડ કરી લીધી. તમે પણ સાંભળો એટલે એનું મહત્વ સમજાશે.
0: નમસ્કાર કલ્પેશભાઈ.
2: નમસ્કાર હિનાબેન.
1: નમસ્કાર કલ્પેશભાઈ.
2: નમસ્કાર ભાઈ.
1: કલ્પેશભાઈ, આમ તો શ્રોતા મિત્રોને તો હવે તમારા અવાજથી પણ પરિચિત છે અને તમારી પ્રવૃત્તિઓથી પણ ઘણા બધા પરિચિત છે, ખરું કે નહીં?
0: જી જી જી.
1: કારણ કે કલ્પેશભાઈ જૈવિક વિવિધતાના જતન માટે ગ્રામ વિસ્તારોમાં ખૂબ અત્યારે કામ કરી રહ્યા છે અને લોકોને આપણું જે પરંપરાગત બિયારણ છે, પાકો છે, એની સાચવણી માટે પણ ઘણું માર્ગદર્શન આપી રહ્યા છે. એટલે આજે હિનાને બરાબર જોઈતી હતી જૂની કૃષ્ણ કમોદ.
0: મેં આવતાની સાથે પહેલા તરુભાઈને એવું કહ્યું

0: તે આપણને ઘણી બધી વસ્તુઓ વિવિધ પ્રકારની આપણને આપેલી છે અને એને એને જાણવા માટે, એને ઓળખવા માટે અને ઓળખી અને એનો સદુપયોગ થાય, એની જાળવણી થાય અને લાંબા ગાળા સુધી આપણી આવનારી પેઢીઓને પણ એ વારસામાં મળે, એટલા માટે ખૂબ સરસ રીતના અત્યારે ગુજરાત બાયોડાયવર્સિટીના આ જે કહેવાય કે પ્રોજેક્ટની નીચે અમને મને ખુદને કામ કરવાની આ એક તક મળી, એટલે હું એમનો પણ હું આભાર માનું છું. કારણ કે આ હશે તો આપણું ભવિષ્ય સલામત આપણા બાળકો માટેનું બનશે, બાકી આ જૈવિકતાને જો ઓળખશું જ નહીં તો ક્યાં. અને આપણે સૌ અગાઉ પણ આ શ્રોતા મિત્રોને જણાવવાનું કે આપણે જાણીએ છીએ કે કુદરતે ઘણી બધી જે જૈવિક વિવિધતાઓ આપેલી છે એને જાણી અને આપણે એને સમજવાની ઘણી બધી કોશિશ કરીએ છીએ.
1: બરાબર છે.
0: હવે આજે જ વાત કરીએ કે હિનાબેન આવ્યા હતા કૃષ્ણ કમોદ, એટલે અમારી દેશી ભાષામાં એટલે અમારી ગામઠી ભાષામાં એને કાળી કમોદ કહીએ,
1: કાળી કમોદ,
0: કાળી કમોદ. કારણ કે એ ચોખા કાળા એટલે શ્યામ રંગના હોય છે, પણ એ દેશી પ્રજાતિના એ ડાંગર છે, એ ચોખા છે. એના પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી સંશોધન એમાંથી જ કરેલી કમોદ બીજી ત્રણ નવી ઓલી થઈ, પણ જે આપણી ટ્રેડિશનલ અને આપણી દેશી પ્રજાતિની છે, ખાસ હું જ્યાં કામ કરું છું એ વિસ્તાર એટલે કે ખેડા જિલ્લાનો અને આણંદ જિલ્લાનો જે ખંભાત તાલુકો, માતર તાલુકો જે લીંબાસીનો પ્રદેશ છે, પછી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની અંદર હમણાં ધીમે ધીમે તેનો પણ વ્યાપ વધ્યો છે. તો ખાસ આ જે કાળી કમોદ છે એની ન્યુટ્રિશન વેલ્યુ, એની સુગંધિત અને એના જે એમના રહેલા પોષક તત્વો અને પૌષ્ટિકતા એ અગ્રતાના ધોરણે હોય છે. પણ એમાં એવું છે કે એનો ક્રોપનો એટલે કે એનો ખેતીનો સમયગાળો બાકીની જે ત્રણ વેરાયટી કરતા થોડો વધારે લાંબો હોય છે.
2: મતલબ
0: હા, એની અંદર બાકીની જે ડાંગર છે એની કરતા 30 દિવસ થી લઈ અને 40 દિવસ આ કાળી કમોદ માટે થઈને આપણે વધારે
2: ત્યારે
0: ગુજરી છે, કાવેરી છે, સોનમ છે, બીજી જે ગુજરાત 13-17 આ બધી જે જુદી જુદી વેરાયટી છે એને તમે 90 દિવસ થી 100 દિવસ નો સમયગાળો હોય છે અને જ્યારે કાળી કમોદ ને 120 થી 140 દિવસ નો સમયગાળો જોતો હશે, એટલે 4 મહિના જેટલો સમય જોતો હોય છે, 4.5 મહિના જેટલો, એટલે કે એનો ખેતીનો સમય લાંબો હોવાના કારણે અને બીજું કે એની ઉપજ બંનેનામાં બહુ ફરક નથી હોતો અને ક્યારેક ઓળખના અભાવે એ બંને વેરાયટીના ભાવ જે કહીએ રેટ એ ક્યાંક જેને ખબર છે એ વસ્તુ એના કાળી કમોદનો ભાવ તમે દેશી વેરાયટી લો તો બાકીની જે કમોદ છે એના કરતા તમને 10-15% વધારે મળે છે. પણ એવા માર્કેટ એવી જગ્યાએ કે જે આને ઓળખે છે એવી જગ્યાએ આપીએ તો ઓળખ નથી હોતી, એટલે
1: આપણે પૂછે કે આટલી બધી મોંઘી કેમ છે.
0: હા, એના કારણે શું થાય કે ખેડૂતને એમ થાય છે કે આ મારે એક તો આનો પીરિયડ એ શું કહેવાય 1 મહિનાનો લાંબો, એની મેન્ટેનન્સ અને બધા ખેતીની અંદર
2: માવજત કરવામાં 1 મહિનો વધારે જાય.
0: હા, અને પછી પાછો ભાવ સરખો મળે.
2: સાચી,
0: બાકી ખેડૂત બિચારો આટલો મહેનતુ વર્ગ છે તો એ બને તો ત્યાં સુધી શું કરે જે સહેલું અને સરળતાથી જે અનાજ ઉત્પાદન થાય એવા તરફ વળતો હોય. પણ આજે હું તમને કહું કે કાળી કમોદ ધીમે ધીમે આપણા ગુજરાતમાંથી ધીમે ધીમે દુર્લભ પ્રજાતિમાં સમાવિષ્ટ થતો જાય છે, એ ધીમે ધીમે લુપ્ત થવાના આરે હતી, પણ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ તરફથી 2012 પછી એક સઘન કાર્યક્રમ આનો PBR એટલે કે દરેક ગામોની અંદર જે જૈવિકતાઓ પડી છે એને ઓળખવી જુદી જુદી પ્રકારની, એના ભાગરૂપે આ કાળી કમોદ એની એ કે ભાઈ આ કાળી કમોદ ધીમે ધીમે આટલા શું કહેવાય જે 2 જિલ્લાઓમાં અમારા જે બનતી હતી એમાં ધીમે ધીમે અત્યારે ખંભાત અને માતર લીંબાસી જેવા એક થોડા નાના પ્રદેશોમાં જ રહી છે, તો ધીમે ધીમે આ ઘટતું જાય છે. તો એક સમય એવો આવે કે આજે એને જો ઓળખી અને લોકો સુધી આપણે જાણકારી નહીં આપીએ તો આ ક્યારેક દુર્લભ પ્રજાતિ દુર્લભ થઈ જશે. તો આજે ધીમે ધીમે એ PBRના કાર્યક્રમમાં સમાવેશ થયા પછી એની કન્ઝર્વેશન કરવાનું, એનું ઉત્પાદન થયા પછી એના માર્કેટ સાથે NGO અને બાયોડાયવર્સિટી બોર્ડ સાથે સંયુક્ત રહીને આવા સઘન પ્રયાસો કર્યા તો ધીમે ધીમે અત્યારે કાળી કમોદનું અત્યારે ધીમે ધીમે વાવેતર વધતું જાય છે.
2: તો એની ખાસિયત શું હોય કલ્પેશ ભાઈ? કાળી કમોદ જે આપણી પરંપરાગત જે છે આ પાક, એની ખાસિયત શું હોય?
1: પોષણક્ષમ વધારે હશે
0: સૌથી વધુ. પહેલી વસ્તુ એક દેશી પદ્ધતિમાં કહું કે આપણે પહેલા ગામથી ગામ બધા ગામડાઓમાં જે ફળિયા કહેતા આપણે બધા ગામડાઓમાં જે ફળિયા કહેતા આપણે શેરી સ્ટ્રીટ, તો એવું કહેવાય છે કે તમારું ઘર કદાચ 10 ઘર દૂર હોય અને 10 દર દૂર ઘરમાં કૃષ્ણ કમોદ એટલે કાળી કમોદના ચોખાની ખીચડી, ભાત, કોઈ બી વસ્તુ જો ત્યાં રંધાતી હોય બફાતી હોય તો એની સુગંધી 10 ઘર સુધી આવે, એટલી જોરદાર એટલી પ્રબળ એની સુગંધી હોય છે કે આખા ફળિયાને ખબર પડે કે આમના ઘરે આજે ખીચડી અથવા તો ભાત કૃષ્ણ કમોદ એટલે કે કાળી કમોદ ના થાય છે. એટલે પહેલું કે સુગંધી એટલી જોરદાર હોય તો પછી આપોઆપ

0: ભૂખ પણ એટલી જબરજસ્ત લાગે, એટલે એને ખાવાની પણ એટલી જ જબરજસ્ત મજા આવે.
1: બિલકુલ બિલકુલ.
0: બીજું એની અંદર જે ફાઈબર્સ કહીએ કે જે એ ન્યુટ્રિશન વેલ્યુમાં જે 2-3 અગ્રતાના ધોરણ છે એ પણ એના ભરપૂર માત્રામાં ભરેલા હોય છે.
1: એટલે સ્ટાર્ચ પ્રમાણમાં ઓછો અને બીજા ફાઈબર વધારે.
0: હા, જે શરીરને આપણી જે ચરબીને વધારવાના જે અમુક કે એવા પૌષ્ટિક તત્વો એમાં બિલકુલ ઓછા હોય છે, અને જે આપણા શરીરને ઉપયોગી થાય એવા ઘણા બધા જ જે એ ફાઈબર્સ એટલા બધા ઉપયોગી હોય છે કે જેના કારણે એ કાળી કમર ખાવામાં ખૂબ જ ઉપયોગી. આજે બહુ તમે જો માનો તો ડાંગર એટલે કે ચોખાની અંદર આપણે ભલે બાસમતી ના બધી વેરાયટી કે એ બી ખાવા લાયક જ છે, પણ એમાં કાળી કમર જો તમારે જોઈતી હોય તો ઘણા બધા ઊંચા ભાવેથી, કારણ કે એનું વાવેતર ઘટતું
2: ગયું,
0: પ્રોડક્શન ઓછું થયું અને લોકોને હવે ધીમે ધીમે જાણકારી વધતી જાય છે. જેમ કે આપણે અગાઉ પણ વાત કરી હતી ગયા સેશનમાં કે પહેલા અગાઉ ગરીબોનો જે ખોરાક એટલે બંટી વાવતો, પહેલા એવું થાય કે જ્યાં કશું ના થાય ત્યાં બંટી લોકો વાવતા, અને જે બંટી ખાય એ ગરીબોનો આહાર, કારણ કે જે શ્રમ કરે જે પરસેવો પાડે એ લોકો બંટી ખાતા હતા. સુખી વર્ગના લોકો જે હોય એ પૂરી દાળ ભાત એ સમયમાં ખાતા હતા, પણ હવે અત્યારે ખબર પડી કે સૌથી હલકું ધાન્ય મિલેટમાં જે ડાયજેસ્ટ કરવામાં સૌથી સહેલું છે અને આપણા શરીરને ઉપયોગી થાય એવું સરળ જે 8 પ્રકારના જે મિલેટ છે એમાંનું એક છે બંટી. તો આજે તમારો બંટી જે બીજા બધા અનાજના તમે કિલોના ભાવમાં જાઓ તો 50-60 વધુમાં વધુ 60 કે 100 રૂપિયા, પણ જો બંટી તમારે લેવી હોય તો ઘણી ગાંઠી દુકાનમાં, જેમાં હું અમદાવાદમાં ખાસ કહું કે ગાંધીની દુકાન હોય જે ગાંધીપુલની આજુબાજુ, અથવા તો જે મિલેટ્સ જે રોપતા હોય અથવા તો કરતા હોય એવી જગ્યાએ જાઓ તો તમારો 100-120 રૂપિયા કિલો આજે બંટી.
1: 120 રૂપિયા કિલો બંટી,
2: ગરીબનો ખોરાક કહેવાય,
0: જે ગરીબોનો ખોરાક હતો અત્યારે.
1: એટલે હવે તો અત્યારે ગરીબ ખાઈ શકે નહીં એવી સ્થિતિમાં.
0: હા, હવે જેનો ખોરાક આ હવે જે સૌથી સુખી માણસ છે જે પૈસા 120 રૂપિયા પ્રતિ કિલો ખર્ચું
2: તો
0: એ ગરીબ માણસને ખરાવું એ અત્યારે અઘરું છે, તો સૌથી મોંઘા માણસનો ખોરાક બની ગયો. કારણ કે એના વિશે એટલી જાણકારી આપણે બાયોડાયવર્સિટી બોર્ડ અને જે આપણા ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ તરફથી એટલો સરસ પ્રચાર પ્રસાર છેલ્લા 5 વર્ષ તો એટલો ઉમદા પ્રકારથી થાય છે કે આપણા જે ઓન્થેટિક આપણા જે મિલેટ્સ હતા એના વિશે લોકો હવે જાણકાર બન્યા છે. આપણી પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળતા થયા છે કે આપણી જમીન જે છે એ ધીમે ધીમે એને કેવી રીતે ઝેર મુક્ત બનાવી એના વિશે લોકો સમજવાની કોશિશ કરી અને પોતાની આવનારી પેઢીને એક સારું અને તંદુરસ્ત જીવન જીવવા અને આપવા માટે એ લોકો હવે ધીમે ધીમે કટિબદ્ધ થયા છે.
1: તો કલ્પેશભાઈ તમે જે કહ્યા 8 બરછટ ધાન્ય કયા કયા મિલેટ્સ એટલે?
0: એમાંથી ખાસ તો હું અતિ મહત્વના આપણે કહીએ છીએ તો એમાં ચેણો, જે આપણે અહીં ઓછું પણ મહારાષ્ટ્રમાં વધારે થાય છે, ચેણો કરીને આવે,
2: એટલે ચણા જેવું આવે,
0: ચણાની જેવું નથી પણ એનું નામ ચેણો કરે છે, પણ એ જે તલ આકારનું હોય છે એનાથી થોડોક મોટો દાણો છે, તલથી મોટો દાણો, પણ એ ચેણો જે આપણા ગુજરાતમાં બહુ જ ઓછી જગ્યાએ અથવા રેર કેસમાં છે પણ ધીમે ધીમે એ વધાર્યું છે. પછી જેમ કે બનિયાર મિલેટ છે, મિલેટ્સના જે અલગ અલગ પ્રકાર છે પણ મહત્વના 4-5 જે મિલેટ છે એના વિશે થોડી વાત કરીશ. આપણા ગુજરાતીઓ સૌ પ્રથમ આપણે કહેતા કે જ્યારે ઉંમરલાયક માણસ થાય 40-50 વર્ષ થઈ જાય પછી જયારે એની હોજરી અને એનું ડાયજેશનની પ્રક્રિયા સ્લો થતી જાય,
2: કારણ કે એ મંદ પડે.
0: હા, મંદ પડે કારણ કે એ ઉંમરની અસર ત્યાં આગળ આવે છે. ત્યારે એ વખતે હલકા ધાન્ય તરીકે આપણે કોદરી ખાતા હતા.
1: બરાબર,
0: કોદરી એક સરસ છે, એ આપણા ગુજરાતમાં સૌથી બેસ્ટ જે 2 મિલેટ જે 4 છે એમાંની કોદરી અને કોદરા,
1: બરાબર,
0: આ બંને. પછી એના પછી ચેણો છે, બંટી છે, પછી રાજગરો મોરૈયો, એ બી ડાયજેસ્ટનમાં બહુ સૌથી સહેલું
1: છે,
0: પણ અહીં આપણે ફરાળ તરીકે અત્યારે ખાસ
1: વિશે.
0: અને તમે તો હું પોતે બી ઘણી વખત આપણા જે તહેવારોની અંદર અથવા તો જયારે ઉપવાસ કરું છું ત્યારે જયારે બપોરે મોરૈયાની ખીચડી ખાધી હોય તો વિધિન 1 કલાક થાય તો પછી એમ લાગે પેટમાં કશું છે, સરળતાથી પચી જાય, એટલું હલકું ધાન્ય અનાજ છે, પણ એ આપણા શરીર માટે ખૂબ જ તંદુરસ્તીને મહત્વનું આવશે. એવી રીતના ઘણા શું કહેવાય, બંટી, બાવટો, પછી અત્યારે તમે જે બાબાપુરી બાજરા વિશે બી જે જાણીએ છીએ
1: તો
0: એ પ્રકારનું જ અનાજ પોતે છે, કે આપણું જે ક્વોન્ટિટી અનાજ જૂનું હતું સીધું અનાજ ધીમે ધીમે એ તરફ પ્રયાણ કરીએ, પણ આ જે 4 કીધા બંટી પછી કોદરી છે રાજગરો મુરૈયો આ આપણા ગુજરાતમાં વિશેષ જાણીતા છે સીધા.
1: એટલે બાબાપુરી બાજરો અત્યારે આમ તો અમરેલી જિલ્લાના બાબાપુર વિસ્તાર,
0: બાબાપુર વિસ્તાર જ્યાં આગળ શું કહેવાય આપણે આશ્રમશાળા પણ બહુ સારી,
1: હવે એનું બિયારણ બધે વવાતું થઈ ગયું.
0: હા, ઘણી બધી સંસ્થાઓ આના અગ્રતાના ધોરણે કામ કરી અને આનું બિયારણ અને આની ખેતી કેવી રીતના વધે એનું સીડ બેંક બનાવવાનું ખૂબ જ સરસ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને ખેતી વિભાગ ખેતીવાડી વિભાગની નીચે એ કામગીરી કરી આના આનું બિયારણનું સીડ બેંક બનાવી અને ખેડૂતો સુધી પહોંચતું કર્યું છે. અત્યારે આપણા ગુજરાતની અંદર આપણે ઓછામાં ઓછા 4 જિલ્લાની અંદર બાબાપુરી બાજરો વિશેષ તરીકે આપણે

0: શકે છે, વવાઈ છે સીધું એ બહુ. પછી એવું મિલેટ્સ માં આપણે કિનોવા કરીને આવે છે, જે ચેણો નો જ એક ટાઈપ છે સીધો,
1: કિનોવા.
0: કિનોવા
1: ઓકે,
0: એ બી બહુ આપણે સરસ રીતના આપણે, પણ એનું વાવેતરનો વિસ્તાર મોટાભાગે ગુજરાત કરતા મહારાષ્ટ્રની અંદર વધારે હોય છે. એટલે એમ કહેવાય છે કે મિલેટ્સ જો વધારે પડતું અથવા વવાતું હોય તો મહારાષ્ટ્રમાં છે વધારે. ધીમે ધીમે આપણા ગુજરાતની અંદર એટલી જાગૃતિકરણ થયું છે, જેમ કે આ વખતે અમારી જે સંસ્થા છે એને સાથે રાખી અને નળ સરોવરની આજુબાજુ ખાસ તો મિલેટ્સ પહેલા એવું બધા લોકો કે જે ડ્રાય એરિયા છે, જ્યાં સૂકો છે, જ્યાં સિંચાઈ અને ભેજ ઓછો છે,
2: એટલે ઓછા પાણીએ થતા પાકો,
0: ઓછા પાણીએ થતું આ અનાજ ગણાતો. પણ ભગવાને કુદરતે કેટલી સરસ કમાલ કરી છે કે એને આવું એક અનાજ પણ ન્યુટ્રિશન વેલ્યુ સૌથી હાઈ રાખીશ. પછી આપણે એ એક વસ્તુ કેટલું કે જ્યાં આગળ ભેજ છે વધારે, જ્યાં પાણી છે વધારે, એની કરતા જે ડ્રાય એરિયા છે, જ્યાં સૂકો પ્રદેશ છે, એની અંદર જો એ અનાજ થાય તો એની અંદર પૌષ્ટિક તત્વો વિશેષ માત્રામાં કુદરતે મૂકેલા છે. એટલે કુદરતે ક્યાંય કોઈને અન્યાય કર્યો હોય એવું જણાતું નથી, જો આ દ્રષ્ટિએ જોઈએ તો.
1: બરાબર છે. તો પછી કલ્પેશભાઈ, આ જેમ બાબાપુરી બાજરાની વાત કરી અને બંટીની વાત કરી, કોદરીની વાત કરી, એવી રીતે ડાંગ બાજુ જોવા જઈએ ને તો ત્યાં નાગલી ને રાગી ને એ બધું છે, તો એ પણ એટલું પૌષ્ટિક જ છે અને એ તમારી સાઈડ વવાય છે ખરું?
0: હા, આપણે જો મિલેટ્સ ની અંદર અત્યારે જે પ્રચાર પ્રસારને જે જાણકારી વધી એમાં જે મોટો ફાળો છે ને એ રાગી ને નાગલી નો મોટા ભાગે છે. કારણ કે આપણા ગુજરાતીઓની એક ખાસ વિશેષતા છે કે વેકેશન આવે એટલે થોડું હરવા ફરવા તો જોઈએ, અને હરવા ફરવા માટે થઈને એવા પ્રદેશ પસંદ કરે જે મોટા ભાગે ઠંડા હોય. બરોબર છે,
1: અને પ્રકૃતિથી નજીક હોય,
0: પ્રકૃતિથી નજીક હોય. તો એવાનો એક પ્રદેશ આપણો ડાંગ, જે આપણો સાપુતારા નો આજુબાજુ વિસ્તાર છે, કોઈ ગુજરાતી એવો બાકી નહીં હોય કે જ્યાં ત્યાં ના ગયું.
2: બરાબર.
0: અને એક વખત ત્યાં એ વિસ્તાર અને એ સ્થળોની મુલાકાત લે, એના મગજમાં રાગી અને નાગલી એટલા માટે ધ્યાનમાં બેસી જાય, કારણ કે ત્યાં જાય એટલે ત્યાં રાગી અને નાગલી નહીં, એટલે મતલબ એની જે વિશેષ આઈટમ, એટલે કે ત્યાંના નાગલીમાંથી બનતા રોટલા, પાપડ, પછી અલગ અલગ એટલી બધી વેરાયટી ત્યાં બને છે કે આપણા બાળકોને અહીંયા આગળ જે આપણે ખીચિયા પાપડના બધું ખવરાઈએ છે, તો એવી વસ્તુઓ ત્યાં જાય છે અને એ ટેસ્ટમાં એ અનાજની અંદર ખાય છે એ બંટે એ મિલેટ્સમાં, તો એ ટેસ્ટ એને એટલો બધો યાદ રહી જાય છે કે એની સાથે સાથે કે એક તો લાલ કલરનો અનાજ છે એટલે થોડુંક કલરના કારણે બાળકોમાં ઉત્સુકતા વધારે જાગે છે, આ કંઈક અલગ પ્રકારનું અનાજ છે, અને બીજું એનો ટેસ્ટ થોડો અલગ પડે છે સીધો. એટલા માટે થઈને એ વિસ્તારને કેવી રીતના યાદ રાખે છે કે ત્યાં આવું અમે જમ્યા હતા, ત્યાં અમે આવો સાપુતારામાં ધોધ જોયો હતો, ત્યાં આવો પર્વતો જોયો. એટલે આપણા બાળકોને જે ચાર પાંચ પ્રકારની વસ્તુઓ છે એમાંનું એક આ રાગીએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. આજે ધીમે ધીમે એટલો પ્રચાર વધ્યો કે હું પોતે બારેજાની આજુબાજુ જે બીડજ ને બધો વિસ્તાર છે ત્યાં કેટલા ખેડૂતોને જોયા છે જે રાગીનું વાવેતર ખૂબ કરે છે. ખેડા જિલ્લાની અંદર એક ગામ છે પીપળાતા, જે ઉત્તરસંડા એટલે કે આપણે વડતાલ જે ધામ જતા હોય ત્યાં વચ્ચે, એ ગામમાં એક ખેડૂત એટલા બધા ઉત્સાહી છે કે શરૂઆતમાં એમને બે વર્ષ થોડું નુકસાન થયું, પણ આ રાગીનું વાવેતર મોટા પાયે કરવા માટે થઈને એમણે એટલું બધું કર્યું કે ત્રીજા વર્ષે એમને સફળતા મળી, પણ હિંમત હાર્યા નહીં. આજે ખેડા જિલ્લાની અંદર જ્યારે પણ મિલેટના સ્ટોલ હોય તો એમનો સ્ટોલ અગ્રતાના ધોરણે હોય કે જેમાં મિલેટ્સ અને જેમાં જેને રાગી જોઈતી હોય એવા એ અરુણભાઈ ઠક્કરનું ખાસ વિશેષ નામ છે અમારા ખેડા જિલ્લાની અંદર.
1: બરાબર.
0: જેમ આપણે જોઈએ કે અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાની અંદર મિલેટ અને પ્રાકૃતિક ખેતી વિશે જેમ કાશીરામભાઈ ને યાદ કરીએ છીએ, એવી રીતના ત્યાં અરુણભાઈને પણ બધા લોકો વિશેષ યાદ કરે, કારણ કે આમણે ફક્ત એની ખેતી અપનાવવાનું કામ એકલું નથી કર્યું, એમણે બીજાને ખેતી કરવા માટે એટલા પ્રોત્સાહિત કર્યા છે
2: અને લોકો સુધી પહોંચતું કર્યું
0: એના, અને એટલા જાગૃત કર્યા છે, એટલી જાણકારી કરી છે, અને સતત દિવસ રાત જોયો નથી. સરકારના અભિગમમાં એમણે ખૂબ જ મોટો ફાળો, આપણા માન્ય રાજ્યપાલશ્રીએ પણ ખૂબ એમની મુલાકાત દરમિયાન કીધું કે આપ એક ફ્યુચર કે લીએ, મતલબ ભવિષ્ય માટે કામ કરો છો. આ શબ્દોથી એટલા બધા એ ઉત્સાહ એટલો બધો સરકાર દ્વારા અને આપણા માન્ય રાજ્યપાલશ્રી દ્વારા પૂરો પાડવામાં આવ્યો કે આજે એ પોતે પોતાના તાલુકામાં નહીં, પોતાના જિલ્લાની અંદર મેં સાંભળ્યું છે કે આ બંને વ્યક્તિઓ રોજના 250-300 કોલ તો ખાલી ખેડૂતોના અટેન્ડ કરે છે. એમના પ્રાકૃતિક ખેતીના જે પ્રશ્ન હોય કે મુશ્કેલી હોય
1: સોલ્વ કરવા,
0: હા, કારણ કે શરૂઆત છે, નવી થોડીક મેથડ છે, આપણી જૂની જ છે, પણ વચ્ચે જે એક 100-200 વર્ષનો ગાળો જે આપણા ફર્ટિલાઇઝરનો ગયો એના પછી આ બાજુ વળવાનું છે, એટલે સ્વાભાવિક છે કે આપણે એનામાં ફરીથી પાછી જાણકારી એકત્ર કરી અને કેટલાક મૂંઝવણો થતા હોય એવા પ્રશ્નોની જાણકારી મેળવી અને દૂર કરવા પડે. તો આ બંને વ્યક્તિઓ તજજ્ઞો એ આ ખેડૂતોને એટલી જાણકારી આપીને એમના મૂંઝવતા પ્રશ્નોને દૂર કરી અને પ્રાકૃતિક ખેતી અને મિલેટ તરફ વાળી રહ્યા છે,
2: વાળી રહ્યા છે.
0: હમણાં હમણાં મેં સાંભળ્યું છે કાશીરામભાઈ પોતે ત્યાં જે સંસ્થા કામ કરે છે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને જે કંપનીઓ એમના સીએસઆરના ફંડમાંથી, તો ખેડૂતો ત્યાં આગળ કે ઓછામાં ઓછા 200 ખેડૂતો

0: મિલેટનું વાવેતર કરે તો એમને વિનામૂલ્ય મિલેટનું બિયારણ જાહેરની અંદર આપ્યું ત્યાં
1: વિનામૂલ્ય
0: વિનામૂલ્ય. શરત એટલી છે કે જેટલું અનાજ લઈ જાય એનાથી 5 ગણું અનાજ એને સિઝન પત્યા પછી
2: પાછું આપવાનું.
0: પૈસાની કિંમત નથી પણ શરત 7/12 ઉતારો આપવાનો છે. અને જયારે બી એનું અનાજ પાકે તો જો 1 કિલો લઈ ગયા હોય બિયારણ 5 કિલો પરત એને સિઝન પત્યા પછી કરવાનો. આવી 2 શરતો સાથે આટલું સરસ મિલેટ્સના બાબતે એટલી જાગૃતિ કરવાનો કાર્યક્રમ ત્યાં સાણંદ તાલુકા અને જે બાવળા તાલુકામાં ખૂબ સરસ થયો છે.
1: તો કલ્પેશભાઈ, જે આપણે ડાંગમાં તમે કહ્યું ને કે રાગી અને નાગલી સાપુતારા જઈએ તો ત્યાં આગળ એનું પ્રમાણ વધારે હોય છે, તો અમે પણ ઘણા વર્ષો પહેલા ત્યાં ગયા હતા ડાંગમાં. તો ત્યાં નહારી જેવી સંસ્થા બનાવેલી હોય છે જ્યાં બહેનો દ્વારા જે સંસ્થા ચલાવવામાં આવે છે, હોટલ હોય એટલે એનું નામ જ નહારી એવું પાડ્યું હતું. ત્યાં આખી થાળી નાગલીની પ્રોડક્ટ હોય, એમાં રોટલી પણ આવે, પાપડ પણ આવે, પછી એના મસાલા મકાઈના રોટલા હોય, પછી રાગીના હોય, પછી પેલું કળથીનું શાક હોય, એવી આખી થાળી અમે લોકોએ ખાધી હતી. અને એ ખાધા પછી નોમિનલ કિંમત જે અહીંયા 100-200 માં ખાતા હોય એટલા જ રૂપિયા અમે ત્યાં ખાતા હતા, મરચાની ચટણી ને બધું. પણ એ ખાધા પછી મને આખો દિવસ ને આખી રાત ભૂખ ના લાગી. જે મેં બપોરે 2 વાગે ખાધી હતી તો બીજા દિવસે બપોર સુધી મને ભૂખ જ ના લાગી. તો શું આ મિલેટ્સ એટલું આમ હેવી હોય છે કે તમને ભૂખ ના લાગે એના કારણે?
0: મેડિકલ નું બહુ નોલેજ નથી પણ એક સાદી ભાષામાં વાત કરું કે આપણા શરીરની અંદર જે 3 એટલે વાયુ પિત્ત ને કફ, આપણા શરીરના જે મુખ્ય રોગો છે એ આ 3ના કારણે થાય
2: છે.
0: તો આમાંનું એક છે વાયુ, બરોબર. આપણા ખોરાકની અંદર જે જુદા જુદા જે બીજા અનાજો કે બીજી વસ્તુઓનો જે આપણે લઈએ છીએ એમાંથી આ 3માંથી ખાસ કરીને ગેસ, એટલે ગેસને ક્રિએટિવ થવું એ સ્વાભાવિક હોય છે. કારણ કે એની સાથે આ બધું જમ્યા પછી જે એની હલનચલનની બધી પ્રક્રિયા એ સમયસર ના થાય તો ગેસ ક્રિએટિવ થાય છે, બરોબર. પણ આની અંદર જે રાગી અને નાગલી જે આપણે જે કહીએ છીએ, બંને નામ એક જ છે,
1: પણ પૌષ્ટિક હશે,
0: એટલું પૌષ્ટિક હશે કે એ પોતે એમાંથી ગેસ ક્રિએટ થવા નથી દેતું. બીજી વસ્તુ, આપણે શરીરને કંઈ હેવી એટલે કે એટલી કે વધારે માત્રામાં ભોજન લઈએ તો જ આપણું પેટ તૃપ્તિ મળે છે એવું નથી હોતું. આપણી અંદર શરીરની અંદર એને જે તૃપ્ત થવા માટે, જે એક સાદી ભાષામાં વાત કરું, તમે ઉનાળાની અંદર એક માટલું હોય કે જે નેચરલી ત્યાં આગળ કોઈ પાણીયારામાં મૂકેલું હોય, એ માટલામાં રાત્રે થીજેલું પાણી હોય, બીજા દિવસે બપોરે તમે એક 1/2 ગ્લાસ પાણી પીવો, અને ફ્રીજમાંથી બોટલ લીધેલી હોય એવી એક બોટલ પાણી પીવા, આ બંનેમાંથી હિનાબેન તૃપ્તિ તમને પહેલા
1: શેમાંથી મળે છે?
0: માટલામાંથી મળે. કારણ કે એ કુદરતી રીતના ઠંડક થયેલું પાણી છે, અને જયારે ફ્રીજમાંથી છે એ કૃત્રિમ દ્વારા ઠંડક થયેલું છે. હકીકતમાં એ ક્યારેક આપણા શરીરની ચયાપચયની ક્રિયામાં એ ગરમ પણ પડે છે, એટલે એનાથી ક્યારે આપણી અંતરાત્મા તૃપ્તિ. તો આપણે 1 લિટર કે 1 આખી બોટલ પાણી પીજીએ પણ એવું થાય કે હજુ પણ પીવું છે, કારણ કે આપણી તૃપ્તિ નથી મળતી. અને એનાથી બીજી તરફ મેં તમારું ધ્યાન દોર્યું, માટલું જે આખી રાતનું અથવા તો કે જે લાંબા સમય સુધી જે આપણે જે ઠંડક થયેલું પાણી એમાં 1/2 ગ્લાસ પીએ તો આપણને તૃપ્તિ મળે ને આપણને તરસ આપણી છીપાઈ જાય
1: છે.
0: બસ આ જ ફરક આપણા ત્યાંના અનાજમાં અને આપણે, કે તમે ત્યાં આ રાગીના અનાજમાંથી બનાવેલા પાપડ, પછી રોટલી, મકાઈ કે જે કઈ જે જમ્યા એનાથી તમારા અંતરાત્મા તમારી હોજરીને તૃપ્તિ મળે છે. જયારે આપણને, જયારે આપણું શરીરને તૃપ્તિ મળે છે તો એવું કહેવાય છે કે 8 કે 10 કલાક સુધી આપણને ભૂખ
1: લાગતી નથી,
0: કારણ કે શરીરને જે જોઈએ છે એ મળી ગયું છે. પણ જયારે આપણે બીજે બધે આપણે જયારે બાહ્ય ખોરાક કે જે પૌષ્ટિક તત્વોથી ભરપૂર ના હોય ત્યારે આપણે ખાધા પછી 1-2 કલાક પછી ફાંફા મારતો હોય છે. ખાસ આપણા બાળકો, હું બીજા કોઈની નહીં, મારી દીકરી કે બપોર જમ્યા પછી 1-2 કલાક થાય એટલે મારા ઘરવાળા કહે કે ભાઈ એ હવે ડબ્બા ફાંફસવાના એનો
1: ટાઈમ પટર ચાલુ થઈ
0: એટલે અમારે કઈ ખોરો. કારણ કે એને જે જમી છે એની જે અંદર જે એને ભલે ગમે એટલું જમી હોય પણ એના અંદર જે તૃપ્તિ થવી જોઈએ એ સંતોષ થતો નથી, કારણ કે એને એવું પૌષ્ટિક અનાજ કદાચ ના પણ મળ્યું હોય, એના કારણથી એ તૃપ્તિ ના થાય. પણ તમે જે જમ્યા હતા એ તૃપ્તિના લાયક જ અનાજ જમો એટલે તમને આ સંતોષ મળે,
1: 24 કલાક સુધી ખાવાનું જ મન ના થાય,
0: તમને આનંદ મળે પાછો. કારણ કે તમને જે પેટની અંદર તમે કહીએ છીએ કે આપણા શરીરના 50% રોગો આપણા પેટથી શરૂઆત થાય છે, તો અહીંયાથી મુશ્કેલી આરામ થઈ જાય. આખો દિવસ આપણું પોતાનું શું કહેવાય, મન બેચેને ભર્યું રહ્યા, માથું દુખે, પિત્ત થાય, આવા કેટલાય વિશેષ રોગો આથી ક્રિએટ થાય. પણ તમે એક સારું પૌષ્ટિક અનાજ જમ્યા હોય, આ તમે જેમ આની સાથે સાથે તમે કહ્યું કે કોદરી હલકી છે પણ જમવામાં સહેલી છે, પણ તમે જમો છો એટલે તમને પોતાને તૃપ્તિ મળી જાય છે. પણ તમને 4-5 કલાક તમને કોઈ ખાવાની કોઈ વસ્તુની ઈચ્છા થાય નહીં.
1: બસ આવું જ થયું હતું. આગળ તમે નળ સરોવરની વાત કરી એવી રીતે અમે નળ સરોવર ગયા અને ત્યાં બોટમાં બેસીને એક જગ્યાએથી બીજે જગ્યાએ કિનારે લઈ ગયા, તો બોટમાં જે અમારી સાથે હતા એમણે અમને થેક ખવડાવી ત્યાંની, તો એ થેક મેં થોડીક ખાધી તો જાણે પેટમાં મેં પથ્થર મૂક્યો હોય ને એટલું બધું વજન લાગે, તો એ પણ મને એટલું પૌષ્ટિક લાગ્યું કે મને રાત સુધી ભૂખ જ ના લાગી.
0: બહુ સરસ કે નળ સરોવરની આજુબાજુમાં ઘણી બધી જૈવિક વિવિધતાઓથી ભરપૂર પ્રદેશ છે આખો. એમાંની જે તમે વાત કરી એમાં હું એકાદ બે વાત હું તમારામાં ઉમેરીશ કે ઘણી બધી લોકવાયકાઓ છે ત્યાં, કે એ પ્રદેશ આખો સૂકો હતો, ત્યાંનો જે સમુદાય છે જે આદિજાતિમાં અને અતિ જરૂરિયાતમંદ એવા પઢાર સમાજ છે કે જે એ 12 ગામ છે ત્યાં એ લોકોના, જે નળસોરીની આજુબાજુ 13મું ગામ છે ધંધુકા તાલુકામાં ખસ્તા ખડોળ, તો એ લોકોની લોકવાયકા એવું કહે છે કે અમે લોકો આ વિસ્તારમાં અમે રહેતા હતા પણ આજીવિકાનું કઈ સાધન નતું. આ લોકવાયકાની વાત છે કે માતાજી એ પ્રસન્ન થઈને આ વિસ્તારની અંદર અમને 3 વસ્તુઓ આપી ગયા. એમાંની 3 વસ્તુઓમાંની એક છે થેક, બીજું છે જીતોલા, અને ત્રીજું છે કાંદા. આ 3 વસ્તુ કે અમને માતાજી આપી કે ત્યાંના નવાપરાના ઈશ્વરભાઈ કરીને છે એ ઈશ્વર કાકા એવું કીધું હતું કે જે દુકાળના જે 71 અને 56 એવા કોઈ 2 વર્ષો એવા ગયા હતા ગુજરાતમાં કારમાં, કે દુકાળ એટલો ભયંકર હતો કે અનાજ નામ માત્રમાં ખૂટી ગયું હતું. પણ એવું કહેવાય છે કે અમદાવાદ જિલ્લાની જેટલી પબ્લિક હતી એ પબ્લિકના એ દુષ્કાળની અંદર કે મોટા ભાગે જે 2 વસ્તુથી એમણે તૃપ્તિ મેળવી ભોજનમાં એમાંનું એક હતું આ કાંદા, જે નળ સરોવરની આજુબાજુમાં થતા સીધા એ કાંદા લોકોએ ત્યાં ખાધા. ડુંગળી જેવો ઓનિયન જેવો જ શેપ હોય છે, ઓનિયન નથી પણ એક શું કે કંડમૂળનો જ એક પ્રકાર છે, પણ એ નેચરલી છે સાહેબ, એની ખેતી નથી થઈ શકતી.
3: જાતે કુદરતી રીતે ઉગે તો જ કામ.
0: નેચરલી એ નળ સરોવરનું જે આખું જળાશય છે એ જળાશયની આજુબાજુમાં જે ધરાવતો પ્રદેશ એટલે જ્યાં પાણી નળ સરોવરનું જઈ અને પછી થોડો ડ્રાય થાય છે થોડો સુકાય છે એની આજુબાજુના જ પ્રદેશમાં આ 3 વસ્તુઓ ત્યાં મળે છે. આમાં બહુ મહેનત વાળું કામ છે. જે ઠીક તમે બેન કહો છો હિનાબેન, એને તો એ મૂળની અંદર ઝીણા જે આપણે કહીએ ને એના મૂળમાં ફેલ જેમ સિંગોડા જે મોટા હોય છે જે પાણીની અંદર હોય એમ આ જે કહેવાય કે નાના નાના શું કહેવાય તકમરિયાના અથવા તો જે બિયા
3: હોય દાણા
0: એવા બિયા મૂળમાં લટકતા હોય એને કાઢી અને પછી એને સૂકવે, સૂકવીને 2 દાડા પછી એના જોડે થોડુંક આછી પાછી શેકાઈ કરી એની પાછળ 3 દિવસની મહેનત લાગે ત્યારે 3જા દિવસે એમાંથી
1: તમને
0: એક મુઠ્ઠી જેટલા 2 મુઠ્ઠી જેટલા મળે. ઘણી વખત લોકો આપણું જે નળસરોનું આજુબાજુમાં નાની કાંઠી છે રાણાગઢ મોટા શાહપુર ગામ છે અહીંયા આ પઢાર સમુદાય ખૂબ મહેનત કરે કારણ કે પાણીની અંદર જઈ અને આ બધી વસ્તુઓને કાઢવાની, કાઢીને એની પાછળ મહેનત કરવાની 2-3 દિવસ. પણ એવું કહેવાય છે આ લોકો એટલા માટે કરે છે કે એમણે માતાજી આપેલું વરદાન સમજે છે કે આ 3 વસ્તુ અમને માતાજી આપેલી છે એટલે એના ઉપર એમનો પોતાની રોજગારી નભે છે.
1: બરાબર.

0: ના પેટમાં
1: પેટ ભરાઈ જાય છે,
0: પેટ ભરાઈ જાય છે. કાંદા બી એટલા છે કે એને થોડું બોઇલ એટલે થોડા બાફી અને પછી કરો તો તમે સિંગોડાનો સ્વાદ ભૂલી જાઓ.
1: અલ્પેશભાઈ, અત્યારે તમને એ કાંદા ખાવા મળે ખરા ત્યાં થાય છે?
0: એ ચોમાસા પછીની સિઝન ની અંદર, શિયાળુ અને ચોમાસા સિઝન પછીની આ બધી વસ્તુ છે.
2: એટલે એવા જ ગીતેલા છે, ગીતેલા ખાવ એટલે તમને.
0: હા, જીતેલા પણ ખૂબ વિશેષ છે, જો કે એ તો ગુજરાતના ઘણા બધા જળાશયમાં થાય. અહીંની જે વેરાયટી છે એ થોડીક, હા, એ જીતોલા એ ખૂબ થોડીક અલગ વેરાયટી, એટલે બહુ વિશેષ એનું મહત્વ છે. ત્યાં જીતોલા પણ ખૂબ સરસ રીતના થાય છે.
1: કલ્પેશભાઈ, બહુ સરસ માહિતી રહી અને આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: થેન્ક યુ હિનાબેન,
2: થેન્ક યુ. માહિતી મળી કલ્પેશભાઈ, ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
0: થેન્ક યુ
1: મિત્રો, હજી તો પઢાર સમાજની પરંપરાગત કળા, પરંપરાગત પાકો અને બીજી ઘણી બધી જાણકારી મેળવવાની બાકી છે, પણ તેની વાત કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધીમાં તમારે ત્યાં પણ કોઈ ખાસ ચોમાસું વનસ્પતિ વગડામાં થતી હોય તો અમને અચૂક જણાવો, અમે તેનો પણ સમાવેશ કરીશું કાર્યક્રમમાં.
1: એ માટે ફોન નંબર તો
2: 94-276-0596
1: યાદ જ હશે.
2: બિલકુલ, સાથે કાલે પત્ર લખવા સરનામું પણ યાદ જ હશે.
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
2: બી વિંગ,
1: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો અત્યારે આપો રજા, એટલે તમારી સાથે અમે પણ ગાઈએ.

યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવી કારોબારી સમિતિમાં ગાંધીધામના ઉદ્યોગપતિ મહેશ ભુજ સતત ચોથી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ, સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં. વાતાવરણમાં દરરોજ લગભગ 40 ટન ઉલ્કાઓ પ્રવેશે આકાશમાં. 21 ઓગસ્ટ સુધી ડેલ્ટા એક્ટિવ રીટ્સ ઉલ્કા વર્ષનો નજારો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની નિર્ણાયક ત્રીજી વન ડે આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી. ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધ્યરાત્રિ બાદ સ્પેન અને અર્જેન્ટિના ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા.

મન્નાડીના સ્વરમાં ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત થશે.

0: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
1: બેટા,
2: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
1: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ-દેવડ નથી થઈ. કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો. ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
0: ક્યાં
3: એડમિશન કરાવવા? ખાતું થયું એક્ટિવ.
0: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં

0: આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજો અને નિર્ણાયક વન ડે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, આ પ્લાન્ટમાં તૈયાર થનારું મિષ્ટી દહીં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી દરેક ઘરમાં ખવાશે. આ પ્રસંગે તેમણે અમૂલના મહિલા પશુપાલકોની પણ પ્રશંસા કરી હતી.
1: આજ બંગાળ કો વિશ્વ કા સબસે બડા દહી ઉત્પાદન કા પ્લાન્ટ કા અમૂલ ને આજ ભૂમિ પૂજન કિયા હૈ. 10 લાખ લિટર દહી દૂધ ઉસકા પ્રોસેસિંગ એ પ્લાન્ટ કે અંદર હોગા. 1,20,000 છોટે છોટે દુગ્ધ ઉત્પાદક પશુપાલક ઇસકા ફાયદા પ્રાપ્ત કરેંગે. ઇસસે ઓર 2-2.5 લાખ પશુપાલકો કો દૂધ કા જ્યાદા સે જ્યાદા રેટ મિલને કા કામ હોગા. ઓર મે આજ આપકો ગેરંટી દેકર જાતા હું, કાશ્મીર સે કન્યાકુમારી ઓર ગુજરાત સે બંગાળ તક એ પ્લાન્ટ મે બના હુઆ મિષ્ટી દહી ઘર ઘર મે ખાયા જાયેગા ઓર સભી લોગ બંગાળ કો આશીર્વાદ દેંગે.
0: અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં આગ બાદ થયેલા વિસ્ફોટની ઘટના મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, મુખ્ય આરોપી સહિત પકડાયેલા 3 લોકો વસ્ત્રાલમાં એક ખેતરમાં ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચલાવતા હતા, જેની મંજૂરી અગાઉ પૂરી થઈ ગઈ હતી. કારખાનામાં હાલ આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું.
2: મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે, જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા. અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જોએ. અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જોએ. અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા, રાતોરાત એના બધા ડોક્ટરો સાથે જો લાયસન કરીને જોએ એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જોએ એના જો પીએમ ને પ્રક્રિયા કરીને જોએ પૂરી એના વતન જોએ ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જોએ અને મોકલી આપવામાં આવેલા જોએ.
0: રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા કરાયેલી નવી પહેલ અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવાયું છે. આ ઉપકરણ લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. તેનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં વધારો થશે. આ અંગે રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ કહ્યું, આ ઉપકરણ વાસ્તવિક રેલવે માર્ગોના વિડીયો અને એઆઈ આધારિત વાસ્તવિક સમય સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમને વધુ વાસ્તવિક બનાવે છે. તેનાથી લોકો પાયલોટ પડકારજનક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ બનશે. જામનગરના દીકરી પૃથ્વી સંઘાણીએ દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 લોન્ચ કરનારા સ્કાયરૂટ એરોસ્પેસ સાથે કામ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. વિવાપર ગામના વતની પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઈડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમમાં કંટ્રોલ ટીમ લીડ તરીકે કામ કર્યું. તેમણે મિશન આગમન હેઠળ વિક્રમ 1 લોન્ચ વ્હીકલ માટેના ઓટો પાયલોટને ડિઝાઇન અને ડેવલપ કર્યો, તેમજ ત્યારબાદ શ્રીહરિકોટાથી વિક્રમ 1ના ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વી સંઘાણી સમગ્ર ટીમ સાથે સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં સંગીત ખુરશી જેવી જૂની વિસરાતી રમતો રમી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. જિલ્લામાં ભમરડો, રસ્સાખેંચ, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડાકૂદ જેવી રમતના વારસા સાથે નવી પેઢીને જોડવાના હેતુસર સામાજિક સંસ્થા દ્વારા આ રમતોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું હતું કે પરંપરાગત રમત બાળકો અને યુવાનોમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમ ભાવના, નેતૃત્વ, સંકલન અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા અને સનાતનના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા આહવાન કર્યું હતું. ગાંધીનગરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સમાગમ સમારોહમાં શ્રી પટેલે સૌને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા, સમરસતા, સામાજિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના મૂલ્યો સાથે જોડાઈને કામ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાયબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશનની મુલાકાત લીધી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં સ્ટેનલેસ સ્ટીલના નવા ઉત્પાદન અને ઘરના ઉપકરણો ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહથી મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને મજબૂત, અદ્યતન અને આત્મનિર્ભર બનાવી એક વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના હેતુસર આવતીકાલ સુધી યોજાયેલા આ પ્રદર્શનમાં દેશભરમાંથી 100થી વધુ સ્ટોલ ધારકો જોડાયા છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 27% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલ રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 26 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ માછીમારોને આજે અને મંગળવારથી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. તો સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે, તેમજ ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી. સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢ તાલુકામાં તંત્ર દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી છે. નાવા ગામ અને ગુગલિયાણા ગામમાં દરોડા પાડતા ગેરકાયદે ખનન કરતા વાહનો સહિત 48 લાખ રૂપિયાનો સામાન કબજે કરાયો. આ અંગે ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ વધુ માહિતી આપી.
1: બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી તાલુકો થાનગઢ છે. આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એકદિવસીય ક્રિકેટ મેચની શ્રેણીની 3જી અને નિર્ણાયક મેચ હાલ ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. હેરી બ્રુકની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 349 રન કર્યા છે. ભારતીય ટીમના ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાથી તેમની જગ્યાએ ઓલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા. ભારતે અગાઉ સાઉથહેમ્પ્ટનમાં શ્રેણીની પહેલી મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે કાર્ડિફમાં બીજી મેચ જીતી બરાબરી કરી લીધી હતી. અમરેલીમાં 1 સિંહનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ખાંભા તુલસી શ્યામ રેન્જના રબારિકા રાઉન્ડ વિસ્તારમાં 1 સિંહનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. આ અંગે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષણ વિકાસ યાદવે કહ્યું હતું કે અંદાજે 15 વર્ષની ઉંમરના આ સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા રવિવારે 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો પ્રતિભાવ મોકલી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 3જો અને નિર્ણાયક વન ડે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7 વાગીને 50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ પ્રસ્તુત કરે છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: ભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હોવ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હોવ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ રામ રામ વિરલભાઈ.
2: એ રામ રામ કાનનબેન. રામ રામ.
1: વિરલભાઈ, કયો તો જંગર એટલે શું?
2: જો અટલબેન હોય ને તો એ મૂંઝાતા હોય છે, ને તમે હો ને ત્યારે તો હું ખાસ મૂંઝાઈ જાઉં કે તમારા અઘરા અઘરા પ્રશ્નો હોય, પણ આજે છે ને આ થોડોક સરળ પ્રશ્ન છે.
1: મને એમ જ થયું કે જંગલ એટલે શું.
2: આજે થોડો ઘણો જવાબ આપી શકું કે ભાઈ, એક તો ગાઢ બધા વૃક્ષો વાવેલા હોય, પછી પશુ પક્ષીઓ પોતાની રીતે મુક્ત એમાં વિહરતા હોય, અને ટૂંકમાં સાવ કુદરતી રીતે પ્રકૃતિ એની રીતે જ આ બધો વિકાસ કરી રહી હોય ને, એવું કંઈક કહેવાય.
1: હા, એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં ખૂબ બધી વિવિધતા હોય,
2: જી,
1: એટલે વૃક્ષોની એ વિવિધતા હોય, પશુ પંખીઓની પણ વિવિધતા હોય, કદાચ ઔષધિ હોય તો એની પણ વિવિધતા હોય, પણ બહુ મોટા વિશાળ પ્રમાણમાં જેને આપણે કહીએ ને ફેલાયેલું હોય.
2: બરાબર.
1: પણ હવે આપણે એવું વિચારીએ કે આ તો કુદરત સર્જિત હોય, એટલે કુદરત ઈચ્છે અને જ્યાં જગ્યા મળે ત્યાં આવા સરસ મજાના જંગલ છે ઉભા થતા જોવા મળતા હોય.
2: બરાબર.
1: પણ માણસ ઈચ્છે કે મારે જંગલ ઊભું કરવું, તો
2: તો હવે આપણે તો છે ને નાનો બગીચો કરવો હોય ને તોય તકલીફ પડતી હોય. એટલે માણસ માટે જંગલ ઊભું કરવું એ અઘરી વસ્તુ છે. પણ તમે કંઈક કયો.
1: હા, એમ જ કે આપણે જાણીએ છીએ કે જંગલ છે ને એની સાથે વિશાળતા એ જોડાયેલું છે, એટલે આપણને એમ થાય ખૂબ બધી જગ્યા હોય ને તો જ જંગલ હોય, પણ એવું જરૂરી નથી. એક જાપાનીઝ પદ્ધતિ છે કે જ્યાં ઓછી જગ્યામાં પણ જંગલ આખું આપણે ઊભું કરી શકીએ છીએ, સાથે સાથે એમાં નાણાકીય ખર્ચ અને માણસોની પણ ઓછી જરૂરિયાત હોય છે, અને એને કહેવાય છે મિયાવાકી પદ્ધતિ. એટલે આ પદ્ધતિથી જંગલ ઊભું કરવું એ કેટલું સરળ છે કે કેટલું અઘરું છે એની વાત આજે આપણે કરવાના છીએ. અને એ માટે વિછિયા તાલુકાના મોટી લાખાવડ ગામથી ભરતભાઈ વાલાણી ગામના ચોરે આવી ગયા. અને ભરતભાઈ વાલાણીએ છે ને પોતાના ગામની નજીક મિયાવાકી જંગલ પોતાની ટીમની સાથે રહી અને ઊભું કરી જ દીધું છે.
2: અરે વાહ.
1: તો આપણને સ્વાભાવિક છે કે એમના અનુભવો જાણવાની મજા આવશે.
2: બરોબર.
1: ભરતભાઈને પહેલા તો આપણે આવકાર આપીએ અને કહીએ રામ રામ. રામ રામ.
2: ભરતભાઈ, કાનનબેને તમારો પરિચય આપી દીધો, હવે અમને આ બધું મિયાવાકી જંગલ પદ્ધતિથી આપે કેવી રીતે જંગલનો વિકાસ કર્યો એ જાણવામાં તો ખૂબ રસ છે જ, પણ પહેલા તો તમે શું વ્યવસાય કરો છો, તમારું ગામ છે એ કેવડું છે, એ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે, એ વિશે થોડી અમને માહિતી આપો.
3: મારું તો વ્યવસાય તો ઇલેક્ટ્રોનિકનો છે, ઇલેક્ટ્રોનિકની શોપ ચલાવીએ છીએ. બરોબર. અને ગામની વસ્તી 4000ની આસપાસ એવી વસ્તી, નાનું એવું ગામ છે, બહુ મોટું નથી.
2: બરાબર.
3: બરાબર. અને અમને વધારે તો આ મિયાવાકી જંગલ કે વૃક્ષો વાવવાનું કોરોના કાળ દરમિયાન વધારે

0: ઇન્ટરેસ્ટ લાગ્યું કે આ ઓક્સિજનની ખામી સર્જાય તો આવું કિંમતી છે, ઓક્સિજન તો આવું કંઈક કરવું જોઈએ. અને આ કરવા માટે અમને મોટી લાખાવાડ ગામે, જે કહેવાય ને ગામ હાથીનો પગ કહેવાય, એને એવો બહુ ખૂબ જબરો સહકાર આપ્યો અમને. ત્યારે આ વસ્તુ અને આ લેવલ સુધી અમે અત્યારે પહોંચી શક્યા છીએ. આજે 21,000 મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો અમે વાવ્યા છે અહીંયા, અને બીજા 12,000 ફોરેસ્ટ અને ગામ ના સહયોગથી વાવ્યા છે, બીજા 6,000. એટલે અમે ટોટલ 2 વર્ષમાં 50,000 જેવા મોટી લાખાવાડ ગામમાં વૃક્ષો ઉછેર કર્યો છે.
1: વાહ, ખૂબ સરસ ભરતભાઈ. પણ આ મિયાવાકી પદ્ધતિથી તમે જંગલ ઊભું કરી શકો એવી જાણકારી તમને ક્યાંથી મળી?
0: એવી જાણકારી અમે પછી આ વૃક્ષોનું બધું અમારે વાવેતર કરવું હતું, એટલે બધું થોડોક અત્યારના સમય પ્રમાણે ડિજિટલ યુગ ચાલે છે તો બધું ટેકનોલોજીનો સદુપયોગ કર્યો, લીધો, એનો સહારો લીધો, ભાઈ કેવી કેવી રીતના શું હોય, આવો બધો ટેકનોલોજીનો અમે ભરપૂર ઉપયોગ કર્યો. પછી ક્યાં ક્યાં જંગલ બન્યા છે એને જોવા ગયા, એ જંગલ જોયું બરોબર. ક્યાંય કોઈક 1 વીઘામાં બનેલું હોય, ક્યાંક 1.5 વીઘા હોય જમીન બરોબર, એમાં બધાએ નજીક નજીક વૃક્ષો વાવેલા અને એ ડેવલપમેન્ટ અમે જોયું, તો અમને થયું કે ભાઈ આ ટેકનોલોજી બધું સારું છે તો આ કરવા જેવું ખરા.
1: બરાબર. અને તો પછી કઈ જગ્યા તમે નક્કી કરી આ મિયાવાકી જંગલ ઊભું કરવા માટે?
0: મિયાવાકી જંગલ ઊભું કરવા માટે જોકે અત્યારે તો હવે જગ્યા બધી અભાવો છે, પણ છતાંય અમે અહીંયા કણે મોટી લાખાવાડ ગામમાં એક સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
1: હા હા,
0: બરોબર. અહીંયા મંદિરે થોડા થોડા વૃક્ષો હતા પહેલા,
1: બરાબર,
0: તા બાવળ ને એવી સરકારી ખરાબો પડતર જમીન પડી હતી, બિન ઉપયોગી જેને કહેવાય, અને ઊંચાણ ઉપર હતી. એટલે અમને વિચાર આવ્યો કે અહીંયા કારણે થોડુંક થાય ડેવલપમેન્ટ, તો અહીંયાથી શું છે કે બીજા બધા ગામડા નરી આંખે જોઈ શકાય છે, એટલે ઊંચાણ ઉપર છે.
1: અચ્છા.
0: એટલે મેં કીધું ભવિષ્યમાં એક પ્રવાસન સ્થળ થાય, પર્યાવરણને ફાયદો થાય, ગામને ફાયદો થાય, ગામનું નામ રોશન થાય. આવા ઘણા બધા વિચારો મગજમાં ઘૂમતા હતા,
1: બરાબર.
0: પછી આ ધીરે ધીરે આવી શરૂઆત કરી.
2: તો ભરતભાઈ જે શરૂઆત કરી અને એમ થયું કે આ કરીએ તો એમાં સંઘ બળની જરૂર પડે, તો તમે બધા મિત્રોને ભેગા કર્યા કેવી રીતે, આમાં કોનો કોનો સાથ સહકાર મળ્યો?
0: અમે શરૂઆત કરી એટલે સૌથી પહેલા ગામના ચોરે,
1: બહુ સરસ,
0: ભેગા થયા. પછી ચર્ચા કરી કે ભાઈ આપણી પાસે ફંડ તો કઈ છે નહીં,
2: બરાબર,
0: 0-0 ફંડ છે, એમાંથી આ કરવાનું છે. તો કીધું તમે બધા સાથ સહકાર આપો. અમારી સાથે એ સમય દરમિયાન વીડી બાલા સાહેબ, નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જોડાણા, એ પણ આવ્યા ત્યાં, અને આખા ગામ સમસ્ત આયોજન કર્યું.
2: અચ્છા.
0: કે આવું આવું કરવું છે, તો સાથ સહકાર સૌ લોકો આપો. તો સૌ લોકો કે હાલો કે કરો કે કંકુના, બરોબર. આમાંથી શરૂઆત થઈ, બરોબર. ધીમે ધીમે એક ગામ જોડાણું, આજુબાજુના ગામડા, તાલુકો જોડાણું, જિલ્લામાંથી ફંડ આવ્યું ધીમે ધીમે. પેલું ફંડ અમારે અમેરિકા થયું.
1: ખૂબ સરસ.
0: હા, એ અમારા ગામના વતની હતા, એને જાણ મળી કે અહીંયા તાલુકાના વિચ્યા દાળ, એને પેલું ફંડ આપ્યું, કરો શુભ શરૂઆત.
1: બહુ સરસ. તો પછી જ્યારે આ બધું ફંડ ને ભેગું થઈ ગયું, એટલે રોપા ને એ બધું નક્કી કરવાનું થાય, તો કઈ રીતે નક્કી કર્યા અને કયા કયા રોપા અને કયા વૃક્ષો વાવવાનું તમે નક્કી કર્યું?
0: મિયાવાકી પદ્ધતિમાં કેવું હોય છે, એક ઊંચો વૃક્ષ થાય, બહુ મોટું થાય, કે 25-50 ફૂટનું.
1: અચ્છા.
0: પછી એક નીચું વૃક્ષ થાય, એક એનાથી નીચું થાય, એમ 3 વિભાજન આવે. મિયાવાકી સાચી ટેકનોલોજી એ છે,
1: બરાબર,
0: બરોબર. એટલે જે ઊંચું વૃક્ષ થાય એ બે વચ્ચેનું અંતર 50 ફૂટ જેવું હોય, બાકી જે 50 ફૂટની અંદર જે એરિયા એ લો અને મીડિયમ સાઈઝ આવે,
2: બરોબર.
0: જેવું કે ભાઈ આપણે આંબલી રહી ઊંચી થાય, તો એની નીચે પરથી સમજો કે દાડમ છે, તો નીચું થાય, એ આંબલી જેવડું ના થાય,
1: ના થાય,
0: બરોબર. એવી રીતના આખું સિલેક્શન કર્યું, જે ટેકનોલોજી પ્રમાણે અમે માર્ગદર્શન લીધું કે ભાઈ અહીંયા કણે રોપો ઊંચી હાઈટનો વાવો, અહીંયા નીચી હાઈટનો, એની પડખી એની નીચી હાઈટનો,
1: બરાબર
0: એવી રીતના આખું ડેવલપ કર્યું.
1: અને લગભગ ક્યારથી આ કામ શરૂ કર્યું અને આ પ્રોજેક્ટને પૂરો થતા કેટલો ટાઈમ થયો?
0: મેં 2023 દરમિયાન આ પ્રોજેક્ટ ધીમે ધીમે શરૂઆત કરી હતી, બરોબર. એટલે અત્યારે ગાઢ જંગલ થઈ ગયું છે. હા, એટલે અત્યારે સમજો કે ભાઈ હવે અમે આવતા વર્ષથી એને પાણી ના આપી તો એ કુદરતી રીતે વિકસિત થઈ ગયું છે.
2: એટલું મોટું થઈ ગયું,
0: એટલું મોટું ગાઢ જંગલ થઈ ગયું છે.
2: પછી આજે બધા વૃક્ષો આટલા બધા તમે વાવ્યા છે તો એની પિયત, એને પાણી આપવા માટે શું વ્યવસ્થા તમે કરી છે, એમાં કેવી રીતે, કારણ કે તમે પોતે તો પાછા બીજા વ્યવસાય સાથે જોડાયેલા છો, તો એની વ્યવસ્થા, એનું સંચાલન કેવી રીતે થતું હોય?
0: હવે વ્યવસ્થાને સંચાલનમાં એવું હોય છે કે અમારી આગળ પહેલી વાત તો ફંડ નહોતું,
2: બરાબર.
0: ફંડ વગર આ બધું કરવું મુશ્કેલ, અને માન માન કરીને ફંડ ભેગું થયું,
2: બરાબર.
0: અને એ થોડું ઘણું, એટલે પછી અમારે એ જે કાંઈ હતું એ થોડા ફંડમાં કામ રોળવવાની વાત હતી,
2: બરાબર.
0: અને બીજું કે અમે કોઈ પાસે ક્યાંય ચોપડી લઈને લખાવો વૃક્ષ માટે એવું કર્યું નથી, એટલે મતલબ જેને કહેવાય આત્મસન્માન સાથે કામ કરવું,
1: બરાબર.
0: બરાબર, ક્યાંય કોઈ વ્યક્તિ મોકલ્યો નથી ફંડ માટે, એટલે જે આવ્યું એ મુબારક. એટલે પછી અમારે ટેકનોલોજીનો ઉપયોગ લેવો પડ્યો એના માટે, એના માટે વાઈફાઈ થી ટપક ચાલે એવું કરવું પડ્યું, સીસીટીવી કેમેરા દેખરેખ માટે મેકવા પડ્યા. હવે માનો કે હું એક માણસ મૂકું આજના સમય દરમિયાન તો 20-25 હજાર રૂપિયા તો એક મહિનાનો સામાન્ય ખર્ચ લાગે,
1: બરાબર છે.
0: તો ઓલું મેં વાઈફાઈ થી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, 3,000 રૂપિયાનું એનું સ્વીચ લીધી અને મહિને 300

0: બરાબર,
1: એટલે એ બોરનો અમારે અહીંયા સદુપયોગ થઈ ગયો. અને પાણી કુદરતની આ કામ કરવું હતું, કુદરતની મહેરબાની કે અમારે પાણી અત્યારે ખૂટતું નથી બોરમાં, કારણ કે કુદરતી કામ કરવાનું, કુદરતનું કરવાનું હતું, એટલે કુદરત જે આપે એમાં મંજૂર.
0: ભરતભાઈ, તમે કીધું એ પ્રમાણે કે ભાઈ ગામના લોકોએ સાથ સહકાર ખૂબ સારો આપ્યો અને સરસ રીતે પ્રોજેક્ટ છે એને પાર પાડવામાં બધાનો સહયોગ રહ્યો. પણ તેમ છતાંય કોઈ પણ કામ આપણે શરૂ કરતા હોઈએ તો નાની મોટી કંઈક કંઈક મુશ્કેલીઓ છે એ તો આવતી જ રહેતી હોય, તો એવી કોઈ મુશ્કેલીઓ તમને આ 2-4 વર્ષમાં આવી?
1: હા, એવી તો ઝીણી મોટી મુશ્કેલી આવી હોય, પણ એ કઈ, જો કે ગામ છે એ હાથીનો પગ કહેવાય, એટલે એ ગામે મને એ મુશ્કેલીનો સામનો એમ જોઈ એવો સરસ રીતે કરાવરાયો, સાથે મળીને જે કાંઈ આવી કે ભાઈ તમે આમ કરો તો આનું, માનો કે કોઈ જમીન હોય તો સરકારી, સરકારી જમીન હોય તો અહીંયા કોઈ વિવાદિત પ્રશ્ન ઊભા થાય, આ છે તે છે, પછી ફંડ ફાળો થતો હોય તો એમાં એના હિસાબ કિતાબ હોય, આ છે તે છે, ભાઈ આનું આમ છે આનું તેમ છે, આવા અનેક પ્રશ્ન ઉદભવ્યા હતા.
0: અને આપણે જ્યારે રોપણી કરી હોય તો વાવાઝોડું કોઈક વખત આવી જાય કે કોઈ પશુ કે એ કંઈક નુકસાન કરી જાય કે ઘણી વખત કોઈ માણસો પણ નુકસાન કરી જાય, એવું બન્યું હોય?
1: હા, એવું ઘણી વાર બન્યું અમારે, એકાદી બે વાર કે ત્રણ વાર એવો બનાવ બની ગયો. પણ અમારે ત્યાં શું હતું કે પછી આ સીસીટીવી જે કેમેરા છે એ ગામને ને આજુબાજુના બધાને ખબર પડી ગઈ,
0: બરાબર,
1: કે ભાઈ આ તો બહુ સેન્સિટિવ ઝોન થઈ ગયો છે. નંબર બે, કે અમે કાંઈ પણ વસ્તુ બનાવ બને આવું સીસીટીવી કેમેરામાં, અમે પોલીસ સ્ટેશનને જાણ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, એટલે અહીંયા એકદમ એ વાતાવરણ એવું ઊભું થઈ ગયું કે ભાઈ આને નુકસાન કર્યું તો આપણે બસ્યું નહીં,
0: બરાબર,
1: અને એવું હતું વાતાવરણ.
0: અને કરવું પણ પડે,
1: અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે તે વખતે મારે રાઠવા સાહેબ હતા, બરોબર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા, બધા લોકો બહુ સાથ સહયોગ આપ્યો,
0: સરસ,
1: ગવર્મેન્ટ તરફથી બહુ સારો એવો સહયોગ મળ્યો.
0: વાહ, ખૂબ સરસ. તો મને એ પૂછવાનું મન થાય ભરતભાઈ કે જ્યારે આ આખું એ જે ડુંગરાળ પ્રદેશ તમે કહેતા હતા, મહાદેવનું મંદિર છે કે જેમાં થોડા ઓછા વૃક્ષો હતા, અને પછી હવે થોડા વર્ષોમાં તમે લગભગ 40-50 હજાર જેટલા વૃક્ષો ત્યાં ઊભા કરી દીધા, તો પહેલાનું વાતાવરણ કેવું હતું ને હવેનું વાતાવરણ કેવું છે?
1: પહેલાનું વાતાવરણ તો અહીંયા કણે શું છે, આખો ડુંગરાળ વિસ્તાર હતો, એટલે આમ કેમ આવરું જગ્યા ગયા હોય ને આમ થોડો ડર લાગે એવું વાતાવરણ
0: બરાબર
1: હતું અહીંયાનું, બરોબર. ત્યાર પછી અમે આ બધું ડેવલપમેન્ટ કર્યું, એટલે અહીંયા કણે આજુબાજુમાં બધે માણસો બધા ખુશ થયા, જે રહેવાવાળા વાળી વિસ્તારવાળા હતા કે ભાઈ સારું કાર્ય થયું, બરોબર. નંબર બે, કે અહીંયા કોઈ હવે માણસો આવતા થયા જોવા માટે આ બધી વસ્તુ, એટલે એક રમણીય વાતાવરણ અહીંયા કણે, આ ડુંગર હતા પથ્થર એમાંથી આખું લીલું સમ વાતાવરણ ઉભું થયું. ગામને બે ફાયદા થયા, એક તો ગામમાં લોકો આવતા થયા, ગામનું નામ રોશન થયું, આટલા વૃક્ષો વાય આજુબાજુના તળ કુવાના આ છે તે છે ઊંચા આવતા ગયા, ધોવાણ અટક્યું એટલા એટલા વિસ્તારમાં, ભવિષ્યમાં એ ડુંગર ધોવાઈ જાત,
0: વૃક્ષો
1: આવી ગયા તો ડુંગર ધોવાય નહીં.
0: તમે વારે વારે આટલા વૃક્ષો એવો ઉલ્લેખ કરો છો, તો થોડાક વૃક્ષોના નામ જણાવો કે કયા કયા વૃક્ષો ત્યાં તમે વાવેલા છે?
1: ત્યાં અમે છે ને બધા દેશી કુળના વધારે વૃક્ષો વાવ્યા છે, કોઠો છે, ખાટી આંબલી છે, બિલ્લી પત્ર છે, જે આપણે બધાના તો નામે નહીં આવડે અત્યારે, પણ અમે એવા એવા વૃક્ષો ગોઈતા હતા કે જે નાબૂદ થવા માથે હતા.
0: અચ્છા,
1: ખેર છે,
0: વાહ,
1: બરોબર, આવા બધા વૃક્ષો અમે ગોઈત્યા હતા કે જે નાબૂદ થવા માટે, જ્યાં હવે જોવા નથી મળતા, દેશી કુળના વૃક્ષ જેને કહેવાય, વધારે અમે એવું આયોજન કર્યું છે અને એવા જ વૃક્ષો વાયા છે.
0: વાહ, સરસ.
2: પછી પક્ષીઓ ને પશુ એનો અવરોજ અવરોય થોડો વધ્યો હશે ને?
1: હા, અત્યારે તમે અહીંયા જાઓ એટલે તમને આમ ખિલખિલાટ એટલો પક્ષીનો અવાજ આવે, આમ તમને એમ થાય કે ના ઘડીક હવે અહીંયા ઉભું રહી જવું છે. એના માટે અમે ગુંદી, ગોરસ આંબલી, આ બધું પક્ષીઓ માટે બહુ એની અંદર નાખેલું છે ને, બહુ પક્ષીઓ આવે છે અત્યારે. હવે
0: ખૂબ સરસ, એટલે આપણે એમ કહી શકીએ કે આખો વિસ્તાર જીવંત થઈ ગયો.
1: હા, અમારે વિછિયા તાલુકાનું ગૌરવ થઈ ગયું. હવે તો પછી તાલુકા ગૌરવ કરતા અમે જિલ્લા

0: લેવલ પહોંચી
1: ગયા.
0: અમે જિલ્લાનો સર્વે કર્યો, કોઈ જિલ્લામાં આવું બધું કોઈ કાર્ય કર્યું હોય તો કે તમે છો ને કે.
2: તો હા ભરતભાઈ, આ તમે સુખનાથ વન આખું વિકસાવ્યું, પછી એમાં તમને સરકાર તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, તો એ સન્માન, એ એવોર્ડ શું છે એના વિશે વાત કરો.
0: ક્લાઇમેટ ચેન્જ 25-26 નો એવોર્ડ છે. ગુજરાતમાં હું દ્વિતીય ક્રમે હતો,
2: બીજા ક્રમ.
0: હા હા. અને એ એવોર્ડ તો આમ ગણો તો મારો તો ન કહેવાય, પણ ગામ લોકો આપણો એવોર્ડ છે નહી, આપણે તો નિમિત્ત બન્યા હતા જે તે છે, પણ ગામ લોકો, મોટી લાખાવડ ગામનું અમને રોશન કર્યું, એટલે હું છે કે ગામનો સહયોગ છે સારો એવો, ત્યારે આ લેવલે અમે પહોંચી શક્યા છીએ. ગામનો સહયોગ ના હોય તો આ કામ શક્ય નથી. એટલે અમારું ગામ રૂડું ને રળિયામણું છે, તાલુકાનું છેલ્લું ગામડું, પણ હવે લગભગ જિલ્લામાં પહેલા નંબરે આવશે.
1: બહુ સરસ. એટલે આમ કહી શકીએ ને કે આ બધો સહિયારો પ્રયાસ છે, કે ભરતભાઈ અને એમની ટીમને વિચાર આવ્યો કે આપણે આવું લીલુંછમ આખું એ જંગલ ઊભું કરીએ. ગામ લોકોએ, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધાએ એમને મદદરૂપ થયા, કે દૂર દૂરથી પણ ફંડ ફાળો આવ્યો, મહેનત પણ લોકોએ કરી હશે, શ્રમદાન પણ આપ્યું હશે, અને એની સાથે સાથે સરકારે ક્લાઇમેટ ચેન્જ માટે એવોર્ડ આપીને એમને પ્રોત્સાહન પણ આપ્યું. એટલે ઘણી બધી રીતે આ સહિયારો પ્રયાસ હતો એવું આપણે કહી
2: શકીએ. હવે ભરતભાઈ, આમ મને બીજો પ્રશ્ન થાય કે તમે કીધું કે હું આમ ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરું છું, તો એક તો ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા છો, એટલે તમારો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે કે કેમ, અને બીજો પ્રશ્ન સાથે સાથે એ થાય કે વ્યવસાયની સાથે સાથે આ બધી પ્રવૃત્તિ કરવામાં સમય કેવી રીતે તમે મેનેજ કરો છો?
0: અમારો પરિવાર છે ને પહેલેથી ખેતી સાથે જોડાયેલો છે.
2: અચ્છા.
0: એમાંથી પછી અમે થોડા બહાર નીકળીને ઇલેક્ટ્રોનિકના બિઝનેસમાં ગયા, એટલે અમારે બે વ્યવસાય થાય. અમારે માતા પિતા ખેતી કરે, અમે બંને ભાઈઓ અહીંયા કણે ઇલેક્ટ્રોનિકનો બિઝનેસ ચલાવીએ. બરોબર. હવે આ બધી વસ્તુની પાછળ સમયને બધું યોગદાન આપવું હોય છે કઠિન, પણ જે બેડું હવે આપણે ઉપાડ્યું હોય તો પૂરું તો કરવું જ પડે. કુદરતે નિમિત્ત બનાવ્યા છે આપણને આ કામ કરવા માટે. એટલે અમે પછી એવું નક્કી કર્યું કે ભાઈ આખો દિવસનો કલાક સેવામાં આપવાનો.
2: અચ્છા.
0: અમે સાંજે એના માટે મથામણ કરી, એક કલાકનો હિસાબ કિતાબ હશે તે છે, લિસ્ટ તૈયાર કરી, આવું બધું કરી. ક્યારેક ક્યારેક તો કલાકમાં આયોજન કર્યું હોય ને બે બે કલાક જતી રહે, એટલે અમારે થોડુંક બે વર્ષ પછી, બે ત્રણ વર્ષ માટે બિઝનેસમાં પણ આની માઠી અસર પડી.
1: અચ્છા.
0: હા. એટલે આવું બધું વિપરીત પરિસ્થિતિ ઊભી થાય, કારણ કે જ્યાં સમય આપવાનો ત્યાં ના આપી શક્યા, એટલે ત્યાં કામ બગડ્યું. આવું બધું થોડું થોડું ઝીણા મોટા પ્રશ્ન આવ્યા, પણ જે થયું એ કુદરતે સારા માટે કર્યું છે એવું વિચારીને જવા દીધું. એટલે આ બધું આવી રીતના મેનેજ કર્યું.
2: એટલે વ્યક્તિ આવી રીતે થોડું વિચારે ને તો પોતાના ગામનું અને આખા સમાજનું છે ને હિત થાય. સમય તો વ્યવસાયમાંથી કાઢવો પડે, આખા દિવસમાંથી એ કાઢવો પડે. એટલે ખૂબ સરસ સુખનાથ વનનો આ પ્રોજેક્ટ તમે પાર પાડ્યો.
1: એટલે આમ જોઈએ ને વિરલભાઈ, તો ભરતભાઈ પોતાના અંગત સ્વાર્થને એક બાજુએ મૂકીને અને અંગત થોડી નુકસાની વેઠીને પણ સમાજ માટે આખું આવું સરસ મજાનું લીલુંછમ જંગલ છે એ ઊભું કરી દીધું.
2: હા. અને એ થાય ને કે ભાઈ એક સ્પોટ, એક તો પ્રકૃતિની વાત છે અને સાથે સાથે આખા ગામ માટે એક પિકનિકનું સ્થળ થઈ જાય, એક પ્રાકૃતિક જગ્યા થઈ જાય, એટલે બધી રીતે આખા ગામનો વિકાસ થાય અને આખા સમાજનો પણ આમાં વિકાસ થતો હોય એવું લાગે.
1: ટેકનોલોજીના ઉપયોગની વાત પણ ભરતભાઈ એટલી જ સરસ રીતે કરી કે ભાઈ સીસીટીવી કેમેરા મૂકી દીધા છે અને મોબાઈલથી જ સિંચાઈ જે છે એની વ્યવસ્થા પણ કરી છે. એટલે મિત્રો જે સાંભળે છે એમણે પણ આમાંથી એ શીખ લેવી જોઈએ કે ભાઈ જો ધારીએ ને તો ટેકનોલોજીનો આપણે સદુપયોગ પણ કરી શકીએ છીએ.
2: અને સાથે સાથે એમ કીધું કે અમે 15 મિત્રો છે, એક સાથે આનું મોનિટરિંગ કરીએ છીએ, એટલે સહિયારા પ્રયાસથી એક કામ તો ઊભું થાય પણ સાથે સાથે એની જાળવણી પણ.
1: હા બસ, એટલે શરૂ કરવું ઘણી વખત સહેલું હોય છે પણ એને ટકાવી રાખવું અઘરું પડતું હોય છે.
2: હા, તો ભરતભાઈ વાલાણી સાથે કાનનબેન વાત કરવાની ખૂબ મજા આવી, વિષય પણ નવો હતો. વિશેષમાં મિત્રોને એમની સાથે કંઈ વાત કરવી હોય, એમના પોતાના અનુભવો જાણવા હોય તો આપણે ભરતભાઈનો મોબાઈલ નંબર મિત્રોને આપી દઈએ.
1: ચોક્કસ. આપણે વાત કરી રહ્યા હતા મિયાવાકી જંગલ વિશે અને મોટી લાખાવડથી ભરતભાઈ વાલાણી આપણી સાથે હાજર છે, તો એમનો નંબર છે 9931 50115 50115, એટલે 9913050115.
2: તો સરસ મજાની જંગલની વાત થઈ છે કાનનબેન, હવે શું સાંભળશું?
1: ચોક્કસપણે પ્રકૃતિને લગતું ગીત સાંભળીએ, બરાબર ને? અને ડાયરાથી છૂટા પડીએ, મિત્રોની રજા લઈએ અને કહીએ રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એકદિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો. અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે તે પહેલાં સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમારા સંવાદદાતા જણાવ્યું છે કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, રાજ્યસભાના નેતા જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: બેઠક શરૂ થતા વિપક્ષી દળોએ એનસીપીઆઈને બેઠકમાં સામેલ કરવા અંગે વિરોધ દર્શાવતા બેઠકમાંથી વોકઆઉટ કર્યો. પત્રકારો સાથેની વાતચીતમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રેએ કહ્યું કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ઝારખંડ મુક્તિ મોરચા, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધ સ્વરૂપે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં સામેલ એનસીપીઆઈ સંસદની માન્યતા પ્રાપ્ત પાર્ટી નથી, પરંતુ વિરોધ નોંધાવ્યા બાદ વિપક્ષી દળોના સભ્યો બેઠકમાં સામેલ થયા હતા. રાજ્યસભાના વિપક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે આ વોકઆઉટ એનસીપીઆઈને બેઠકમાં આમંત્રિત કરવાના વિરોધમાં એક પ્રતિકાત્મક બહિષ્કાર હતો. એનસીપીઆઈ તાજેતરમાં જ બનેલો એક નવો રાજકીય પક્ષ છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદો સામેલ છે. મનોજ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: એનસીપીઆઈના નેતા સુદીપ બંદોપાધ્યાએ સર્વપક્ષી બેઠકનો વિરોધ કર્યા બદલ વિપક્ષી પક્ષોની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે એનસીપીઆઈ હવે એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ છે. ચોમાસું સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા અને બિલો પસાર થવાની અપેક્ષા છે. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષને સંસદના આગામી ચોમાસું સત્રને સુચારૂ રીતે ચાલવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે સંસદ દરેકની છે અને આ સત્ર દરમિયાન સરકાર વિવિધ કાયદાકીય કાર્યો અને બિલો રજૂ કરશે. સંસદ જેટલી કાર્યક્ષમ રીતે કાર્ય કરશે તેટલું જ તે દેશ માટે સારું રહેશે.
2: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓં કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો ચલાને મેં દિક્કત આઈ થી, ક્યોંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે, ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓં કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમેં સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત ચુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત.
0: શ્રી રિજિજુએ કહ્યું કે સંસદમાં વિક્ષેપ પાડવાથી કોઈ રાજકીય ફાયદો થતો નથી. સરકાર વિપક્ષનું સાંભળવા તૈયાર છે અને તેમને આશા છે કે વિપક્ષ પણ સરકારનું સાંભળશે. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત તાંઝાનિયા સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્યમાં સહયોગની નવી તકો પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ મુલાકાત ભારત તાંઝાનિયાની અતૂટ ભાગીદારી અને ઝાંઝીબાર સાથે ભારતના વિશેષ સંબંધોને દર્શાવે છે. પ્રમુખે ચેન્નાઈ સ્થિત આઈઆઈટી મદ્રાસ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ આજે સવારે પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને ઝાંઝીબારના પ્રમુખ ડોક્ટર હુસેન અલી ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના આમંત્રણ પર ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે છે. અમેરિકન સેનાએ ઈરાનના અર્ધલશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGCને નિશાન બનાવ્યું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે ઈરાનની દરિયાકાંઠાની દેખરેખ સેના અને એર ડિફેન્સ સેન્ટરો, દરિયાઈ ક્ષમતાઓ તેમજ મિસાઇલ અને ડ્રોન ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. મધ્યપ્રદેશ સરકારે કેબિનેટમાં આજે સમાન નાગરિક સંહિતા અંગેના ખરડાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના જગદીશપુરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ વિધેયક આવતીકાલથી શરૂ થયેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરના સરહદી બે જિલ્લાઓ રાજૌરી અને પૂંછમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અન્ય 7 લોકો ગુમ થયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે સૌથી વધુ નુકસાન પૂંછ જિલ્લાના સુરનકોટ તાલુકામાં થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી. રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુશળધાર વરસાદને કારણે સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંછમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સુરનકોટના લોઅર મુરા ગામમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતા તેમાં 8 લોકો દટાયા હતા. એક 2 વર્ષના બાળક સહિત 5 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન IIT ગોવાએ આજે પોંડામાં 7મો દીક્ષાંત સમારોહ યોજ્યો હતો. આશરે 188 વિદ્યાર્થીઓને BTEC, MTEC અને PhDની પદવી એનાયત કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઓડિશાના દરિયાકાંઠાના પ્રદેશમાં 160 કિલોમીટર લાંબા રામેશ્વરમ પારાદીપ ધોરીમાર્ગનો વિકાસ કરશે. આ કામ પર 8,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. આ ધોરીમાર્ગ ખુર્દા, પુરી, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાંથી પસાર થશે અને રાજ્યના દરિયાકાંઠાના પ્રદેશમાં મુખ્ય સાંસ્કૃતિક, ધાર્મિક, પર્યટન અને આર્થિક સ્થળો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા PV સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PV સિંધુને જાપાન ઓપન 2026ના મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે આ જીતને ભારતીય બેડમિન્ટન માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની જીત દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને ભાગ લેવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ PV સિંધુને અભિનંદન પાઠવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી એક દિવસ મેચ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 387 રન કર્યા હતા. ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને ઇંગ્લેન્ડે બેટિંગ પસંદ કરી હતી. આ મેચ દરમિયાન બેન ડકેટે સર્વાધિક 141 રન, જ્યારે જેકબ બેથેલે 91 રન ફટકાર્યા, જ્યારે ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટો ઝડપી હતી. ઇંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી હતી, જ્યારે ભારતે શ્રેણીની બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ભારતીય ટીમ થોડીવારમાં બેટિંગ કરશે. લિથુઆનિયા વિલિયન્સમાં યોજાયેલા 37મા આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ 2026માં ભારતે 1 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા છે. હરિયાણાની ભવ્ય ગુણવાલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળના સૌમિલ મેતી, રાજસ્થાનના નિશિત કલાની અને પંજાબના અનમોલ કુમારે રજત ચંદ્રક મેળવ્યો છે. ફિફા વિશ્વકપની શાનદાર ફાઇનલ મેચ માટે ફૂટબોલનો ભવ્ય મંચ તૈયાર છે, જેમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે ન્યૂજર્સી ખાતે સ્પેન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર મધ્યરાત્રિએ 12:30 વાગે શરૂ થશે. ગોવાના તાલેગાવના ધારાસભ્ય અને પૂર્વ મહેસૂલ મંત્રી જેનિફર મોન્સેરાતનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ મહેસૂલ મંત્રી અતાનાસિયો મોન્સેરાતના પત્ની હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીવાલના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેને નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. PV સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

शनिवार दिन में 2:30 बजे सिर्फ विविध भारती पर। सदाबहार नगमे।

बढ़ते लड़े बढ़ते बढ़ते बढ़े। हाँ अब न सजना कभी, सब न सजना कभी।